નમસ્કાર, સુપ્રભાત શ્રોતા મિત્રો. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગા હર્ટ્ઝ પર પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. આજે શનિવાર 4 જુલાઈ 2026, વિક્રમ સંવત 2082, જ્યેષ્ઠ વદ 4, સવારના 5:57 થઈ રહી છે. સભાનો શુભારંભ શહેનની મંગળ સુરાવલીઓ સાથે કરીએ.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત
2: કાર્યક્રમમાં હવે સાંભળીએ હસમુખ કવાટડિયાના સ્વરમાં કબીરની રચના.

0: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળું ગુજરાત.
2: અર્ચના કાર્યક્રમમાં હવે સાંભળીએ માયા દીપકના સ્વરમાં મીરાબાઈની ભક્તિ રચના.

આ સાથે આજનો અર્ચના કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે મંદિર, જેના વક્તા છે હરીશ ઠાકર.
1: મંદિર સમાજનું શ્રદ્ધાલય. બે ત્રણ પેઢીથી ગામની ભાગોળે ઉભેલું મંદિર ગ્રામજનોની આસ્થાનું રખોપું કરે છે. એના દેહ ઉપર કાળની કરચલીઓ પડી છે, પણ એનો મહેલો ક્ષેમ કુશળ છે. પૂજારીઓ અને પૂજકોની બાહ્ય આચારી આદતો એને સદી ગઈ છે. પૂજારીઓ અને પૂજકો કાળાંતરે બદલાય છે, પણ એ અટલ છે. એની તરફ ભાવનાનું વહેણ સતત વહ્યા કરે છે, એટલે એનું નામાભિધાન મકાનમાંથી મંદિર થયું છે. એના નિર્જીવપણાને શ્રદ્ધાળુઓએ ઓગાળી નાખ્યું છે. એના શિખર ઉપર ધજા ફરફરે છે. એ ધજાનો પ્રભાવ મૂલાધાર ચક્ર સુધી વ્યાપ્યો છે. મંદિરના નાભિચક્રમાંથી ઉઠેલો ઘોષ એવો તો ગુંજારવ કરે છે, એની અસરો સમગ્ર વાતાવરણને આંદોલિત કરે છે. એના આંદોલનોની વ્યાપક અસરો સમાજમાં પ્રસરે છે. મંદિર એની નિશ્રામાં કેટકેટલાને સાચવે. ગામના રખડેલ દંડેલ છોકરાઓ પણ ત્યાં હોય, ભગવાનને ભરોસે સોંપી ગયેલા માણસો પણ ત્યાં હોય. જેને કોઈ સુધારી શકતું નથી એને ભગવાન ભરોસે છોડી દેવાની માન્યતા સમાજમાં પડી છે. એ બધાને મંદિર સાચવે. ખાલી ખાલી આંખો બંધ કરી આરતી ટાણે અથવા કટાણે મંદિરમાં જઈ કશુંક ભગવાનની સામે માગીએ કે ઊભા રહીએ, ત્યારે બંધ આંખે આરતી કરતા એ મહારાજ ને દેખાય. મંદિરમાં કોકિલકંઠી કોકિલાને જોઈએ આરતી કરતી, એ આદત મંદિરના ગર્ભગૃહમાંથી વિકાસ પામી છે. મારા મનમાં મંદિર એ ગામનું ગરણું છે. ગામની સૂક્ષ્મ વૃત્તિ વલણોને એ ચોખ્ખા રાખે છે. ગામના અધ્યાત્મ સ્વાસ્થ્યનો એ આધાર છે. આસ્તિકપણાનો એ ઉંબર છે. એના સ્પર્શ વગર આસ્તિક કેવડાનારાઓની સંખ્યા ઘણી ઓછી હશે. ખુલ્લી મોકળાશવાળી જગ્યામાં સાત્વિકતા વયા કરે છે. એના પ્રવેશ દ્વારે જોડા ઉતારવા પડે અને શિર ઝુકાવવું જ પડે. ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચારને પોતાની આગવી પ્રતિભા છે. પથ્થરના એ શિવલિંગ ઉપર થતી ત્રાંબાના કળશમાંથી જલાધાર અને ગોળ ગુંબજ બીલીપત્ર હોય, કંકુ ચોખા અબીલ ગુલાલ અને તરભાણી આચમની જેવા પાત્રો હોય, એ મંદિરની શોભામાં વૃદ્ધિ ભરે કરે. પણ ખરેખર તો એ નિર્જીવ પદાર્થોનો સંકેત બનેલી સંજ્ઞાઓ સાત્વિક સ્પર્શે સાત્વિક પિંડ ધારણ કરે છે. મંદિરનો મહિમા એ રીતે મોટો બને છે. મંદિરની આસપાસ વ્યક્તિલક્ષી અંગત આવરણો હોય છે, જ્યારે મંદિર તો સમષ્ટિગત સેતુ છે. દુન્યવી વાત્સલ્ય, માતૃત્વ, પિતૃત્વ, દાંપત્ય બંધુતા બધું જ એની આસપાસ છે. આમ સર્વે ભાવોની ભાવયાત્રા જ્યાંથી ફૂટતી હોય છે, જ્યાં મેલ ઉતારી નિર્મળ થઈ શ્રદ્ધાપૂર્વક જવાની જે રૂઢિ ઊભી થઈ છે, એ મંદિર છે. દર્શનાર્થીઓ હાથ જોડેલા, આંખો મીચેલા, સ્થિર ઉભેલા, તાળી પાડતા, મંત્ર બોલતા, મૌન રાખતા, ભજન ગાતા, ચહેરો ડોલાવતા, ડોકી નચાવતા, નતમસ્તકે, ઉન્નત ભ્રુએ, પત્રમ પુષ્પમ કરતા કેટકેટલા સ્વરૂપે દેખાય છે. આ બધા દર્શનાર્થીઓ બીજી રીતે યાચકો છે. મંદિરની બહાર ઉભેલા ભિક્ષુકો પણ યાચકો છે. દર્શનાર્થીઓ દેવ પાસે યાચના કરે છે. મંદિરનું નિર્માણ ભલે યાચનામાંથી થયું હોય, પણ મંદિરમાં પ્રસ્થાપિત થયેલા દેવ તો મોટા દાતા છે. એ દાતા અને યાચક વચ્ચેનો સેતુ એ મંદિર છે. ગામ પરગામથી આવેલા પથિકો, સાધુઓ, માગણો, ભૂલા પડેલા ભરથરીઓ કેટકેટલા અનિકેતોની એ આંખો ઠારે છે. એની સરહદમાં ભગવા રંગનું સામ્રાજ્ય વધી જાય છે. આકાશનો નીલો રંગ પણ એ ભગવી ભવ્યતાની ભીતરમાં છુપાઈને પડ્યો હોય છે. જ્યારે જ્યારે ભગવી ભાષા સંભળાય છે, ત્યારે એમાંથી ખુલ્લા આકાશનો નીલો રંગ પણ દેખાય છે. આકાશ સર્વત્ર આસમાની હોવાનું કારણ પણ તેમાંથી સમજાય છે. મંદિરની દિવાલોમાં કીડી મંકોડાના નિવાસસ્થાન હોય અને એમની અવરજવર મંદિરના મસ્તક સુધી થતી હોય, તો પણ એનો વિરોધ મંદિર કરતું નથી. શરીર ઉપર ભગવા વસ્ત્રો સજાવી, હાથમાં ચીપીઓ રાખી, ભસ્માસુર ચોરી ઉભેલા ચહેરાઓને આપણે અધિનાયકો માનીએ, પણ બધી જ માન્યતામાં વજૂદ છે એમ સમજવું ભૂલ ભરેલું છે. મંદિરની ભૂગોળને એક ઇતિહાસ હોય છે. એ ઇતિહાસ

0: અભ્યાસનો પ્રત્યક્ષ મૂળગામી પરિચય તો કોઈકને જ હોય છે. સમગ્ર ગ્રામને જંગલ કહીએ તો જંગલમાં ઉભેલું ચંદનનું વૃક્ષ એ મંદિર છે, જેની સુવાસે જંગલનું મૂલ્ય અંકાય છે.
1: શ્રોતા મિત્રો, આપ કાર્યક્રમ અમૃતધારા અંતર્ગત હરીશ ઠાકરને, જેમનો વિષય હતો મંદિર,
2: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. સુપ્રભાત મિત્રો, સવારના 6:35 થઈ રહી છે અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીત. કાર્યક્રમમાં પ્રથમ સાંભળીએ લતા મંગેશકર અને સાથીઓના સ્વરમાં સત્યમ શિવમ સુંદરમ ફિલ્મનું આ ગીત.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારીએ ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: અને હવે સાંભળીએ સિલસિલા ફિલ્મમાં કિશોર કુમાર અને લતા મંગેશકરને

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: અને હવે સાંભળીએ લતા મંગેશકર અને મનમોહનને વારિસ ફિલ્મમાં.

0: સંસ્કૃતમાં સમાચાર.
1: ઇયમ આકાશવાણી. સંપ્રતિ વાર્તાઃ શ્રૂયંતા. પ્રવાચિકા રિચા ઝા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અદ્ય રાજસ્થાન ગુજરાત રાજ્યયોઃ એકદિવસીય યાત્રાયૈ પ્રસ્થાસ્યતિ. પ્રધાનમંત્રી સર્વપ્રથમં રાજસ્થાનસ્ય યાત્રાં કરિષ્યતિ, યત્ર અસૌ અદ્ય પ્રાતઃકાલે જોધપુર વિમાનપત્તનસ્ય નૂતન ટર્મિનલ ઇતિ ભવનસ્ય ઉદ્ઘાટનં કરિષ્યતિ. અશીત્યધિક ચતુશ્શત કોટી રૂપ્યકાણાં ઇયં પરિયોજના વાર્ષિકં વિંશતિ લક્ષ યાત્રિણઃ સંચાલયિતું પરિકલ્પિતમસ્તિ. અસૌ જોધપુરે સંશોધિત ઉડ્ડયન યોજનાયાઃ શુભારંભોપિ વિધાસ્યતિ. અસ્યાઃ યોજનાયાઃ ઉદ્દેશ્યં વિમાનન આધારિત વિકાસસ્ય અગ્રિમચરણસ્ય ગતિં વર્ધયિતુમસ્તિ. એતદનંતરં શ્રીમોદી બાલોતરા નગરસ્ય યાત્રાયાં ભવિષ્યતિ, યત્ર અસૌ અદ્ય મધ્યાહ્ને પ્રાયઃ ષડ સહસ્રાધિકૈક લક્ષ કોટિ રૂપ્યકાણાં વિકાસ પરિયોજનાનાં લોકાર્પણં ઉદ્ઘાટનં આધારશિલાં ચ સ્થાપયિષ્યતિ. શ્રીમોદી રાજસ્થાન પ્રશાસનસ્ય વિભિન્ન વિભાગેષુ નિયુક્તેભ્યઃ પ્રાયઃ ચતુઃપંચાશત યુવકેભ્યઃ નિયુક્તિપત્રાણ્ય અપિ પ્રદાસ્યતિ. અનંતરં સાયંકાલે પ્રધાનમંત્રી મોદી ગુજરાતસ્ય યાત્રાં કરિષ્યતિ. પાકિસ્તાન દેશાત સીમાપારસ્ય ભયોત્પાદનસ્ય નિરંતર પ્રયોજકત્વસ્ય પ્રતિક્રિયારૂપેણ સિંધુ જલસંધિ સ્થગિતઃ અસ્તિ. ગતરાત્રૌ નવદિલ્લ્યાં વાર્તાહરૈઃ સહ વાર્તાલાપં કુર્વન્ વિદેશમંત્રાલયસ્ય પ્રવક્તા રણધીર જાયસ્વાલઃ અવદત્ યત્ સિંધુ જલસંધિ વિષયે ભારતસ્ય સ્થિતિઃ સુસંગતા અસ્તિ. સહ અવદત યત પાકિસ્તાન દેશ સીમાપારસ્ય ભયોત્પાદનસ્ય સમર્થનં વિશ્વસનીય રૂપેણ અપરિવર્તનીય રૂપેણ ચ ત્યક્તવ્યમ. તીસ્તા નદ્યાઃ સમગ્ર પ્રબંધન પુનર્સ્થાપન પરિયોજનાયાઃ વિષયે શ્રી જાયસ્વાલઃ બાંગ્લાદેશસ્ય વિકાસ સાહાય્યં પ્રતિ ભારતસ્ય દૃષ્ટિઃ અપિ પ્રકટિતવાન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કૃષિ કૃષક કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાન ચ એલનીનો ઇત્યસ્ય કારણેન દેશસ્ય કેષુચિત ભાગેષુ સામાન્યાત ન્યૂનવૃષ્ટેઃ તસ્ય પ્રભાવસ્ય ચ સ્થિતિમ સમીક્ષિતવંતૌ. શ્રી શાહ સભાયામ અવદત યત એલનીનો ઇત્યસ્ય કારણેન દેશસ્ય કેષુચિત ભાગેષુ સામાન્યાત ન્યૂનવૃષ્ટિમ સંભાવિત અનાવૃષ્ટેઃ સ્થિતિમ ચ પ્રશાસનમ નિરંતરમ નિરીક્ષ્યમાણમસ્તિ. અદ્યાવધિ સંપૂર્ણ રાષ્ટ્રીય રાજધાન્યાં 1,02,000 ગણના પ્રપત્રાણી અંગીકૃતાની. દિલ્લ્યાઃ મુખ્ય નિર્વાચનાધિકારીણઃ કાર્યાલયસ્ય અનુસારં દિલ્લ્યાં મતદાતૃસૂચ્યાં વિશેષ ગહન પુનરીક્ષણસ્યાંશરૂપેણ પ્રાયઃ 14,000+33,00,000 પ્રપત્રાણિ અધુના યાવત વિતરિતાની સંતિ. સંપ્રતિ દિલ્લ્યાં મતદાતૃગણના પ્રપત્રાણાં પ્રતિગૃહં વિતરણં પ્રચલતિ. અંતિમ મતદાતૃસૂચિ ઓક્ટોબર માસસ્ય 7 દિનાંકે પ્રસારયિષ્યતે. પુરૂષાણાં ક્રિકેટ પ્રતિસ્પર્ધાયાં ભારત ઇંગ્લેન્ડ દેશયોઃ મધ્યે દ્વિતીયા વિંશતિ પ્રતિવિંશતિ અંતારાષ્ટ્રીય સ્પર્ધા અદ્ય મેન્ચેસ્ટર ઇત્યત્ર ભવિષ્યતિ. સ્પર્ધા ભારતીય સમયાનુસારં સાયં 7 વાદને પ્રારપ્સ્યતે. ચેસ્ટર લે સ્ટ્રીટ ઇત્યત્ર વૃષ્ટિકારણાત પંચ સ્પર્ધાનાં શૃંખલાયાઃ પ્રથમા સ્પર્ધા નિરસ્તીકૃતા આસીત. તૃતીયા સ્પર્ધા જુલાઇ માસસ્ય 7 દિનાંકે નોટિંગહમ ઇત્યત્ર ક્રીડિષ્યતે. બ્રિસ્ટલ સાઉથહેમ્પ્ટન ઇત્યેતે નગરે વિંશતિ પ્રતિવિંશતિ અંતારાષ્ટ્રીય શૃંખલાયાઃ અંતિમયોઃ દ્વયોઃ સ્પર્ધયોઃ આતિથ્યં કરિષ્યતઃ યત જુલાઇ માસસ્ય 11 દિનાંકે સમાપ્યતે. એતદનંતરં ભારત ઇંગ્લેન્ડ દેશૌ ત્રિસ્પર્ધાનાં એકદિવસીયાં અંતારાષ્ટ્રીય શૃંખલાં ક્રીડિષ્યતઃ ઇતિ વાર્તાઃ.
0: આકાશવાણી દમણ પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 365મો મણકો. ચોપાઈના ગાયક કલાકાર છે શોભના રાવ. સંગીત નિયોજક છે સતીશ ભાટી.

0: હમણાં આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન શ્રેણીનો 365મો મણકો. ચોપાઈના ગાયક કલાકાર હતા શોભના રાવ. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે પ્રાદેશિક સમાચાર થોડી જ વારમાં આપ સાંભળશો અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: માં સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. વીજ ટાવર અને લાઇન અંગે ખેડૂતોને તબક્કાવાર વળતર ચૂકવવાને બદલે હવે એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો સરકારનો નિર્ણય. સરકારી હોસ્પિટલોમાં પાન માવાની પિચકારી અને ગંદકી ફેલાવનાર તત્વો સામે દંડાત્મક કાર્યવાહી થશે. રાજ્યના 218 તાલુકાઓમાં વરસાદ. જૂનાગઢના માળિયા, હાટીના અને માંગરોળમાં બારે મેઘ ખાંગા. સીએ ફાઉન્ડેશનના જાહેર થયેલ પરિણામમાં અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓનું નોંધપાત્ર પરિણામ. અને માન્ચેસ્ટરમાં આજે ભારત ઇંગ્લેન્ડ વચ્ચે બીજી ટી20 મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે એક અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા રાષ્ટ્રને સમર્પિત કરશે. 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલ સીજી સેમી પ્લાન્ટ ભારતના પ્રથમ એન્ડ ટુ એન્ડ ચીપ પેકેજિંગ યુનિટમાંથી એકના વાણિજ્યિક લોન્ચનું પ્રતીક છે. કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ઉદઘાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: સાણંદ ખાતે આજથી શરૂ થયેલો આ હાઈટેક પ્લાન્ટ દેશની અદ્યતન સેમિકન્ડક્ટર જરૂરિયાતો માટે આત્મનિર્ભરતાનું નવું પ્રતીક બનશે. આ પ્રોજેક્ટ સંપૂર્ણ ક્ષમતા સાથે શરૂ થતા વાર્ષિક 5 અબજ જેટલી સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. સીજી સેમીની આ સુવિધા દેશમાં જ વેફર સોર્ટિંગ, પેકેજ ડિઝાઇનિંગ જેવી અદ્યતન સેવાઓ પ્રદાન કરશે. હાલમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સુપર કમ્પ્યુટિંગના કારણે વૈશ્વિક સ્તરે મેમરી અને સ્ટોરેજ ઉપકરણોની ઊભી થયેલી વ્યાપક માંગને પહોંચી વળવા આ પ્લાન્ટ મહત્વની ભૂમિકા ભજવશે. અહીં ઉત્પાદિત થનારી ચિપ્સ ઓટોમોટિવ, 5G કનેક્ટિવિટી, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટેલિકોમ્યુનિકેશન જેવા ક્ષેત્રની વૈશ્વિક અને સ્થાનિક કંપનીઓની જરૂરિયાતો પૂરી કરશે. અપર્ણા ખુંટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: વીજ ટાવર અને લાઇન વળતરમાં માતબર વધારો કરીને રાજ્ય સરકારે ઐતિહાસિક ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. આ નીતિ અંગે વધુ માહિતી આપતા સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે અગાઉ જમીન માલિકોને વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવાનો નિર્ણય કરાયો છે.
2: જમીન માલિકોના વળતર અંગે ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચૂકવણી થતી હતી. તેના બદલે જમીન માલિકોને એક સાથે અગાઉથી જ વળતર ચૂકવવાનું રાજ્ય સરકારે નિર્ધારિત કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા MRC જે માંગ હતી કે ભાઈ MRC મુજબ એની રચના થાય અને કિંમત એ પ્રકારે નક્કી થાય, તો એની પણ રચના કરવામાં આવશે. આ સમિતિમાં મહત્વનું નોંધવા જેવી બાબત છે, અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ, કંપનીના પ્રતિનિધિ, ખેડૂતના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર, કંપનીના ઓથોરાઇઝ માર્કેટ વેલ્યુઅર ને પણ આમાં સ્થાન આપવામાં આવશે.
0: પાન માવાની પિચકારીઓ મારનાર અને ગંદકી કરનાર તત્વો સામે સરકાર દંડાત્મક કાર્યવાહી કરશે તેમ આરોગ્યમંત્રી પ્રફુલ પાનસરીયાએ જણાવ્યું છે. સુરતની સ્મીમેર હોસ્પિટલમાં નમો સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરનાર આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે સરકારી હોસ્પિટલો જરૂરિયાતમંદ લોકો માટે એક મંદિર સમાન છે અને તેમાં ગંદકી કરીને ઇન્ફેક્શન ફેલાવનાર સામે દંડ વસૂલવામાં આવશે.
3: કોઈ પણ સરકારી હોસ્પિટલ હોય કે ઓફિસ હોય, પિચકારી મારી કે ગંદુ કર્યું તો એમને દંડ ભોગવવાની તૈયારી રાખવી જ પડશે. ખરેખર ગરીબ લોકો માટેનું આ મંદિર છે અને એમ આવીને સાજા થાય. જો ત્યાં ગંદકી કરે, ત્યાં પિચકારી પાન માવાની મારે, આ એક અસંસ્કાર છે. આ અસંસ્કારિતા જો પ્રગટ કરશે તો સરકાર 100% દંડો ઉગામશે.
0: યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા UIDAI એ આધાર એપ દ્વારા સીધા આધારમાં વિનામૂલ્યે ફેરફાર સક્ષમ કર્યા છે. આ પગલું 1 જુલાઈથી 6 મહિનાના સમયગાળા માટે અમલમાં છે. ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે માહિતી આપી હતી કે આધાર એપ પર ઉપલબ્ધ નવી સેવાના 2 દિવસમાં 2.5 લાખથી વધુ લોકોએ તેમના ઇમેઇલ અપડેટ કર્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આધાર સાથે ઇમેઇલ લિંક કરવાથી જ્યારે પણ આધાર પ્રમાણીકરણની વિનંતી કરવામાં આવે છે ત્યારે રીઅલ ટાઇમ ઇમેઇલ સૂચનાઓ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીકથી વહીવટીતંત્રે 7 જેટલા ગેરકાયદેસર સ્ટોન ક્રશર મશીન જપ્ત કર્યા છે. નાયબ કલેક્ટર ST મકવાણાએ પાજવાડી નજીકના જરિયા મહાદેવ તેમજ વાવડી ખાતે આકસ્મિક દરોડો પાડી કુલ

0: 3,71,00,000 નો મુદ્દામાલ કબજો કર્યો હોવાનું જણાવ્યું હતું.
1: મિનરલ પ્રિવેન્શન અપીલ, માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ રૂલ 2017 ની જે જોગવાઈઓ છે તેનું પણ પાલન કરવામાં ન આવતું. આમ તમામ હકીકતો અને ગેરરીતિઓ ધ્યાને લઈ આ જે 7 ક્રશર પ્લાન્ટ, 1 હિટાચી મશીન, 1 ડમ્પર, 1 લોડર અને અંદાજે 200 મેટ્રિક ટન સિલિકા એમ મળીને કુલ અંદાજે 3,71,00,000 નો મુદ્દામાલ છે એ સીઝ કરવામાં આવેલો છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAT ફોલો કરશો. રાજ્યમાં આજે સવારે 4 વાગ્યા સુધી 218 તાલુકાઓમાં વરસાદ નોંધાયો. સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 22 ઇંચ, જ્યારે સૌથી ઓછો છોટાઉદેપુરના નસવાડી તાલુકાઓમાં 0.04 ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન મેંદરડાના સમઢિયાળા ગામે પાણીના ધસમસતા પ્રવાહમાં 1 રિક્ષા, કાર અને ઇકો ગાડીમાં 19 જેટલા લોકો ફસાયા હતા. તમામ લોકોને જૂનાગઢ ફાયર સર્વિસની ટીમ દ્વારા સુરક્ષિત રીતે બચાવી લેવાયા હતા. ડાંગમાં ખાપરી નદીના કાંઠે ફસાયેલા 41 મજૂરોને રેસ્ક્યુ કરાયા હતા. નીલશાકિયા ગામ નજીક ડેમના બાંધકામમાં કામ કરતા 41 જેટલા મજૂરો નદીના કાંઠા વિસ્તારમાં ફસાયા હતા. ઘટનાની જાણ થતાં ડાંગ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસની સંયુક્ત ટીમે બચાવ કાર્ય હાથ ધરી તમામ લોકોને સહી સલામત સ્થળાંતર કર્યા હતા. બચાવ કરાયેલા મજૂરોમાં 21 પુરુષો, 9 મહિલાઓ અને 11 બાળકોનો સમાવેશ થાય છે. બનાસકાંઠામાં મોડી રાત્રે અંબાજી, હળાદ, વડગામ, પાલનપુર અને દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વીજળીના ચમકારા સાથે વરસાદ થયો. તાપી જિલ્લામાં ભારે વરસાદ, નદીઓમાં પાણીની આવક થતાં લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતાં 74 જેટલા રસ્તાઓ બંધ કરાયા હતા. તાપીમાં ધોધમાર વરસાદને પગલે જિલ્લાની નદી નાળા ઉપર લો લેવલ પુલો પાણી પરથી પસાર થતાં વહીવટીતંત્ર દ્વારા 74 રસ્તાઓ બંધ કરાયા હતા. અને પાટણમાં કાળઝાળ ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને પહેલા વરસાદથી ઠંડકની અનુભૂતિ થઈ છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાત રીજન માટે આગામી 3 દિવસ દરમિયાન ભારેથી અતિભારે અને કેટલાક સ્થળોએ અત્યંત ભારે વરસાદની ચેતવણી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 2 દિવસ માટે ભારેથી અતિભારે અને અત્યંત ભારે વરસાદની ચેતવણી છે. ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પણ વરસી રહ્યો છે. સક્રિય ચોમાસાને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ તોફાની રહેશે. આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના અપાઈ છે. અમરેલી જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયા બાદ દરિયાકાંઠાના વિસ્તારોમાં વહીવટીતંત્ર સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે. જાફરાબાદ બંદર પર સુરક્ષાના ભાગરૂપે 3 નંબરનું ચેતવણી સિગ્નલ લગાવવામાં આવ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા ICAI દ્વારા મે 2026માં યોજાયેલી CA ફાઉન્ડેશન પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં કુલ 90,217 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી, જેમાંથી 18,124 ઉમેદવારો સફળ રહ્યા છે. આ સાથે દેશનું કુલ પરિણામ 20.9% નોંધાયું. અમદાવાદ શહેરમાં કૃષિ અચ્યુત દાણીએ 328 ગુણ સાથે પ્રથમ ક્રમાંક મેળવ્યો, જ્યારે તાનિયા વાલેચાએ બીજો ક્રમાંક મેળવ્યો. તરુણ ગોયંકા અને દર્શિલ પંડ્યા સંયુક્ત રીતે 3જા ક્રમે રહ્યા હતા. રાજ્યમાં ધોરણ 10-12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી મુજબ ગત જૂન મહિનામાં રાજ્યમાં ધોરણ 10માં 30,845 વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે, જ્યારે ધોરણ 12માં સામાન્ય પ્રવાહમાં 33,000માંથી 20,658 ઉમેદવાર અને વિજ્ઞાન પ્રવાહમાં 16,120 પૈકી 4,411 વિદ્યાર્થી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર બન્યા છે. અમદાવાદ રેલવે ડિવિઝન માટે એક કમાન્ડ અને કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. એક મોનિટરિંગ સ્ક્રીન તૈયાર થઈ રહ્યો છે. હાલ આ સ્ક્રીન અમદાવાદ, સાબરમતી અને અસારવા સ્ટેશનોમાંથી લાઇવ ફીડ બતાવી રહ્યું હોવાનું પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના પ્રવક્તા અજય સોલંકીએ જણાવ્યું હતું.
2: સ્ક્રીન મેં આપકો પૂરા અમદાવાદ ડિવિઝન કવર હો જાયેગા. ઇસકા ફાયદા યે હોગા કે જો ભી મૂવમેન્ટ હોગી, પેસેન્જર કી મૂવમેન્ટ હોગી, ટ્રેન કી મૂવમેન્ટ હોગી, ક્રાઉડ મેનેજમેન્ટ હોગા, ક્લેનલીનેસ હોગા, પૂરા મોનિટર યહાં બેઠ કે લોગ દેખ સકતે હૈ. સારે સેક્શન્સ બને હુએ, ઇસ સેક્શન્સ મેં જીતને ભી કંટ્રોલર હોગે વો બેઠેંગે ઓર અપના અપના જો ભી સેક્શન હોગા વો ઉસકો મોનિટર કરેંગે.
0: અને ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 મેચ રમાશે. આ મેચ ભારતીય

0: ફાઉન્ડેશનના જાહેર થયેલ પરિણામમાં અમદાવાદ શહેરના વિદ્યાર્થીઓનું નોંધપાત્ર પરિણામ અને માન્ચેસ્ટરમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજી T20 મેચ રમાશે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આ આકાશવાણીનું દમણ કેન્દ્ર છે. હવે સાંભળશો ભક્તિ સંગીત. પ્રથમ સાંભળીએ કલાકાર મનુભાઈ જસદણવાળાને.

નમસ્કાર, આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ અલ નિનોની દેશમાં પડનારી અસરની સમીક્ષા કરી. અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા. હવામાન વિભાગે ગુજરાત

0: કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતના એક દિવસના પ્રવાસે છે. પ્રધાનમંત્રી સૌપ્રથમ રાજસ્થાનમાં આજે સવારે જોધપુર હવાઈ મથકના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. 480 કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટને વાર્ષિક 20 લાખ મુસાફરોની અવરજવર માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. તેઓ જોધપુરમાં સંશોધિત ઉડાન યોજનાનો પણ આરંભ કરાવશે. આ યોજનાનો ઉદ્દેશ ઉડ્ડયન સંચાલિત વિકાસના આગામી તબક્કાને વેગ આપવાનો છે. અમારા સંવાદદાતાનો અહેવાલ સાંભળીએ.
1: રિફાઇનરી ઓર પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સ પ્રદેશ કે પશ્ચિમી જિલ્લો મેં નિવેશ, રોજગાર ઓર વિકાસ કે નયે દ્વાર ખોલેગા. રાજસ્થાન રિફાઇનરી પરિયોજના MSME, પેકેજિંગ, ટેક્સટાઇલ, ઓટો પાર્ટસ વે એગ્રી ફિલ્મ્સ જૈસે ઉદ્યોગો કો ભી સશક્ત કરેગી, જિસસે પ્રદેશ કી અર્થવ્યવસ્થા કો નઈ ગતિ મિલેગી. જયપુર મેટ્રો રેલ પરિયોજના કે દૂસરે ચરણ મેં ઉત્તર દક્ષિણ કોરિડોર વિકસિત કિયા જાયેગા, જો શહેર મેં મલ્ટી મોડલ કનેક્ટિવિટી કો બઢાવા દેગા. ઇસ ચરણ સે એરપોર્ટ, રેલવે સ્ટેશન ઓર બસ સ્ટેન્ડ પર સંબંધિત પરિવહન સાધનો એવમ મેટ્રો સુવિધા કા એકીકરણ કિયા જાયેગા, જિસસે નાગરિકો કો સુગમ પરિવહન સુવિધા ઉપલબ્ધ હોગી. જિતેન્દ્ર દ્વિવેદી, આકાશવાણી સમાચાર, જોધપુર.
0: ત્યારબાદ સાંજે પ્રધાનમંત્રી મોદી ગુજરાતમાં અમદાવાદના સાણંદ ખાતે CG સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ OSAT સુવિધાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલ પ્રથમ 4 પ્રોજેક્ટ પૈકીનો એક છે અને તેનો કુલ 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે વિકસાવવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે. અમારા સંવાદદાતા અપર્ણા કુંકનો અહેવાલ સાંભળીએ.
2: સાણંદ મેં શરૂ હો રહી યહ અત્યાધુનિક CG સેમી ઓસેટ સુવિધા ભારત કો વૈશ્વિક સેમીકન્ડક્ટર નિર્માણ કે માનચિત્ર પર એક ભરોસેમંદ કેન્દ્ર કે રૂપ મેં સ્થાપિત કરેગી. પૂરી ક્ષમતા સે શરૂ હોને કે બાદ ઇસ સંયંત્ર સે હર સાલ લગભગ 5 અરબ સેમીકન્ડક્ટર ચિપ્સ કા ઉત્પાદન કિયા જા સકેગા. યહ પ્લાન્ટ ડિઝાઇનિંગ, વેફર સોર્ટિંગ સે લેકર ફાઇનલ ટેસ્ટિંગ તક કી પૂરી શૃંખલા કો એક છત કે નીચે ઉપલબ્ધ કરાયેગા. વર્તમાન મેં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ઓર હાઈ પરફોર્મન્સ કમ્પ્યુટિંગ કે કારણ દુનિયા ભર મેં બઢ રહી ઉચ્ચ સ્તરીય મેમરી ઓર સ્ટોરેજ સોલ્યુશન્સ કી જરૂરતો કો પૂરા કરને મેં ભી યહ પ્લાન્ટ અહમ ભૂમિકા નિભાયેગા. ઇસકે સાથે યહાં નિર્મિત હોને વાલી ચિપ્સ કી વિશેષ રૂપ સે ઓટોમોટિવ, દૂરસંચાર, 5G ઓર ઇન્ટરનેટ ઓફ થિંગ્સ જૈસી અગ્રણી ક્ષેત્રો કો આપૂર્તિ કી જાયેગી. અપર્ણા ખૂટ, આકાશવાણી સમાચાર, અહમદાબાદ.
0: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે અલ નિનોની કારણે દેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછા વરસાદની સ્થિતિ અને તેની અસર અંગે સમીક્ષા બેઠક યોજી હતી. ગઈકાલે યોજાયેલી આ બેઠકમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ સચિવ સહિત વિવિધ મંત્રાલયો અને વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. શ્રી શાહે જણાવ્યું હતું કે સરકાર અલ નિનોને કારણે દેશના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછા વરસાદ અને સંભવિત દુષ્કાળની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. તેમણે કૃષિ મંત્રાલય અને તમામ સંબંધિત મંત્રાલયોને સતર્ક રહેવા અને રાજ્ય સરકારો સાથે સંકલન કરીને ખેડૂતોને યોગ્ય પાક વાવણી માટે સલાહ આપવાનો નિર્દેશ આપ્યો હતો. શ્રી શાહે વિનંતી કરી હતી કે ગૃહમંત્રાલયની એક આંતરમંત્રી મંડળની કેન્દ્રીય ટીમ આસામ અને અરુણાચલ પ્રદેશમાં મોકલવામાં આવે, જેથી તાજેતરના ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરી શકાય. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામન અને ફ્રાન્સના નાણામંત્રી રોનેલ્ડ લેસ્ક્યોરે ફ્રાન્સમાં ભારત ફ્રાન્સ આર્થિક અને નાણાકીય સંવાદની સહ અધ્યક્ષતા કરી હતી. ગઈકાલે યોજાયેલા આ સંવાદમાં બંને મંત્રીઓએ ભારતમાં આર્થિક વિકાસ માટે ફ્રેન્ચ વિકાસ એજન્સીના કાર્યના મહત્વને સ્વીકાર્યું અને ભવિષ્યના પ્રોજેક્ટ્સ માટેની સંભાવનાનું સ્વાગત કર્યું હતું. જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા હતા. છૂટાછવાયા વરસાદ વચ્ચે યાત્રા વહેલી સવારે પહેલગામ અને બાલતાલ બંને બેઝ કેમ્પથી શરૂ થઈ હતી. બમ બમ ભોલેના નારા સાથે યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરની યાત્રા શરૂ કરી હતી. જમ્મુ અને કાશ્મીર વહીવટીતંત્રે યાત્રાળુઓને અગાઉથી નોંધણી કરાવી તેની નિર્ધારિત યાત્રા તારીખોનું પાલન કર્યા બાદ જ યાત્રા શરૂ કરવા વિનંતી કરી છે. તેમાં જણાવાયું છે કે સર્વોચ્ચ અદાલતના નિર્દેશો અનુસાર યાત્રાળુઓની દૈનિક સંખ્યા પર

0: મર્યાદિત નક્કી કરવામાં આવી છે. બંને રૂટ પર બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ, સીઆરપીએફ અને અન્ય સુરક્ષા દળોના જવાનો યાત્રાની સલામતી અને સુગમ સંચાલન સુનિશ્ચિત કરશે. 57 દિવસની આ યાત્રા 28 ઓગસ્ટ સુધી ચાલુ રહેશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા હેન્ડલ airnews_abadને ફોલો કરશો. હવામાન વિભાગે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્યપ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી બે દિવસ પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં ભારે વરસાદની સંભાવના છે. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગંગા પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મરાઠવાડા, પશ્ચિમ રાજસ્થાન અને દેશના દક્ષિણ ભાગોમાં આજે ભારે વરસાદની સંભાવના છે. દિલ્હીમાં આજે વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ થવાની સંભાવના છે. ગુજરાત આતંકવાદ વિરોધી ટુકડી એટીએસએ પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદ સાથે જોડાયેલા 8 વ્યક્તિઓની ધરપકડ કરી છે. તેમની ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એટીએસએ જણાવ્યું હતું કે આરોપીઓ પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સંપર્કમાં હતા અને ગુજરાતમાં જૈશ એ મોહમ્મદ નેટવર્ક સ્થાપિત કરવા અને આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાનું કામ કરી રહ્યા હતા. તેઓ જૈશ એ મોહમ્મદની વિચારધારાને ગુજરાતમાં ગુજરાતીમાં ભાષાંતર અને પ્રચાર પણ કરી રહ્યા હતા. તપાસમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન તરફથી ભંડોળ મળતું હોવાનું પણ બહાર આવ્યું છે. આરોપીઓને 14 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. 5 મેચોની શ્રેણીની પહેલી મેચ ચેસ્ટરલી સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. શ્રેણીની ત્રીજી મેચ 7 જુલાઈએ નોટિંગહામમાં રમાશે. T20 મેચ બાદ ભારત ઇંગ્લેન્ડ સામે 3 મેચની ODI શ્રેણી પણ રમશે. હવે આજના સમાચારો રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજે મોટાભાગના અખબારોમાં રાજ્યમાં વરસાદ, સરકારના વીજ પોલ વળતરમાં વધારો તેમજ 8 આતંકવાદીઓ ઝડપાયાના સમાચારો પહેલા પાને વાંચવા મળી રહ્યા છે. સંદેશે લખ્યું, માંગરોળમાં મેઘાની તોફાની બેટિંગ, 25 ઇંચ વરસાદ. દિવ્યભાસ્કર લખે છે, ખેતરમાં વીજ ટાવર પર હવે 200%, વીજ લાઇન પર 25% વળતર મળશે તેમજ રાજ્યમાં રથયાત્રા પહેલા જૈશના 8 આતંકી ઝડપાયાના સમાચારને તસવીર સાથે છાપ્યા છે. ગુજરાત સમાચારે લખ્યું, ધરતીપુત્રો સામે સરકાર નતમસ્તક, વીજ પોલમાં વળતરમાં બમણો વધારો. સ્થાનિક સમાચારોમાં પીએમ મોદીની આજે સાણંદ મુલાકાત તેમજ સીએ પરિણામ જાહેર થવાના સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાન અને ગુજરાતમાં અનેક વિકાસ કાર્યોની ભેટ આપશે. ગૃહમંત્રી અમિત શાહ તથા કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રીએ અલ નિનોની દેશમાં પડનારી અસરની સમીક્ષા કરી. અમરનાથ યાત્રાના પહેલા દિવસે 12,168 યાત્રાળુઓએ પવિત્ર ગુફા મંદિરમાં દર્શન કર્યા. હવામાન વિભાગે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઓડિશામાં આજે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરી અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે માન્ચેસ્ટરમાં બીજી T20 ક્રિકેટ મેચ રમાશે. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. નમસ્કાર.
2: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે સાંભળીએ ફિલ્મ રોજાનું ગીત હરિહરનના સ્વરમાં. તે પહેલા એક વિજ્ઞાપન વિરામ.

હમણાં આજ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ રોજાનું ગીત હરિહરનના સ્વરમાં. આ સાથે દેશભક્તિ ગીત અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. થોડી ક્ષણોમાં બરાબર 8 વાગે સમાચાર પ્રભાત, 8 વાગે અને મોર્નિંગ ન્યૂઝ 8:15 દિલ્હીથી રિલે કરીશું.

ક્યુ સ્ટેશન આવ્યું? મને કે મુંબઈ. મેં કીધું ત્યાંથી તો રાતે 3 વાગે બેઠા છી. આમ કેમ બન્યું? મને કે એ ડબ્બામાં હરપ ગયો તો ગાડી વાળાએ ડબ્બો કાપી નાખ્યો. એક ભાઈ એક દી મને કે ધીરુભાઈ કે બાયુના લગ્ન થઈ જાય તો ખબર પડી જાય શેથામાં સિંદૂર પીળો હોય કે આ બેનના લગ્ન થઈ ગયા છે. પુરુષોના લગ્ન થયા હોય એની નિશાની શું? મેં કીધું ગબી જેવા મોટા કરીને બેઠા હું, એટલે સમજી લેવાનું કે આ ભંગાઈ ગયા છે. અને અમુક અમુક બાયુના મોટા તમે જુઓ ભેંસના વાહા જેવા હોય, શક્કર વક્કર ડોળા હોય, એક ડાબલી મહીસ આંધી હોય, અને પાવડર તો એટલો બધો લગાડ્યો હોય જાણી લોટના ડબ્બામાં કૂતરી મોઠું નાખીને ભાગી હોય એવું લાગે. હા, લાઈનમાં હતા એ રહી ગયા, લાગવ ગયા, ફાવી ગયા, ચણી હતી ચકલાની પણ કાગડા ચાવી ગયા. હા, જુવાનિયા વાંટા ફરે બુટિયા બીજી વાર પરણી ગયા ત્યારે કેવું પડે, કાગડા દહીંછરું લઈ ગયા. અમુક તો 55-60 વર્ષ હે ઘર પંગ થાય પાછા વાતું કરતા હોય, મારા જોગું ક્યાંક ધ્યાનમાં રાખ, તારા હવે લાકડા રાખ્યા વીમાં. હા, અમુક ડોશી પાછા વીતવા થયા પછી મંદિરે ગાતા હોય અખંડ રાખજે રે ચૂડી ને ચાંદલો ભાંગ્યો એને 10 વર્ષ. હા, એક છોકરો એની બા ને કે મારા બાપા ચિંતા કરતા હતા ભગવાન જાણે આખા પરિવારને અમેરિકા જવાની વિઝા ક્યારે મળશે. એ છોકરાને એની બા કે કાંઈ ચિંતા કરવા જેવું નથી, આજથી આખું કુટુંબ નક્કી કરી લ્યો, આપણે અમેરિકામાં જ બેઠા છે. એ છોકરો કે એમ કેમ નક્કી કરી લેવું? એ કે હવ હવ ના ઠામ ઉટકવા માંડો, અમેરિકામાં નોકર નથી જડતા, અહીંયા આજથી ઉઠકોટ એમ માનવું કે અમેરિકામાં બેઠા છે. હા, ઘણા જોજો કામ કરે નહીં, આટા મારતા હોય કડકાય આંટો લઈ જાય પછી જ્યોતિષી ને હાથ દેખાડે મને હું નડે છે, આટા મારી નડે છે. હા, એક દીતે આમ જ્યોતિષી હાથ જોતો તો કુંડાળું થઈ ગયેલું માણસોનું, હાથ પછી હાથ આવતા હતા અને એમાં એક હાથ જોયો અને જ્યોતિષીએ કીધું કે તમારે શનિવારે દાઢી ન કરાવવી. ત્યાં તો બેન બોલે કે મારા હામું તો જો પુરુષ નથી બાઈ છું. એ કે તમારે નહીં તમારા ઘરવાળાને ન કરાવવી, ઓલી કે હું કુંવારી ગુડાણી છું. એ કે તો લગ્ન કરી લેજે પણ મારો જોહ ન ફગવો છે. હા, ઘણા કામ કરે ને આટા મારતા હોય અને પાસે જ્યોતિષીને હાથ દેખાડતા હોય. હકીકતમાં તો મહેનત વિનાનું મહાન થવું અને હમજા વિનાનું સાથું થવું બે વ્યર્થ છે. હા, મહેનત વિનાનું મહાન થવું એ નકામું છે. જે મહેનત કરે ને પછી જે મળે એની મજા, એમને એમ કોઈને મળતું નથી. આ ઘણા લોટરીની ટિકિટ ઓછી કે રાખીને ઉતાવે. એક ભાઈને તો રાતે 45 લાખ લાગી ગયા. તે ગણી ગણીને કબાટમાં થપ્પા મૂક્યા, સવારે ઉઠ્યા હતા તૂટલ ગોદડામાં પગને માથું બે હલવાઈ ગયા. હા, એક ભાઈને તો લોટરીની ટિકિટ હતી, રાતે સપનામાં લાગી ગઈ ને તો ગાડી લીધી, ડ્રાઈવર રાખ્યો ને પછી પોતાને ફાવી ગઈ ને ડ્રાઈવરને રજા દઈ દીધી ને બે માણસ ફરવા નીકળ્યા. બરોબર લીંબડીના સીમાડે પૂગ્યા ને જીપ લઈને ત્યાં માલતારીની ભેંસ આડી પડી તો હોય જાટકીને બ્રેક મારીને તો ખાટલાની ઈ કાઢી નાખી. પાછો પડ્યો પડ્યો કે કાચ નથી ફૂટ્યો ને? ઓલી કે કાચનો દીકરો થામાં ને કામે જા, આ એક ખાટલો હતો ઈ હરાવી દીધો. હા, એટલે મહેનત વિનાનું મહાન થવું અને સમજણ વિનાનું સાચું થવું બે નકામું. એક ગામના પાદરમાં નાનકડું ઝૂંપડું વાળીને એક સંત રહેતા હતા. નળતીક રાતનું ટાણું સંત હુતા હતા. એક ચોર ઝૂંપડામાં દાખલ થયો. સંતના ઝૂંપડામાં શું હોય? એકાદું લોટો ને એકાદું ગોરા ટકણું ને એકાદું કમડળ ને જે કાંઈ હતું એ ચોર ભેળું કરવા માંડ્યો, વાસણ ખેખડ્યા. સંત જાગી ગયા, પડકારો કર્યો, એલા કોણ છે? ત્યાં તો ચોર ભાગ્યો, ચોરી કરવા ગયા હોય એ સરનામા દેવા થોડા ઉભા રહે. પણ આગળ ચોર પાછળ સંત, 8-10 પડકારા કર્યા, ઉપોરે ઉપોરે ગામના માણસો જાગી ગયા, દોડ્યા. પણ ગામથી થોડાક છેટા ગયા ત્યાં શમશાન આવ્યું. સંત બેહી ગયા, ચોર ભાગી ગયો. ગામના માણસોએ પૂછ્યું કે બાપુ ચોર હાથમાં ન આવ્યો કે ના? એ તો વયો ગયો. ગામના માણસો કે બાપુ ચોર ભલે ભાગી ગયો, તમે અહીં શમશાનમાં કેમ બેઠા છો? સંતે બહુ સારો જવાબ દીધો, એ કે ભલે ને ગમે ત્યાં ભાગીને વયો જાય, વેલા મોડો આવશે તો અહીંયા આ નવખંડ ધરતીમાં માણસ ભલે ગમે ને ભાગીને વયો જાય,

લાડવા દાબી જાય પછી કે મિષ્ટાન તો મોં ભાંગી નાખે, આ મોં ભાંગી નાખ્યું કરતણી, હા દહ દહ લાડવા દાબી જાય. છતાં એમ વાત કરતા કેટલું માણસ ખાય છે એ મહત્વનું નથી, કેટલું પચાવે છે એ મહત્વનું છે. હા માણસ ને કેટલા દીકરા છે એ મહત્વનું નથી, કેવા દીકરા છે એ મહત્વનું છે. એક બાપા ને મેં પૂછ્યું, મેં કીધું કેટલા દીકરા, મને કે પાંચ દીકરા છે. મેં કીધું તો લીલા લે રહી છે, મને કે બધા જેલમાં છે. હા શું ફાયદો હવારમાં ઉઠીને ચા પીતા વિના ને એના જામીન ગોતવા જવા. હા એક બાપા ને બીજા બાપા એ પૂછ્યું તમારો દીકરો શું કરે છે, કે મજા કરે છે. એમ નહીં કઈ સેવા કરે કે નહીં, કે સેવા બહુ કરે છે, આગળ વધી ગયો, હવે બંધ કરે તો સારું. કે કેમ, એ કે રોજ તો પગ દાબતો, આજ તો રાતે 12 વાગે ગળા સુધી પૂગી ગયો, ના પાડવી પડી નહીતર ગળું દાબી દે. હા બૈતાલે બહુ સારી વાત કરી છે, ભટકત બિગડત નાર, જાળ બિગડત બગ બેઠે, બિગડત પુત્ર હુલાય, પુત્રી બિગડત સુખ દેતે, બિન ભટકત બિગડત અશ્વ, વિદ્યા બિગડત બિન કેના, સુઈ બિગડત તલવાર, પાન બિગડત જલ બિના, ઉત્તમ સે અધમ મિલે, વાંકી બિગડત હે મતી, બૈતાલ કહે વિક્રમ સુનો, ભોગ સે બિગડત હે જતી, ભટકત બિગડત નાર, જાળ બિગડત બગ બેઠે. ફરવું ને ભટકવું એમાં ઘણો તફાવત છે. આ બાયુ ફરે બેનું ફરવા જાય એના સામે વાંધો નહીં, ભટકે એના માટે વાંધો. અને એકનો એક દીકરો હોય રાતે 8 વાગે ઘેરે આવે ને બાપ દીકરાને પૂછે નહીં ક્યાં બેઠો, તો એ બાપની આપરૂ ઉપર જથ્થાબંધ પાણી ફેરવીને વિયા દે. દીકરી તો કાળજાનો કટકો કહેવાય, બિગડત પુત્ર હુલાય, પુત્રી બિગડત સુખ દેતે. દીકરી બાપના કાળજાનો કટકો કહેવાય, પણ એટલી બધી છૂટ ન આપવી જોઈએ કે બાપના નાકને ધક્કો લગાડે. હા ને બિન ભટકત બિગડત અશ્વ, ઘોડો બાંતોરીએ વરસ દે એટલે દોડવામાં પછી કામ ન આવે, પુરુષ ઘેરે પડ્યો રહીએ ને તો દેણા ચડી જાય, ઘોડા ને પુરુષ બહાર રહીએ એમ હાલ. હા એના માટે નકામ. એક ભત્રીજાએ એને કાકાને કીધું હતું, કે કાકા એ કે તમારું ફૂલેકું નીકળ્યું હતું, કે હા, તો કે ઘોડા ઉપર બેઠા હતા, કે હા, ત્યાં તેને કાકી બોલ્યા ઘરમાંથી કે એ બેઠા હતા ને એ તો ઘોડો મરી ગયો. તો વળી એના ઈવડાના કાકા એની ઘરવાળીને કે એ કે કામની વસ્તુઓ એ મરી જાય, તારે કાકી આ રહી નથી કાંઈ થતું, લે શું કરી લઉં. એક બાઈ લુગડા થવા ગઈ હતી ઘેરે આવીને એના ઘરવાળાને કે આજ તો હું ગુનામાં પડી ગઈ, એ તો સારું થયું બચી ગઈ, ગઈતાના પૂઈને આડા આવી ગયા, ચેન ડૂબી ગયો હોનાનો. ઓલો કે આમથી નકામી વસ્તુ તરે. હા બુદ્ધ બુદા રૂપે પ્રગટ થઈ મરનારાની વ્રથા, ઠેસ દિલને અને બુદ્ધિને પેગામ એવો દઈ ગઈ, કે કેટલા હલકા છે સાગરના પાણી, જીવતો માણસ ડૂબી ગયો અને લાશ તરતી થઈ ગઈ. બહુ સારી વાત કવિએ લખી છે. પણ બૈતાલે એમ કીધું છે કે ઘોડો બાંધ્યો રહીએ એ નહીં હારું, પુરુષ ઘીરે પડ્યો રહીએ એ નહીં હારું, અને વિદ્યા છે એ કોઈને કીધો કયો નહીં, બોલો નહીં તો એ ઘટી જાય, કારણ કે વિદ્યા વાણી ને લક્ષ્મી એ તો વાપરે વધતા જાય, પણ ક્યાં માર્ગે વાપરવા એ મહત્વનું છે. ઘણા કે અમે જાણી બધું ગીતા ને રામાયણ ને મહાભારત ને કોઈને કહી નહીં તો પડીકા વાળીને રાખ તારી પાસે. ખરેખર એ તો કેવું જોઈએ બીજાને તો ખ્યાલ આવે. વિદ્યા બિગડત બિન કેના, સુઈ બિગડત તલવાર, મ્યાનમાર તલવાર 5 વર્ષ પડી રહીએ તો તાર વહી જાય, પૂરું થઈ જાય. એક જગ્યાએ ધીંગાણું થઈ ગયું તો એક પાયે જે તલવાર આમ મ્યાનમાં ચોટી ગયેલી કાઢતા રહ્યા બીજો ખા કરીને વીયું. આમ તો હથિયાર ને ખૂટલ માણસ જેના ભેગા જાય એના થઈ જાય, આપણા ન રે. આ તલવાર 20 વર્ષ ભેટાઈ માં હાચવી હોય, દુશ્મન ના હાથમાં આવે તો આપણું માથું કાપી નાખે. તલવાર વિચાર ન કરે કે આ 20 વર્ષ ભેટાઈ માં લઈને ફેર્યો, અને ખૂટલ માણસ ને 15 વર્ષ ખવડાવો વાંધો પડે એટલે વિરોધ પક્ષ માં હામો આવે. હા હથિયાર ને કુટલ માણસ જેના ભેગા જાય એના થઈ જાય. દિલ્હી સમ્રાટે બિરબલ ને તલવાર બતાવીને પૂછેલું કે આ તલવાર નું પાણી કેટલું. બિરબલે બહુ સારો જવાબ આપ્યો કે નામદાર, ઈ તલવાર કોની પાસે છે એના ઉપર આધાર રહી. મરદ ના હાથમાં આવે દુશ્મન ના કટકા કરીને આવે, ને રાકા ના હાથમાં હોય તો માર ખાઈને આવે. આ તલવાર નું પાણી તો કોના હાથમાં છે એના ઉપર આધાર રહી. બિન ભટકત બિગડત અશ્વ, વિદ્યા બિગડત બિન કેના, સુઈ બિગડત તલવાર, પાન બિગડત જલ બિના, એમ ઉત્તમ છે અધમ મિલે. સજન માણસ ને દુરીજન નો સંગ થઈ જાય તો બગડે. બે ભાઈઓ હતા ને એમાં મોટા ભાઈ ને પોલીસ ની ગાડી પકડી ગઈ,
એટલે નાના ભાઈ ને ગામના માણસો એ પૂછ્યું કે તારા મોટા ભાઈ ને કેમ પોલીસ ની ગાડી પકડી ગઈ. એ કે

0: બેંકમાંથી રૂપિયા ઉપાડ્યા હતા. ગામના માણસો કે રૂપિયા તો આપણે ઉપાડી છે, એ કે આપણે દિવસના 12 વાગે ઉપાડી અને રાતે ઉપાડ્યા. આ ઉત્તમ છે અધમ મિલે વાંકી બિગડત હે મતી, બે તાલ કહે વિક્રમ સુનો, એક ભોગ છે બિગડત હે જતી. આપણા સંતો કેવા સંતો સંસારમાં રહેતા, સંતો સંતો સંસારમાં હોય, સંસાર સંતોમાં ન હોય. હા, ઈ આપણા સંતો, સંતનું જીવન જાળવા જેવું હોય. હા, જોજો, જાળવું એમ કે કેવું જીવન જીવાય. લીમડાની લીંબોળી એટલી બધી કડવી હોય, એક લીંબોળી મોઢામાં નાખો જીભના ગોટા વાળી દે, પણ ઈનો એ લીંબડો, ઈની લીંબોળી જેઠ મહિનો આવે, વરસાદના અમી છાટના ધરતી માથે થાય, લીંબોળી પાકે પાકે એટલે ઠળિયા હોતી ખાવાનું મન થાય એવી મીઠી થઈ જાય. કડવા ચીપડા કડવા હોય, શ્રાવણ મહિનો આવે ને પાકે પાકે એટલે મીઠા થઈ જાય. કોઠીમડા કડવા હોય, દિવાળી આવે અને પાકે પાકે એટલે મીઠા થઈ જાય. આ બધી વસ્તુ પહેલાં કડવી હોય, પાકે એટલે મીઠી થઈ જાય. અને અમુક અમુક માણસ તો જેમ પાકે એમ ખટાઈ પકડતો જાય.
1: હાસ્યરસના કલાકાર હતા શ્રી ધીરુભાઈ સરવૈયા. કાર્યક્રમ નિર્માણ ગિરીશ કેશવાલા.
2: અરે ભાઈ, તે આ સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
3: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: દાદરા નગર હવેલી ઓર દમણ દીવ સરકારી ઇન્જિનિયરિંગ કોલેજ મેં
5: વર્ષ 2026-27 કે લિયે પ્રવેશ શુરુ.
4: ડિપ્લોમા સે ડિગ્રી અભ્યાસ કે લિયે સિવિલ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કમ્પ્યુટર ઓર બાયોમેડિકલ ઇન્જિનિયરિંગ કે લિયે ઓનલાઈન યા ઓફલાઈન આવેદન કર સકતે હૈ. ડિપ્લોમા ઇન્જિનિયરિંગ કે બાદ ડિગ્રી ઇન્જિનિયરિંગ કે દૂસરે વર્ષ મેં ભી પ્રવેશ કર સકતે હૈ.
5: ઓનલાઈન આવેદન કે લિયે વેબસાઇટ હૈ www.dhtednhdd.in.
4: હાયર એન્ડ ટેકનિકલ એજ્યુકેશન વિભાગ, દાદરા નગર હવેલી ઓર દમણ દીવ.
2: અરે ભાઈ, તે આ સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
3: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
6: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે 8:30 થી આપ સાંભળશો વિવિધ ભારતી પ્રસારણ.

પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. સવારના 10 વાગ્યા છે અને હવે પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર.

0: આ ફિલ્મ હતી આવારા પાગલ દીવાના.
1: અરે ભાઈ તે આ સાંભળ્યું, આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આ કલાકાર હતા અર્શિત સચદેવા અને મનશીલ ગુજરાલ. ફિલ્મ હતી બદ્રીનાથ કી દુલ્હનિયા. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.

0: સાજન ફિલ્મનું આ ગીત હમણાં આપણે સાંભળ્યું. સ્વર આપ્યો હતો અનુરાધા પૌડવાલે.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: આ વાર્તા છે એક નર્સ અને એના અંતરમનની. આવી ગઈ સેલેરી. હવે નવી બુટ્ટી? ના, પહેલા બચત.
4: પહેલા બુટ્ટી
3: સાંભળો, દર મહિને થોડું બચાવો, થોડું રોકાણ કરો અને થોડું ઇમરજન્સી માટે પણ બચાવો, જેથી રહો ચિંતા મુક્ત.
4: પણ બુટ્ટીનું શું?
3: જાય છે કે મારું ઇન્જેક્શન?
5: આરબીઆઈ કહે છે,
3: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

સત્ય પે સત્તા ફિલ્મનું આ ગીત હમણાં આપણે સાંભળી રહ્યા હતા. કલાકાર કિશોર કુમાર, આર ડી બર્મન, સપન, ભૂપિંદર અને ગુલશન બાવરાના સ્વરમાં. આ સાથે આજનો ગુલમોહર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે.

0: પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. શ્રોતા મિત્રો, હવે સાંભળીએ કાર્યક્રમ શ્રવણ માધુરી, અને જેમાં પ્રથમ સાંભળીએ એક કાવ્ય પઠન.
1: પ્રથમ ગઝલ છે, એનો રદીપ છે યાદ કરી લો. હોય સવારે એવો સાંજે એ માણસને યાદ કરી લ્યો, હોય સવારે એવો સાંજે એ માણસને યાદ કરી લ્યો, ને બોલે જે બસ એક અવાજે એ માણસને યાદ કરી લ્યો. ને નથી ખબર ક્યાં આવ્યું જૂનાગઢ, ના નરસિંહનું નામ સુણ્યું છે, પણ નાચે જે ઝાંચ પકાજે એ માણસને યાદ કરી લ્યો. ને શેર છે કે ટાઈ કોટ ભલે ને પહેર્યા, પણ ભગવું છે ખિસ્સું જેનું, ભીતર એક કબીર બિરાજે એ માણસને યાદ કરી લ્યો. ને વાત અઢી અક્ષરની છે, પણ વેદ અને કુરાન સમાયા, વાત અઢી અક્ષરની છે પણ વેદ અને કુરાન સમાયા, પડતો કાયમ સંગ નમાજે એ માણસને યાદ કરી લ્યો. ને સમય પડે સઘળ્યું છોડીને સિંહ સમી

જે ત્રાડ કરે છે ને અમથો અમથો જે ના ગાજે એ માણસને યાદ કરી લ્યો. ને શેર સાંભળજો કે બાળોતિયાની સાવ બળેલી વાસણ કપડાં ઘર ઘર કરતી તોય તારું જીવતર માંજે એ માણસને યાદ કરી લ્યો. ને 20 વર્ષથી ફાટ્યું સ્વેટર હર શિયાળે પહેરી ફરતો બાળક ના જાકીટને કાજે એ માણસને યાદ કરી લ્યો. અને મક્તાનો શેર છે કે અણદીઠી ઘૂઘરીઓ બાંધી થઈ થઈ નાચે છે સદીઓથી. મક્તાનો શેર છે, મારો તખલ્લુસ એમાં આવશે કે અણદીઠી ઘૂઘરીઓ બાંધી થઈ થઈ નાચે છે સદીઓથી હાકલની રગરગમાં બાજે એ માણસને યાદ કરી લ્યો. બીજી એક ગઝલ રજૂ કરું છું કે કાગળ કોરો મેલ નહીં લે મત્તું માર, કાગળ કોરો મેલ નહીં લે મત્તું માર, ફક્ત કલમથી ખેલ નહીં લે મત્તું માર. અક્ષરના ઉકાળા છંદો ના તરભાણે, અક્ષરના ઉકાળા છંદો ના તરભાણે, આજ અમલ અવહેલ નહીં લે મત્તું માર. ને ધસમસતા આવે છે ખ્યાલો રાખો ખુલ્લી, કે ધસમસતા આવે છે ખ્યાલો રાખો ખુલ્લી, બારીને ધકેલ નહીં લે મત્તું માર. ને ભીતર લખવા માટે મળશે અઢળક પાના, બહારો છલકી ફેલ નહીં લે મત્તું માર. ને આંખે આખું વાદળ છે આંખોનું કોરું, આંખે આખું વાદળ છે આંખોનું કોરું, આંસુ પાછા ઠેલ નહીં લે મત્તું માર. ને મક્તાનો શેર છે કે રંગ કબીરી ચાદર હાકલ નામ લખી લે, તાકાને સંકેલ નહીં લે મત્તું માર. બીજી એક ગઝલ છે કે પીળા જ પચરક ટેરવા તાજા કલમમાં એટલું છે લોહી કાઢ્યું વેચવા, તાજા કલમમાં એટલું. ને નાકામ આવ્યા ભેટવા એ હાથ ઉપયોગી બન્યા, નાકામ આવ્યા ભેટવા એ હાથ ઉપયોગી બન્યા, આંખે ધર્યા છે નેજવા, તાજા કલમમાં એટલું. ને ધૂણો ધધકતો બંધ તોય વાસ આવે ધૂમ્રની, ના રાખ છે ના દેતવા, તાજા કલમમાં એટલું. ધમરોળી કાંઠા ગામને વરવી સુનામી શાંત થઈ, આગળ વધી ગઈ છે હવા, તાજા કલમમાં એટલું. ને લ્યો ગટગટ આવી પી ગયો કોણે શીશીમાં મોકલ્યું, ના છે ખબર વિષ કે દવા, તાજા કલમમાં એટલું. ને આંબી જશું એને સતત, આંબી જશું એને સતત, જે હાથ તાળી આપતું છે મોત છેટું વેંતવા, તાજા કલમમાં એટલું. ને મક્તાનો શેર છે કે લાંબી નીંદર પોઢી રહો હાકલ બહુ સારું નહીં, જો કોઈ આવ્યું તેડવા, તાજા કલમમાં એટલું. અને જિંદગીને પરપોટા સાથે સરખાવતી આ એક બીજી ગઝલ, ફકત પલભરનું છે આયુષ છતાં ફૂલાય પરપોટો, હવાથી દેહ ધાર્યો તોય બહુ વળખાય પરપોટો. ને એ જન્મ્યો પાણીની કુખે જણાવે આભમાં પ્રગટ્યો, સ્વયંના કૂળથી શાને સદા શરમાય પરપોટો. ને ફકત એક નાનકા મોજાની થાપટ પણ પડે ભારે, ફકત એક નાનકા મોજાની થાપટ પણ પડે ભારે, ધસી સમદરની સામે જોશથી ટકરાય પરપોટો. સૂરજના તેજથી બનતા ધનુષી રંગ મેઘાશા, છે ખુદની શાન જાણી આગિયો મલકાય પરપોટો. કદી ટોળે વળે જાણે કે એને નાથવા ના હો, કદી ટોળે વળે જાણે કે એને નાથવાના હો, ધરે દરિયા દિલી દરિયો અને ઘુમરાય પરપોટો. મટે અસ્તિત્વ એની નોંધ સરખી કોઈ ના લેતું, ઘણા આવ્યા ગયા ને આવશે વિસરાય પરપોટો. ને મક્તાનો શેર છે કે તમે ગાઓ તરન્નુમમાં ભરીને શ્વાસ નાભીમાં, તરંગો આભમાં છોડીને હાકલ થાય પરપોટો. અને એક રંગીન મિજાજની, હોળીના મિજાજની એક ગઝલ,
લીલી ના ઘેરમાં આવી ગયો છું એમ લાગે છે. લીલી

ઘેરમાં આવી ગયો છું એમ લાગે છે, તમારા શહેરમાં આવી ગયો છું એમ લાગે છે. ને થયો લયકાર પગરવનો, બજે ઝાંઝર તરન્નુમ શાહ, રણકતી બહેરમાં આવી ગયો છું એમ લાગે છે. ને નજરની મખમલી ચાદર ઉપર અરમાન ઓશિકા, નજરની મખમલી ચાદર ઉપર અરમાન ઓશિકા, મુલાયમ કહેરમાં આવી ગયો છું એમ લાગે છે. ને શેર સાંભળજો કે તમે ખંજન મૂક્યા ગીરવી, અઘાટે આજ દઈ દીધા, ખુદાની મહેરમાં આવી ગયો છું એમ લાગે છે. ને દુઆ લીધી કબૂલી તેં, ગુલાબો ખેરવ્યા હૈયે, અલગ અજમેરમાં આવી ગયો છું એમ લાગે છે. ને મક્તાનો શેર છે કે ઉડે છે રંગ ચારે કોર હાકલ કેફમાં આજે, ઉડે છે રંગ ચારે કોર હાકલ કેફમાં આજે, હોળીના ઘેરમાં આવી ગયો છું એમ લાગે છે. બીજી એક ગઝલ છે થોડા અલગ મિજાજની, મરશિયા પૂર્વાર્ધ તો ઉત્તરાર્ધ ગાણું હોય છે, ને કાળી ઘેરી રાત પાછળ વાતું વાણું હોય છે, ને સાળુની પરવા કરીના ચિંદરી હો ફાડી તરત, સાળુની પરવા કરીના ચિંદરી હો ફાડી તરત, આવી યોગેશ્વરપુરે નવસે નવાણું હોય છે. ને નાથિયો ઉત્ક્રાંતિ પામી થાય નાથા લાલ અહીં, તેજનું પીઠબળ ભલે ના ખૂબ નાણું હોય છે, ને ધૂળ ખેરવ એ રીતે ખંખેરી લો સઘળી પીડા, લાગશે નહીંતર સમયનું મોકટાણું હોય છે. ને શેર સાંભળજો કે ડેલીમાં ધારે ઉંબરની કંકુ પગલા જેવું શું, તેડી આવ્યા ઘરની વહુનું પહેલું આણું હોય છે. ને જિંદગી આખી તમે સળગ્યા કર્યા હાકલ છતાં, જિંદગી આખી તમે સળગ્યા કર્યા હાકલ છતાં, આખરી યાત્રાએ મટકી બળતું છાણું હોય છે. ફરી પાછા એક જુદા જ મિજાજમાં જતા રહીએ, એનું પ્રદીપ છે, એને જલસા કરો કે થાવ છો શાને અધીરા, એને જલસા કરો, શબ્દ મોહન શ્વાસ મીરા, એને જલસા કરો, ને આબથી ઉતર્યા હશે એ વસ્ત્રથી ઢંકાવજો, ફાટતા છોને મલીરા, એને જલસા કરો, ને જીવતા છો સાબિતી મળતી રહે એ ઓછું છે, યાદ પાડે છોને ચીરા, એને જલસા કરો. ને શેર છે કે ગોદડી કંથાની ઉપર ભગવી ચાદર પાથરી, ગીત ગાય છે ફકીરા, એને જલસા કરો. ને ધાતુને પરખ્યા વિના રણકાર જો પરખી લીધો, કે ધાતુને પરખ્યા વિના રણકાર જો પરખી લીધો, હોય કંચન કે કથીરા, એને જલસા કરો. ને મક્તાનો શેર છે કે હોય ના બાવન હુકમનું એક છે જો હાથમાં, હોય ના બાવન હુકમનું એક છે જો હાથમાં, બાદશાહ તું તું વજીરા, એને જલસા કરો. બીજી એક ટૂંકી બહેરની ગઝલ છે કે કરે નસીબ એ પહેલા મજાક કર, સ્વયં કદીક જાતને સવાલ કર, ને હવે તો એ મોટે મોટે બોલે છે, જરાક મૌનનો ધીમો અવાજ કર, કરે તું શોધ ક્યારનો અહીં તહીં, કરે તું શોધ ક્યારનો અહીં તહીં, બીજે નહીં મળે ભીતર તલાશ કર. સમાધિમાં બબડતું વૃક્ષ જોયું છે, કદી એ તરફનો પ્રવાસ કર, દીવાઓ આંખના બુઝાઈ જાય તો ફરીથી રક્તની નવી મશાલ કર. નથી કોઈ સગડની શોધમાં હવે, પડેલ પગની છાપનો વિનાશ કર, ને વજૂદ હોય તો જ વહણ લાંગરે, ન ભરતી ઓટના કશા વિચાર કર. ને આખરી શેર છે
કે હયાતીમાં જ કામ પૂરું થઈ જશે.

0: હમણાં સાંભળી રહ્યા હતા કાવ્ય પઠન અને રજૂ કરી રહ્યા હતા પ્રશાંત સિંઘ ડાભી.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
2: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

કલાકાર મનહર ઉદાસને હમણાં આપણે સાંભળી રહ્યા હતા. શ્રવણ માધુરી કાર્યક્રમ આ સાથે સમાપ્ત થાય છે. પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે વિવિધ ભારતી પ્રસારણ થોડી જ વારમાં.

0: जाने माने फिल्मी गीतकार सुधाकर शर्मा साझा कर रहे हैं अपने फिल्मी गीतों से जुड़े कुछ यादगार लम्हे और किस्से।
1: मैं और हिमेश भाई कहीं टाउन जा रहे थे, तो मेरे को हिमेश भाई बोले, सर कोई ऐसा वर्ड बताओ जो अभी तक नहीं आया। मैं, ऐसा कोई वर्ड नहीं है। फिर अचानक मुझे आया, हाँ सर एक वर्ड है, बर्दाश्त। तो सर ये बनाते हैं, बर्दाश्त नहीं कर सकता, दूसरी लाइन की अब दूर नहीं रह सकता। फिर उन्होंने तीसरी खुद कह दी, तेरे बिन, और हमारा गाना बन गया।
2: बर्दाश्त नहीं कर सकता, अब दूर नहीं रह सकता, एक दिन तेरे बिन।
0: जरूर सुनिएगा बॉम्बे टॉकीज में 4 जुलाई शाम 4 बजे सिर्फ विविध भारती पर।
3: दादरा नगर हवेली और दमन दीव सरकारी इंजीनियरिंग कॉलेज में
4: वर्ष 2026-27 के लिए प्रवेश शुरू।
3: डिप्लोमा से डिग्री अभ्यास के लिए सिविल, मैकेनिकल, इलेक्ट्रिकल, कंप्यूटर और बायोमेडिकल इंजीनियरिंग के लिए ऑनलाइन या ऑफलाइन आवेदन कर सकते हैं। डिप्लोमा इंजीनियरिंग के बाद डिग्री इंजीनियरिंग के दूसरे वर्ष में भी प्रवेश कर सकते हैं।
4: ऑनलाइन आवेदन के लिए वेबसाइट है www.dhtednhdd.in।
3: हायर एंड टेक्निकल एजुकेशन विभाग, दादरा नगर हवेली और दमन दीव।
5: ઓલા ચીમનની વાત સાંભળીને
6: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી।
5: ગાંજો, અફીણ, કોકેન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે। અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી। આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી। ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત।
3: ITI Admission 2026-27
4: सरकारी औद्योगिक तालीम संस्थान दादरा नगर हवेली और दमन दीव में प्रवेश प्रक्रिया शुरू।
3: ITI में विभिन्न कोर्स में प्रवेश के लिए वेबसाइट है www.dhtednhdd.in।
4: प्रवेश की अंतिम दिनांक 10 जुलाई 2026 हायर एवं टेक्निकल एजुकेशन विभाग
3: दादरा नगर हवेली और दमन दीव द्वारा जारी।
7: મજેદાર, જાયકેદાર, ચટાકેદાર વાનગીઓની રેસીપી આપવાની છે, સુંદર મજાના ગીતો પણ સંભળાવવાના છે। ધરતીની છાતી પર પ્લાસ્ટિકનો ભાર, ચાલો કરીએ આજે એક નવો વિચાર। પ્લાસ્ટિકની થેલીઓનો ત્યાગ કરીએ, પર્યાવરણને આપણે ફરી આબાદ કરીએ। બહેનો, તમે વિચારતા હશો કે આ પંક્તિ મેં કેમ બોલી, તો બહેનો ગઈકાલે જ આંતરરાષ્ટ્રીય પ્લાસ્ટિક બેગ મુક્ત દિવસની ઉજવણી કરવામાં આવી। બહેનો, તમને ખબર છે પ્લાસ્ટિક એક એવું રાક્ષસ છે જેના કારણે પર્યાવરણને અને મનુષ્ય જીવોને ઘણું જ બધું નુકસાન થાય છે। બહેનો, તમે જાણો છો કે એક પ્લાસ્ટિકની થેલી બનાવતા માત્ર 1 સેકન્ડનો સમય લાગે છે, પરંતુ તેને કુદરતી રીતે બાયોડિગ્રેડ થતા 500 થી 1000 વર્ષનો સમય લાગે છે। અને બહેનો, જો હું વાત કરું સમુદ્રી જીવોની, તો દર વર્ષે લાખો દરિયાઈ જીવો જેમ કે કાચબા, માછલીઓ અને અન્ય જીવો પ્લાસ્ટિકને ખોરાક સમજીને ખાઈ જાય છે, જેનાથી તેઓ મૃત્યુ પામે છે। અને બહેનો, જો માઇક્રોપ્લાસ્ટિકની વાત કરવામાં આવે તો આ પ્લાસ્ટિક ટુકડાઓમાં વહેંચાઈને આપણા પાણી અને ખોરાકમાં ભળે છે, જે અંતે આપણા સ્વાસ્થ્યને ગંભીર રીતે નુકસાન પહોંચાડે છે। તો બહેનો, પર્યાવરણને બચાવવા આપણે સૌ આજે સંકલ્પ કરીએ અને અમુક સૂત્રો આપણા જીવનમાં આત્મસાત કરીએ, જેમ કે પ્લાસ્ટિકનો ત્યાગ, પર્યાવરણને અનુરાગ, થેલી લો કાપડની આદત પાડો સાફ સફાઈની। આ પૃથ્વીને બચાવવાની જવાબદારી આપણા સૌની છે। બહેનો, આપણે વાત કરી રહ્યા છે પર્યાવરણ સંરક્ષણની, તો આવો જ એક સુંદર મજાનું ગીત સાંભળીએ।

0: બહેનો, હમણાં જ આપે સાંભળ્યું સુંદર મજાનું ગીત, તો હવે હું તમને આપવા જઈ રહી છું ચટાકેદાર જાયકેદાર વાનગીઓની રેસીપી. બહેનો, આગામી દિવસોમાં ચોમાસું શરૂ થશે, તો ચોમાસામાં સ્વાસ્થ્યને લગતા ઘણા બધા રોગો થતા હોય છે, બીમારીઓ થતી હોય છે, જેમાં સંતુલિત આહાર ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. તો બહેનો, હું તમને એ જ પ્રકારની સ્વાસ્થ્યવર્ધક અને જાયકેદાર વાનગીઓની રેસીપી આપી રહી છું. તો કાગળ અને પેન લઈને બેસી જાઓ. પહેલી રેસીપી છે મગના સૂપની. બહેનો, ચોમાસામાં પાચન શક્તિ થોડી નબળી પડતી હોવાથી હળવો, પૌષ્ટિક અને સરળતાથી પચી જાય તેવો ખોરાક લેવો વધુ યોગ્ય માનવામાં આવે છે. તો ચલો આના માટે સામગ્રી નોટ કરી લો. લીલા મગ 1/2 કપ, જેને 2-3 કલાક પલાળી રાખવા. 1 નાનું ટામેટું બારીક સમારેલું, 1 નાનું ગાજર ઝીણું સમારેલું. બહેનો, ગાજર વૈકલ્પિક છે. 1 ઇંચ આદુનો ટુકડો છીણેલું, જીરું 1/2 ચમચી, હળદર 1/4 ચમચી, મરીનો પાવડર 1/4 ચમચી, ઘી 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ, લીલા ધાણા સજાવટ માટે અને પાણી 3 કપ. તો બહેનો, હવે બનાવવાની રીત. સૌ પ્રથમ કુકરમાં ઘી ગરમ કરીને તેમાં જીરું અને છીણેલું આદું ઉમેરો. ત્યારબાદ ટામેટા અને ગાજર ઉમેરીને 2 મિનિટ સુધી સાંતળો. હવે પલાળેલા મગ, હળદર, મીઠું અને 3 કપ પાણી ઉમેરીને 3-4 સીટી સુધી બાફી લો. ઠંડુ થયા પછી તેને હળવું મેશ કરી લો, અથવા જરૂર હોય તો બ્લેન્ડ કરી લો. ફરી એકવાર ગેસ પર મૂકી જરૂર મુજબ પાણી ઉમેરો. અંતે મરીનો પાવડર અને લીલા ધાણા ભભરાવી ગરમાગરમ સર્વ કરો. બહેનો, મગમાં પ્રોટીન અને ફાઈબર ભરપૂર હોય છે. આદુ પાચનમાં મદદરૂપ બને છે અને બહેનો, ગરમ સૂપ શરીરને હૂંફ આપે છે અને ચોમાસામાં હળવો આહાર ઉત્તમ માનવામાં આવે છે. બહેનો, હમણાં જ મેં તમારી સાથે શેર કરી ગરમાગરમ મગના સૂપની રેસીપી. તો હવે હું તમને સંભળાવવા જઈ રહી છું દુર્ગેશ ઉપાધ્યાય દ્વારા લિખિત નાટક અમને ઉગવા દો, જેની રજૂઆત અખિલેશ નાણાવટી દ્વારા કરવામાં આવી છે. તો આવો સાંભળીએ સુંદર મજાનું નાટક.
1: કઉ છું, સાંભળો છો? આ છાપુ મેલો હવે, આ ચારની ચા મેલીને ગઈ છું, તે પીધી નથી, બળી ઠંડી થઈ જઈ હશે, ચા પી લ્યો ને.
2: હા હા,

0: ના પાડે, પી લઉં છું.
1: પણ એવું તો બોલ્યું, રોજ હું આશા આપવામાં આવે છે, તે કલાકો સુધી પકડીને બેસી રહો છો.
0: એ તને ખબર ના પડે, ઘણું જાણવા જેવું આવે છે.
1: બેહો બેહો, હવે અમને બધી ખબર પડે છે.
0: હારું હારું, ચાલ હું કામ છું તારે.
1: આ હું એમ કહેતી હતી કે બાજુવાળા મોતીભાઈના છોરાને ઘેર છોરો જન્મ્યો. બોલો, જમના તો દાદી બની ગઈ અને વહુને પહેલે ખોળે જ છોકરો થયો. બોલો, હારું કહેવાય ને?
0: હા હા, હારું તો કહેવાય. પણ ઈમો તું આટલી બધી ખુશાની થાય છે?
1: એટલે કે પહેલા ખોળે છોરો થયો એટલે ઘરમાં અજવાળું થયું, એનો વંશ રાખનાર આવ્યો ને. મારી વહુને પણ પહેલા ખોળે છોરો જ આવે તો સારું ને. હું તો ભગવાનને રોજ પ્રાર્થના કરું છું કે મારી વહુને છોરો જ આલજે.
0: અને જો ભગવાન છોરી આલશે તો તો તું શું કરીશ? એ થોડી આપણા હાથની વાત છે.
1: હા છે જ ને. હવે તો દવાખાનામાં ગર્ભની તપાસ કરાવાય છે અને ગર્ભમાં છોરો છે કે છોરી તે ખબર પડે છે.
0: હા, પણ એવી તપાસ કરાવીને કરવાનું શું? ભગવાન જે નસીબમાં હોય તે આલે, એ સ્વીકારી લેવાનું.
1: હારું હારું, તમે તો અત્યારના પરમાં કથા કહેવા બેહી ગયા. પણ આ કહું છું, હજી તમારા છોરાની વહુરાણી પથારીમાં ઘોરે છે. આ મારે જ વહેલું ઉઠી બધું કામ કરવું પડે છે અને વહુરાણી તો જાણે રાજાની રાણી ના હોય એમ, ઉઠાડીએ ત્યારે ઉઠે.
0: અરે ઉઠશે હમણાં, કઈ તબિયત બરાબર ના હોય એને થોડું વધારે ઊંઘી તો હું બગડી જવાનું હતું.
1: તમે તો છોરાની વહુ એટલે એનું જ ઉપરાણું લેવાના ને. લ્યો, હું જ ઉઠાડવા જઉં છું. અલી મંગુડી, ઓ મંગુડી.
2: હા, હું કોસો બા?
1: આ ચમ હજુ પથારીમાં જ પડી રહી છે? આ ઘરનું બધું કામ કોણ કરશે?
2: આ ઉઠું છું બા.
3: અલી ઓ, આ બાયો હું કીધું, હોંભરતી નહીં, ઉઠને. હવે
2: હોંભરું છું પણ અમારી તબિયત સારી નથી. ઉઠવા જઉં છું ને મને ચક્કર આવે છે અને હવાર હવારમાં આ ઉપકાય બહુ આવે છે.
1: લ્યો, કામ કરવું નથી એટલે વહુરાણીને ચક્કર આવે છે?
2: ના બા, એવું નથી.
3: અલી બા, આ એની તબિયત બગડી લાગે છે, એને ડોક્ટર પાસે લઈ જઈ પડશે.
1: તું હું ખબર નથી પડતી, આ ઉપકા તો પેલા છે. તારી વહુનો પગ ભારે લાગે છે, જા જા એને ગામના સરકારી ડાક્ટરાણી પાસે લઈ જા અને બતાવી લાય. ભગવાન કરે એને કાંક સારા સમાચાર મળે.
3: હારું હારું. અલી ઓય, હેણ આપણે ડાક્ટર પાસે બતાવી આવીએ હેણ. બા, આ તારી વહુને ગર્ભ છે અને એને 5મો મહિનો જાય છે એમ ડાક્ટરે કહ્યું છે.
1: હારું હારું, થોડો લાજ હવે.
3: પણ બા, એમાં શું, આ ડાક્ટરે એને દવાઓ આપી છે અને એને આરામ કરવાનું કહ્યું છે.
1: એટલે એને ખાટલે બેહાડી રાખવાની થોડી છે, કામ કોણ કરશે મારો બાપ?
3: અલી બા, તું શું, એ તો કરશે જ ને, પણ તારે એને થોડી મદદ કરવાની અને એનું ધ્યાન રાખવાનું એમ ડાક્ટરે કીધું છે.
1: હારું, હવે તું તારું કામ કર, જાનો કરીએ.
3: હારું હારું.
1: અને વહુરાણી, બહુ ખુશ થવાની જરૂર નથી. તમે આ ડાક્ટરાણી પાસે જાઓ અને કહો કે મારે ગર્ભની તપાસ કરાવવી છે, એમાં છોરો છે કે છોરી.
4: તે હે બા, ભાભીને છોરું આવવાનું છે. એ તો હું ફઈબા બનીશ ને.
1: હા હા, પણ તું એને લઈને જા અને મેં કીધું એ તપાસ કરાવડાવો, અને જો ગર્ભમાં છોરો હોય તો જ ગર્ભ રાખવાનો છે, નહીં તો એ કઢાવી નાખવાનો, સમજી?
4: પણ બા, એમ કેમ?
1: એ તું નહીં સમજે, મેં કહ્યું એટલું કરો, જા એને લઈ જા.
2: ડાક્ટરાણી બોન.
5: હા.
2: અમારી હાહુ કે છે
5: કે ગર્ભની તપાસ કરવાની છે અને એમાં છોરો હોય તો જ રાખો છે, નહીં તો કાઢી નાખો.
6: શું કહે છે બેન, આવું ન થાય. અને આવી તપાસ કરાવી પણ ગેરકાયદે છે, અને આવી તપાસ સરકારી દવાખાનામાં થતી જ નથી.
2: પણ આ ખાનગી દવાખાનામાં,
6: ખાનગી દવાખાના વાળા કરે છે તે ગુનો છે. જો સરકારે ગર્ભ કાઢી નાખો એટલે કે ગર્ભની હત્યા અને ગર્ભનું પરીક્ષણ એટલે કે તપાસ અટકાવવા રાજ્યમાં એક કાયદો અમલમાં મૂક્યો છે, જેમાં ગર્ભ હત્યા કરનાર સ્ત્રી અને ગર્ભ પરીક્ષણ કરનાર કે ગર્ભ કાઢી આપનાર ડોક્ટર બંને સજાને પાત્ર છે, ગુનેગાર બને છે.
2: હા બરોબર.
6: આવા ડોક્ટરો સામે પણ કાયદેસર કાર્યવાહી થાય છે. અને જો ગર્ભ કાઢી નાખવો એટલે ગર્ભની હત્યા કરી કહેવાય. એ માણસની હત્યા કરવા બરાબર છે, કારણ કે એ ગર્ભમાં પણ જીવ હોય છે અને હત્યા કરવી એ પાપ પણ છે.
5: હા બરોબર.
6: અને છોકરો હોય કે છોકરી, બંને હવે આ જમાનામાં

0: જ છે, પછી શું કામ આવું કરવાનું?
1: પણ અમારી હાહુને હું કહું?
0: આજ કહેવાનું જે મેં તને કહ્યું.
1: બરોબર, પણ એ જો ના સમજે ને તો પછી તમારે એમને સમજાવવા પડશે.
0: સારું, મને કહેજે, હું તારા ઘરે આવીશ ને એમને સમજાવીશ.
1: બા, અમે ડાક્ટરાણી પાસે જઈ આવ્યા.
2: એ હા બા, ડાક્ટરાણી તો કહે છે આવી તપાસ જ ન કરાવાય, એ તપાસ તો ગેરકાયદે છે અને ગુનો બને.
3: હવે જોઈ બહુ કાયદા વાળી પાસી, મને કાયદા સમજાવે. કોઈ ખાનગી ડોક્ટર શોધી કાઢ અને તપાસ કરાવી લે. મારે તો છોરો જ જોઈએ છે, છોરી તો ના જ ચાલે. છોરો હોય ને તો વંશ વેલો ચાલે, એ તો ઘરનું અજવાળું કહેવાય. અને છોરી, છોરી એટલે મેલો અવતાર, એ તો પારકે ઘેર જવાની. એ શું આપણી સેવા ચાકરી કરવા રહેવાની?
4: પણ આ બધું છે શું? એ કહે છે સાચું છે, ગર્ભની તપાસ કરાવી ગુનો બને છે, અને ગર્ભની હત્યા કરવી એને ભ્રૂણ હત્યા કહે છે. મા પાપ છે મા પાપ, આવું પાપ વરીને તું કયા ભવે છૂટીશ?
3: હવે જોયા બહુ પુણ્યશાળી ભગત, આ પાપ બાપ ના કહેવાય, એ તો ડોક્ટરો કરે જ છે, એમને કોઈ પાપ નથી લાગતા, તે આપણને લાગે.
4: અરે ભગવાન, આને કઈ રીતે સમજાવી? જો મારી વાત સાંભળ, આ જમાનામાં હવે છોકરા છોકરીનો કોઈ ભેદ રહ્યો નથી.
3: હું બીજું કઈ ના સમજુ, મારે તો છોરો જ જોઈએ, અને જો છોરી થાય ને તો આ બાજુવાળી જમના મને મેણા મારે. લ્યો, છોરો જોઈતો તો ને આવીને છોરી, એ તો નસીબમાં હોય એને જ છોરો મળે, ત્યારે શું મારે મેણા સાંભળવાના?
4: અલ્યા, પણ એના મેણા હારું આપણે ભ્રૂણ હત્યા કરવાની? આ 7 વાર ગંગામાં નહીશ ને તોય તારું પાપ નહીં ધોવાય, સમજી ને?
3: વહુ, જવા દે, એમની વાતો તું ના સાંભળી, અને ડાક્ટરાણી પાસે મને લઈ જા, હું એને સીધી દોર બનાવી દઈશ.
2: એ બા, એ ડાક્ટરે તો તને મળવા ઘેર આવવાનું કહ્યું છે, હું બોલાવી લાવું.
3: હા હા, હારું, જા એને લઈ આવ મારી પાસે, મારે જ એને સમજાવવી પડશે, એ તમને નહીં ગાંઠે. મારે તારું કઈ સાંભળવું નથી, મેં કહ્યું એ કરવાનું છે.
0: બા, પેલા મારી વાત તો સાંભળો, પછી તમારે જે કરાવવું હોય તે કરાવજો. જો, આ જમાનો ઘણો આગળ વધી ગયો છે.
3: બળે તારો જમાનો.
0: પણ બા, મારી વાત તો સાંભળો, જુઓ હું કોણ છું?
3: ડોક્ટર?
0: એમ નહીં, ડોક્ટર ખરી, પણ સ્ત્રી, છોકરી જ છું ને.
3: હા, તે ઈમાં હું છે, તું ભણી ગણી એટલે ડોક્ટર થઈ, પણ અમારામાં તારા જેટલું થોડું કોઈ ભણે છે.
0: પણ બા, તમારા છોકરાની વહુ ને જો છોકરી થાય અને મારી જેમ ભણે ગણે, હોશિયાર બને અને ડોક્ટર થાય તો તમને ગમે?
3: ઈમાં શું છે, ગમે જ ને, પણ.
0: બા, એ પણ ને પણ રહેવા દો. જુઓ, હવે છોકરીઓ પણ બધી જ જગ્યાએ આગળ વધી છે, નોકરીમાં, વેપારમાં, શિક્ષણમાં. અરે, પેલી વિમાનમાં બેસી અવકાશમાં ગઈ ને એ સુનિતા પણ છોકરી જ હતી ને, ખબર છે ને તમને?
3: હા, એ તો કઈ પેપરમાં એના ફોટા આવતા હતા. અલી બોલ, પણ એ તો ગજબ કહેવાય.
0: હા, તો બા, આજે છોકરી પણ ધારે તો આગળ વધી પોતાની કાબેલિયત બતાવી શકે છે. અને જુઓ, હું છોકરી છું, મારીમાં કોણ હતી? છોકરી જ ને. અને એણે જો આ ભ્રૂણ હત્યા કરી હોત તો હું ડાક્ટર બની જે સેવા કરું છું એ કરત ખરી?
3: ના બેન, એ વાત તો ખરી છે.
0: અને જુઓ, છોકરાઓ સેવા કરશે એની શું ખાતરી? તમારો છોકરો પરણીને બહુ લઈને જુદો રહેવા જતો રહે તો પછી સેવા કોણ કરશે? છોકરી જ ને.
3: હા, એ વાત તો ખરી બોન.
0: અને છોકરો જ તમને સ્વર્ગ અપાવશે એની કોઈ ખાતરી છે ખરી? જુઓ, આપણા વેદો અને પુરાણોમાં પણ સ્ત્રીઓને જનોઈ દેતા હતા. આ જનોઈ દેવી એટલે એને ભણવા ગણવાનો પુરુષ બરાબરનો હક દેવો.
3: હા બોન.
0: તો જુઓ બા, આ છોકરાનો જ મોહ તમે છોડી દો અને ખોટો આગ્રહ ના રાખો, અને નસીબ પર કે ભગવાન પર પણ થોડી શ્રદ્ધા રાખો, અને એ જે આપે તેને સ્વીકારી લો.
3: એ બધું જ સાચું, પણ છોકરો એટલે તો ઉજળો વસ્તાર કહેવાય. છોકરો આવે ત્યારે પેંડા વેચે છે, છોકરી વખતે નથી વેચતા, એમ કેમ કે ને?
0: બા, એ તો બધી ખોટી પ્રથા પડી ગઈ છે, અને હવે આ જમાનામાં સુધારવી પડે ને. આ તમારો છોકરો કોણે પેદા કર્યો બોલો?
3: હાય હાય મુઈ, તારું સત્યાનાશ જાય, એ તો મેં જ પેદા કર્યો છે ને, પણ એનું તારે શું છે?
0: પણ બા, હું એ જ કહું છું, જો તમે સ્ત્રી છો એટલે છોકરો પેદા કર્યો, જો આ દુનિયામાં સ્ત્રીઓ જ નહીં રહે તો છોકરા કોણ પેદા કરશે? બોલો, એનો જવાબ આપો.
3: એ વાત તો તારી ખરી છે.
0: જુઓ બા, આ તમારા જેવા કેટલાય લોકોમાં પૂરતી સમજણ નથી અને જૂની ઘરેણમાં જીવે છે, એટલે આ ભ્રૂણ હત્યા વધતી ગઈ છે. અને એટલે સ્ત્રીઓની સંખ્યા ઘટતી જાય છે. આજે આપણા

0: દેશમાં સ્ત્રીઓની સંખ્યા ઓછી છે અને પુરુષો વધારે છે, એ પછી દરેક પુરુષને પરણવા કન્યા ક્યાંથી મળશે? અને સ્ત્રી પુરુષનું પ્રમાણ સરખું નહીં જળવાય તો આગળ પ્રજોત્પત્તિ કેવી રીતે થશે? બીજું, જો સ્ત્રીઓ ઓછી હશે તો તેના માટે ખેંચતાણી થવાની, એટલે ખૂન બળાત્કાર જેવા બનાવો વધતા જશે. બરાબર ને બા?
1: હા બોન, એ તો ખરું. જુઓ ને, અત્યારે જે કેટલું વધી ગયું છે.
0: હા, એટલે સ્ત્રીઓની સંખ્યા વધવી જોઈએ. એ વધુ આગળ આવે અને હોશિયાર બને એ જરૂરી છે. જુઓ, આજે આપણા રાષ્ટ્રપતિ પણ સ્ત્રી છે. દેશની આઝાદીમાં લડનાર પણ કેટલી સ્ત્રીઓ હતી. સ્ત્રી તો શક્તિ છે.
1: હા બોન, સ્ત્રી વગર તો બોન ઘર કોણ ચલાવે અને ઘર હાચવે કોણ? અરે, ઘર અને સંસાર તો સ્ત્રી જ ચલાવે અને એ જ છોરા પેદા કરે અને મોટા કરે. બધું સ્ત્રી જ કરે છે ને, પુરુષોને ક્યાં એ બધું કરવું પડે છે? પણ અલી ડાક્ટરાણી, આ મને થાય છે કે હું મરી જઈશ પછી મારી ચિતાને મારો છોકરો દાહ આપશે ને, એમ છોકરો તો જોઈએ ને.
0: આટલું સમજાવ્યું તોય ફરી પાછું તમે તો. હવે તો છોકરીઓ પણ અગ્નિદાહ આપે છે. એ ઠઠડી ખભે લઈને સ્મશાને જાય છે અને શ્રદ્ધ પણ કરાવે છે. તમે પેપરમાં નથી વાંચતા?
1: હા બોન, વાંચીએ છે ને. છોકરીઓ તો બહુ આગળ નીકળી જઈ છે.
0: હા, એટલે જ કહું છું, તમે છોકરાઓનો ખોટો મોહ ન રાખો અને જે સંતાન થાય તેને સારી રીતે ઉછેરો. જુઓ, આ તમારી વહુને 5મો મહિનો જાય છે, એને દવા બરાબર લેવડાવજો અને મેં લખી આપ્યું છે ને તે પ્રમાણે ખોરાક લેવડાવજો. અને મહિના પછી મને બતાવવા આવવાનું છે, યાદ રાખશો ને મનછાબા?
1: હા બોન, તારી વાત તો હું સમજી ગઈ. અને હવે મને એવું થયું કે ભગવાન જે આલે તે બરાબર. આ છોકરાએ મુવા ક્યાં સ્વર્ગે લઈ જવાના? જુઓ ને, કેટલાય મા બાપને ઘરમાંથી કાઢી મેલે છે તો પેલા હું કહે છે, ઘરડા ઘર. અરે હા, વૃદ્ધાશ્રમમાં જાય છે તો પછી એવા છોકરા હું કામના?
0: હા મનસાબા, હવે તમે ખરું સમજ્યા. અને એ મંગુ,
2: હા
0: જો બા તારું ધ્યાન રાખશે, હો હવે ચિંતા ના કરતી. મેં એમને બરાબર સમજાવ્યું છે એટલે એ મારી વાત માની ગયા છે. ખરું ને મનછાબા?
1: હા બેટા, તું ઈ દીકરી છે એટલે દીકરીની વાત તો માનવી જ પડે ને.
3: અને ડાક્ટર બોન,
0: હા
3: હું ઈ તમારી વાત સમજી ગઈ. હું ઈ પૈણીશ અને સાસરે જઈશ તો છોરા છોરીનો ભેદભાવ નહીં રાખું અને મારા સાસુ સસરાને સમજાવીશ. હું કદી એ ભ્રૂણ હત્યા નહીં કરું અને બીજા કોઈને કરવાય નહીં દઉં.
0: હા, ભ્રૂણ હત્યા એ પાપ છે. એ સંદેશો ફેલાવી સમાજને આ પાપ કરતા રોકવા જોઈએ. અને સ્ત્રી સ્ત્રીની દુશ્મન બની હત્યા કરાવે એ કેટલું ખોટું છે.
3: હા હો, હા સાચી વાત.
0: અને એટલે જ કહું છું કે બેટી બચાવો અને ગર્ભમાં રહેલા અંકુરને ઉગવા દો.
4: અમને ઉગવા દો. હમણાં જ આપે દુર્ગેશ ઉપાધ્યાય લિખિત આ નાટક સાંભળ્યું. ભાગ લેનાર કલાકારો હતા ચેતના ત્રિવેદી, અરવિંદ ઉપાધ્યાય, જયા સોની, અશ્વિન પારેખ, બેલા શાહ અને સ્નેહા માલવણકર. નાટકની રજૂઆત કરી અખિલેશ નણાવટીએ.
5: બહેનો, મને આશા છે કે તમને આ નાટક ગમ્યું હશે. તો હવે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું વધુ 2 હેલ્ધી રેસીપી. તો પાલક મકાઈ ટિક્કીની સામગ્રી નોટ કરી લો. 1 કપ બાફેલી મકાઈ, 1 કપ ઝીણું સમારેલું પાલક, 2 બાફેલા બટાકા, 1 ચમચી આદુ લીલા મરચાની પેસ્ટ, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ, 2 ચમચી બ્રેડ ક્રમ્સ અથવા ઓટ્સનો પાવડર, 1 ચમચી તેલ. તો બહેનો, બનાવવાની રીત જે ખૂબ જ સરળ છે. બધી સામગ્રી ભેગી કરીને ટિક્કી બનાવો. નોન સ્ટીક તવા પર થોડા તેલમાં બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. પાલક આયર્નથી ભરપૂર હોય છે અને મકાઈ ઉર્જાનો સારો સ્ત્રોત ગણાય છે. તો બહેનો, બીજી જ એક યુનિક અને હેલ્ધી રેસીપી જેનું નામ છે કઠોળના ઢોકળા. તો બહેનો, સામગ્રી નોટ કરી લો. 1/4 કપ લીલા મગ, ચણાની દાળ, તુવેરની દાળ, અડદની દાળ, 2 ચમચી ઓટ્સનો ભૂકો જે બહેનો વૈકલ્પિક છે, 1 ઇંચ આદુનો ટુકડો, 2 લીલા મરચા, 1/2 ચમચી હળદર, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી ઈનો અથવા 1/2 ચમચી ખાવાનો સોડા ઉમેરો, મીઠું સ્વાદ મુજબ. તો બહેનો, વઘાર માટે તમને જોઈશે 1 ચમચી તેલ, 1/2 ચમચી રાઈ, 1/2 ચમચી તલ, મીઠા લીમડાના પાંદડા અને લીલા ધાણા. તો બહેનો, હવે બનાવવાની રીત. બહેનો, ચારેય કઠોળને 6-8 કલાક પલાળી રાખો. ત્યારબાદ આદુ અને લીલા મરચા સાથે જાડું ખીરું તૈયાર કરો. તેમાં હળદર, મીઠું, લીંબુનો રસ અને ઓટ્સનો ભૂકો ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. બહેનો, બાફતા પહેલા ઈનો અથવા ખાવાનો સોડા ઉમેરી હળવેથી મિક્સ કરો અને તરત જ થાળીમાં પાથરી 15-20 મિનિટ સુધી બાફો. ઢોકળા તૈયાર થઈ જાય પછી તેના પર રાઈ, તલ અને મીઠા લીમડાનો વઘાર કરો અને લીલા ધાણાથી ગાર્નિશ કરો. બહેનો, આ વાનગી ચોમાસામાં કેમ સ્વાસ્થ્યવર્ધક છે? તો બહેનો, આમાં 4 પ્રકારના કઠોળ હોવાથી તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હોય છે. તે ઉપરાંત ફાઈબરથી ભરપૂર હોવાથી લાંબા સમય સુધી આનાથી પેટ ભરેલું રહે છે. વળી તળેલા નાસ્તાની સરખામણીમાં આ ઢોકળા વધુ હળવા અને પૌષ્ટિક વિકલ્પ છે. બહેનો, ચોમાસામાં સવારના નાસ્તા કે સાંજના હળવા જમણ માટે આ વાનગી ઉત્તમ છે. મેં તમારી સાથે હેલ્ધી વાનગીની રેસીપી શેર કરી. તો હવે વાત કરીએ મનોરંજનની, અને મનોરંજન એટલે ગીત. તો આવો સાંભળીએ સુંદર મજાનું ગીત.

બહેનો, હું તો ક્યાંય નથી જઈ રહી, પરંતુ કાર્યક્રમનો સમય અહીં જ પૂરો થાય છે એટલે જવું તો પડશે જ. મને આશા છે કે આજનો કાર્યક્રમ તમને ગમ્યો હશે. તમારા પ્રતિભાવો અમને પત્ર મારફતે જરૂરથી લખી મોકલાવશો. તો તમારી રેડિયો દોસ્ત બેનઝીર પઠાણને આપજો ઇજાઝત. સ્વસ્થ રહો, મસ્ત રહો અને ખુશ રહો. આવજો બહેનો. સાંભળી રહ્યા હતા બહેનો માટેનો કાર્યક્રમ સહિયર.

મિત્રો, અત્યારે આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો અમારો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

મિત્રો, અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં બપોરનો એક થવા આવ્યો છે. બરાબર 1 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર, અને ત્યારબાદ 1 વાગે 5 મિનિટે સાંભળશો અંગ્રેજીમાં સમાચાર.

મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 1:20 આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે। સૌપ્રથમ મુખ્ય સમાચાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં 480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું। પ્રધાનમંત્રી અમદાવાદના સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા દેશને સમર્પિત કરશે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે। કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23ને આતંકવાદી જાહેર કર્યા। ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર બીઆઈએ આજથી અમલમાં આવ્યો અને કોલંબિયાએ ગાનાને 1-0થી હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું। હવે સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનમાં જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું। આ પ્રોજેક્ટ કુલ 480 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવ્યો છે। 23,000 ચોરસ મીટરથી વધુ વિસ્તારમાં ફેલાયેલો નવો ટર્મિનલ બિલ્ડિંગ વાર્ષિક 20 લાખ મુસાફરોની અવરજવર માટે ડિઝાઇન કરવામાં આવ્યો છે। આધુનિક સુવિધાઓથી સજ્જ એવું આ ટર્મિનલ રાજસ્થાનના શાહી વારસાની ડિઝાઇન સાથે તૈયાર કરાયું છે। જોધપુર એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગના ઉદઘાટનથી આ વિસ્તારમાં પર્યટન, વેપાર અને રોજગાર સર્જનને નોંધપાત્ર પ્રોત્સાહન અપાશે। પ્રાદેશિક જોડાણ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને ઉડ્ડયન ક્ષેત્રને પ્રોત્સાહિત કરતી ઉડાન યોજના પણ શ્રી મોદીએ જોધપુરમાં શરૂ કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું ઉદઘાટન કરશે। આ પ્રોજેક્ટ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ મંજૂર કરાયેલા પ્રથમ 4 પ્રોજેક્ટ પૈકીનો એક છે। કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। સાંભળી અમારા સંવાદદાતા અપર્ણા ખુંટનો અહેવાલ।
1: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોર બાદ સાણંદ ખાતે સીજી સેમીના સેમિકન્ડક્ટર પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યાંની અત્યાધુનિક ક્લીનરૂમ સુવિધાનું પણ નિરીક્ષણ કરશે। ઉદઘાટન બાદ પ્રધાનમંત્રી ત્યાં જનસભાને પણ સંબોધિત કરશે। આ ખાસ કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ તેમજ આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે। આ પ્લાન્ટમાં હાલ 300થી વધુ નિષ્ણાતો કામ કરી રહ્યા છે અને આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટ થકી 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે। અપર્ણા ખૂટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ।
0: રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ અને મુંબઈને જોડતો સમગ્ર હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે। રાજ્યમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા બાદ અમદાવાદમાં પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું, મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિર્માણ કાર્ય ઝડપથી આગળ વધી રહ્યું છે, જેમાં ગુજરાતમાં 80% કામ પૂર્ણ થઈ ગયું છે। તેમણે ઉમેર્યું હતું કે સુરતથી બિલીમોરાને જોડતો પ્રથમ ઓપરેશનલ સેક્શન આવતા વર્ષે કાર્યરત થશે।
2: બુલેટ ટ્રેન કા કન્સ્ટ્રક્શન ભી બહોત તેજી સે ચલ રહા હૈ ઓર અગલે સાલ સુરત

કે રેલવે માળખાગત સુવિધાઓ અને વિકાસ પહેલોની પણ સમીક્ષા કરી. શ્રી વૈષ્ણવે જાહેરાત કરી કે આગામી નવરાત્રી ઉત્સવ પહેલા ઓમનગર અંડરપાસ પૂર્ણ કરાશે. મંત્રીએ અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસની પ્રગતિની પણ સમીક્ષા કરી અને અસારવા રેલવે સ્ટેશનના પુનઃવિકાસ માટેના માસ્ટર પ્લાન પર ચર્ચા કરી. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામી વિવેકાનંદને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રાધાકૃષ્ણને સ્વામી વિવેકાનંદને એક મહાન દેશભક્ત અને દાર્શનિક ગણાવ્યા. તેમણે આશા વ્યક્ત કરી કે સ્વામી વિવેકાનંદના આદર્શો દરેકને સમર્પણ સાથે સેવા કરવા, ચારિત્રના ઉચ્ચતમ ધોરણો જાળવવા અને રાષ્ટ્ર નિર્માણમાં અડગ રહેવા માટે પ્રેરણા આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતની સંસ્કૃતિ, આધ્યાત્મિકતા અને રાષ્ટ્રીય ચેતનાને વૈશ્વિક સ્તરે ઓળખ અપાવવામાં સ્વામી વિવેકાનંદનું યોગદાન અજોડ છે. તેમણે કહ્યું કે સ્વામી વિવેકાનંદનું જ્ઞાન અને પ્રેરણાદાયી વિચારો લાખો યુવાનોને માર્ગદર્શન આપતા રહેશે અને તેમના આધ્યાત્મિક ઉપદેશો વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં દેશને નવી દિશા પ્રદાન કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ યુએપીએ હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23 વ્યક્તિઓને આતંકવાદી જાહેર કર્યા છે. આ તમામ જૈશ એ મહંમદ, લશ્કરે તૈયબા અને અન્ય સંગઠનો સાથે સંકળાયેલા હતા. જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરી, આતંકવાદીઓની ભરતી, શસ્ત્રોનો પુરવઠો અને હુમલાઓનું આયોજન સહિત વિવિધ પ્રવૃત્તિઓમાં સંડોવણી બદલ આ તમામને આતંકવાદી જાહેર કરવામાં આવ્યા હતા. હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી સહિતની એજન્સીઓને તેમના નાણાકીય ભંડોળને અટકાવવાની, શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ લાદવાની અને તેમની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી મળશે. યુએપીએ સુધારાએ કેન્દ્ર સરકાર અને તપાસ એજન્સીઓની સત્તાઓનો વિસ્તાર કરીને ભારતના આતંકવાદ વિરોધી કાનૂની માળખાને મજબૂત બનાવ્યું છે. તેને 14 ઓગસ્ટ 2019 રોજ સૂચિત કરવામાં આવ્યું હતું. સુધારામાં કેન્દ્ર સરકારને કાયદા હેઠળ ફક્ત સંગઠનોની જ નહીં પરંતુ વ્યક્તિઓને પણ આતંકવાદી જાહેર કરવાની સત્તા અપાઈ છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને મારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે સોમવારે તેના સભ્યોની બેઠક બોલાવી છે, જેમાં ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનની ગણતરીની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એસઆઈટીના તારણો સહિત અનેક મહત્વપૂર્ણ વહીવટી અને નાણાકીય બાબતો પર ચર્ચા કરવામાં આવશે. 28 જૂન 2026 રોજ જારી કરાયેલી સત્તાવાર સૂચના અનુસાર ટ્રસ્ટના અધ્યક્ષની મંજૂરીથી ખજાનચી સ્વામી ગોવિંદ દેવગીરી દ્વારા આ બેઠક બોલાવવામાં આવી છે. કાર્યસૂચિમાં મહાસચિવ ચંપતરાય અને ટ્રસ્ટી ડોક્ટર અનિલ મિશ્રા દ્વારા સુપરત કરાયેલા રાજીનામા પત્રોની વિચારણાનો સમાવેશ થાય છે. આ બેઠકમાં રામ મંદિરના ભાવિ સંચાલન સંબંધિત વ્યવસ્થાઓ પર વધુ ચર્ચા કરવામાં આવશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન અને કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. સોશિયલ મીડિયા સંદેશમાં ઉપરાષ્ટ્રપતિએ સહકાર સે સમૃદ્ધિના સંકલ્પનો પુનરોચ્ચાર કર્યો અને ભારતના વિકાસ અને આત્મનિર્ભરતામાં સહકારી ચળવળોના મહત્વ પર ભાર મૂક્યો. શ્રી શાહે કહ્યું કે સહકારી સંસ્થાઓ ભારતની સંસ્કૃતિ, સામૂહિક શક્તિ અને આત્મનિર્ભરતાનો પાયો છે. તેમણે ઉમેર્યું કે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં સહકારી ક્ષેત્રે નવી ગતિ મેળવી છે અને નોંધપાત્ર રીતે વિસ્તરણ કર્યું છે. ભારત અને ઇઝરાયેલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર બીઆઈએ આજથી અમલમાં આવ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીમાં આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરાર દ્વિપક્ષીય આર્થિક સંબંધોને મજબૂત બનાવવા અને સલામત અને અનુમાનિત રોકાણ વાતાવરણ સુનિશ્ચિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ કરાર રોકાણકારોના રોકાણોનું રક્ષણ કરવામાં મજબૂત છે, જ્યારે કાયદેસર જાહેર નીતિ ઉદ્દેશ્યો અનુસાર સાર્વભૌમ નીતિ સ્વતંત્રતા જાળવવા માટે પૂરતો સરળ પણ છે. બીઆઈએ આંતરરાષ્ટ્રીય રોકાણ કાયદાના આધુનિક સિદ્ધાંતો અને વિકસિત ન્યાયશાસ્ત્રને પણ પ્રતિબિંબિત કરે છે. મંત્રાલયે જણાવ્યું હતું કે બીઆઈએ સરહદ પાર રોકાણ પ્રવૃત્તિમાં વધારો કરશે અને ભારત અને ઇઝરાયેલ વચ્ચે આર્થિક ભાગીદારીને વધુ મજબૂત બનાવશે તેવી સંભાવના છે. કોલંબિયાએ અમેરિકાના કેન્સાસ સિટી સ્ટેડિયમ ખાતે 32મા રાઉન્ડની અંતિમ મેચમાં ઘાનાને 1-0 હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. કોલંબિયા હવે 16મા રાઉન્ડમાં સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. અગાઉ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ કાર્બો વર્ડેને 3-2 હરાવીને ઇજિપ્ત સામે રાઉન્ડ ઓફ 16માં પ્રવેશ કર્યો. લિયોનેલ મેસીએ 29મી મિનિટે આર્જેન્ટિનાને લીડ અપાવતા ટુર્નામેન્ટનો પોતાનો 7મો અને વિશ્વકપમાં તેના કારકિર્દીનો 20મો ગોલ કર્યો.
ઈરાનમાં ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના 6 દિવસીય અંતિમ સંસ્કારની વિધિ આજથી તહેરાનમાં શરૂ થશે. આ માટે વ્યાપક સુરક્ષા અને પરિવહન વ્યવસ્થા કરવામાં આવી છે. તહેરાનના ગ્રાન્ડ મોસલ્લા ખાતે ઈરાની

નેતાઓ, લશ્કરી કમાન્ડરો અને વિદેશી મહાનુભાવોએ ખામેનીને શ્રદ્ધાંજલિ આપી. ભારતનું પ્રતિનિધિત્વ બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ સૈયદ અતા હસનૈન અને વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગેરિતાએ કર્યું હતું. સોશિયલ મીડિયા સંદેશમાં માર્ગેરિતાએ કહ્યું કે તેમણે ભારત સરકાર અને લોકો વતી સંવેદના વ્યક્ત કરી છે. ખામેનીનું 28 ફેબ્રુઆરીના રોજ ઇઝરાયેલી અને અમેરિકાના હવાઈ હુમલામાં નિધન થયું હતું. અંતિમ સંસ્કારની વિધિ 9 જુલાઈએ મશહદમાં તેમના દફનવિધિ સાથે સમાપ્ત થશે. ત્યારબાદ 40 દિવસનો જાહેર શોક રહેશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં 480 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું અત્યાધુનિક એરપોર્ટ ટર્મિનલનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી અમદાવાદના સાણંદ ખાતે અત્યાધુનિક સેમિકન્ડક્ટર પેકેજિંગ સુવિધા દેશને સમર્પિત કરશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમદાવાદ મુંબઈ હાઈસ્પીડ રેલ કોરિડોર વર્ષ 2029ના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ હેઠળ પાકિસ્તાનમાં રહેતા 23ને આતંકવાદી જાહેર કર્યા. ભારત અને ઇઝરાયલ વચ્ચે દ્વિપક્ષીય રોકાણ કરાર બીઆઈએ આજથી અમલમાં આવ્યો અને કોલંબિયા ગાનાને 1-0થી હરાવીને ફિફા વિશ્વકપમાં પોતાનું સ્થાન સુરક્ષિત કર્યું. હવે સ્વિટ્ઝરલેન્ડ સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી 2:30 વાગીને પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: સંગીત સાથે બરદાસ્ત ફિલ્મનું ગીતમાં ગાયક કલાકાર શાન અને કુનાલ ગાંજાવાલાના સ્વરમાં.
1: કોઈ શીખવા ના કરેંગે ના અજમાયેંગે, તુમ જહાં પાવ રખોગે યે દિલ બિછાયેંગે, હમ તુમ્હારી વફા કી દુનિયા મેં પ્યાર હી પ્યાર

0: બાબુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સરસ્વતીચંદ્રનું ગીત, ગાયક કલાકાર મુકેશના સ્વરમાં. કાર્યક્રમમાં હવે સાંભળીએ

0: पराया धन फिल्मनું ગીત ગાયક કલાકાર કિશોર કુમારના સ્વરમાં, રચના છે આનંદ બક્ષીની, સંગીતકાર છે રાહુલ દેવ બર્મન.
1: દિલ હાય મેરા દિલ તેરા દિલ દિલ

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ.

0: गुजरात मरीन पुलिस द्वारा जनहित में प्रसारित।
1: श्रोता मित्रों, आ प्रसारण छे आकाशवाणीना दमण केन्द्रनुं અને આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ રજનીગંધા, જેમાં હવે સાંભળીએ પ્રતિજ્ઞા ફિલ્મનું ગીત, ગાયક કલાકાર લતા મંગેશકરના સ્વરમાં, રચના છે આનંદ બક્ષીની।

કાર્યક્રમના અંતમાં સાંભળીએ પ્રેમનગર ફિલ્મનું ગીત, ગાયક કલાકાર કિશોર કુમારના સ્વરમાં.

0: સોળથી કન્યા એટલે જાણે છૂંદડાનું મોર. કમખે વાદળ બાંધીને ફરતી આ સોળથી કન્યાની છાતીને સોસરવો છૂંદેલો મોર ક્યારેક ઝીણું ઝીણું ટહુકે.
1: પણ કમખે બાંધેલ વાદળ વરસતા નથી. ઓરડાનું કોરું ચોમાસું જોઈ બિચારા મોર હિબકા ભરે, અને સોળથી કન્યાનું પીવું તો વાદળને લઈને ચાલ્યો ગયો છે પરદેશ.
0: વાદળની હસ્તરેખા બીજું તે કાંઈ નહીં, ધરતીના હાથની તિરાડો.
1: વાદળની હસ્તરેખા બીજું તે કાંઈ નહીં, ધરતીના હાથની તિરાડો. ચપટીક જળકાજ રેતીમાં ગાળેલો વીરડોએ કાળજાળ ખાડો.
0: ધરતી સુકાય એને સાંખી શકાય, પણ સુકાતું હૈયું કોણ સાંખશે?
1: ટહુકો તો જેમ તેમ ચિતરી શકાય, પણ ચિતરી શકાય નહીં આંસુ. હિબકે હિબકે રે આજ મોરલાવો છાતીએ, ત્રોફાવે કોરું ચોમાસું.
0: કુંજળડી તોય આપે એવો સંદેશ, કાલ વાલમ વાદળ થઈ આવશે.
1: આમ તો વિરહદશા એટલે સંવેદનની પ્રબળ પરાકાષ્ઠા, અને એ પરાકાષ્ઠાની પેલેપાર ઉભેલો પ્રિયતમ આવ ચાલી આવ એમ બોલે, અને સર્જાય લયબદ્ધ લોકગીત વિરહગીતની પરંપરા.
0: સોરઠી લોક સાહિત્યના પોષક સંસ્કાર તરીકે સ્ત્રીઓએ જે ભાગ ભજવ્યો છે તે એટલો બધો વ્યાપક અને સઘન છે કે જેનો પાર પમાતો નથી.
1: જ્યાં નજર કરો ત્યાં નારી ઊભી છે, એનું એક પ્રબળ કારણ નારીની લાંબી વિરહદશા છે.
0: અને આમે સૌરાષ્ટ્ર એટલે બહારથી જ આવેલાઓની ભૂમિ, અહીંની ભૂમિ એટલે થીજેલો કાળમિંટ જ્વાળામુખી.
1: આવનારાઓ મોટેભાગે પશુપાલકો, વરસાદની અછત, ચરિયાણ ટાંચા, ચોમાસું બાદ કરતાં તો પશુઓ હાંકીને દેશાવરનો દેશવટો વેઠવાનો.
0: સ્ત્રીઓ સંગાથે જાય અને ન પણ જાય, ઘેર બેઠી વિરહમાં જુરે.
1: સૌરાષ્ટ્ર ફરતો સાગર કાંઠો, નાવિકોથી ખદબદતી વસ્તી, બળવે તો વહાણો હંકારી છેક જાવા સુમાત્રા અને આફ્રિકાની ખેપો ખેંચે.
0: 3 મહિના ઘરનો વાસ પામે અને દરિયાલાલનો ખોળો તો ખપ્પર જેવો.
1: વણિક સોદાગરો અને કોળી મુસ્લિમ ખારવાઓ, ઉભયની નવયોનાઓ ઘેર બેઠી તલસે અને ફફડે.
0: આ ફફડાટમાંથી આપણને એક શબ્દ મળ્યો, વેરણ ચાકરી.
1: અને આ વેરણ ચાકરીના ગીતોથી સોરઠી સાહિત્ય અશ્રુભીનું છે, અને આવા કલેજાફાટ ચાકરી ગીતોમાં નારી હૃદયનું માર્દવ સિંચાયું છે.

0: પતિને ઘાસચારાને અભાવે ઢોર લઈ વિદેશ ચાલ્યા જવું પડ્યું ને પછી વરસતો મેહુલો નારી હૃદયને સતાવે છે.
1: ખળ સૂક્યા ગોરલ વસુક્યા વાલા ગયા વિદેશ, ખળ સૂક્યા ગોરલ વસુક્યા વાલા ગયા વિદેશ, અવસર ચૂક્યા મેહુલા વર્ષે કાઉ કરીશ.
0: નાની સી નાર ને નાકમાં મોતી, વાલમ વિદેશે ને વાટડી જોતી, નારીની વિજોગણ દશાએ એક પ્રકારની કાવ્ય રસિકતા પાથરી દીધી છે.
1: દુહાબંધી ગૂંથી વાર્તાઓમાં, સ્ત્રીઓના રાસ ગરબામાં, ખલાસી નારીઓના ગીતોમાં અને ચારણી લોકગીતોમાં વિરહ રસિકતા ઉજાગર થાય છે. ગરબે ઘૂમતી સ્ત્રીઓ વિરહ ચોકમાં ગાય છે

દરિયાપારના ડોલરિયાને કોઈ માનવી તો કાગળ પહોંચાડવા શક્તિમાન નથી, એટલે કુંજલડીને વિનંતી કરવામાં આવે છે.

0: નાયિકા નાયકના પ્રત્યાગમનની એક વર્ષની અવધને અંતદિને રાહ જોઈ જોઈ સુકાય છે. વરસ વળ્યા વાદળ વળ્યા ધરતી નીલાણી, વરસ વળ્યા વાદળ વળ્યા ધરતી નીલાણી, વિજાનંદને કારણે શેણી સુકાણી.
1: વેરણ ચાકરીનો વારો આવતા સૈનિકના ઘરમાં આવી સ્થિતિ સર્જાય છે. કોરે મોરે સો સો સલામો લખેલા રાજના કાગળિયા આવી ગયા છે.

લાંબી વિરહદશાને અંતે પુનર્મિલનના તો કોઈ રેડા ખેડા જ ગીતો છે. ચારણ ઘેર આયો રે મુંજો, ચારણ ઘેર આયો, લીલુડા નેસ વાળો રે મુંજો, ચારણ ઘેર આયો, અથવા વિપ્રલંબને અંતે ઉત્કટ શૃંગાર ગવાયો છે.

0: થંભ થડકે ઘર હસે ખેલણ લાગી ખાટ, થંભ થડકે ઘર હસે ખેલણ લાગી ખાટ, સો સજણા ભલ આવ્યા જેની જોતા વાટ. એવા દુહાઓ અને પિયુમિલનની રાત્રિના પહેલા ચાર પહોર. પહેલો પોરો રેનરો દીવડા જાકમ જોળ, પહેલો પોરો રેનરો દીવડા જાકમ જોળ,
1: પિયુ કંટાળો કેવડો ધણ કંકુની લોળ,
0: બીજો પોરો રેનરો વાધયા નેહ સનેહ,
1: ધણ ત્યાં ધરતી હો રહી પિયુ અષાઢો મે,
0: ધણ ત્યાં ધરતી હો રહી પિયુ અષાઢો મે. કોઈને કોઈ વિધિ વૈષમ્યને કારણે ચીર વિચ્છેદમાં પરિણમતી જીવનસ્થિતિના ચિત્રો પકડતા આ ગાન, આ ગાથાઓ ને આ વાર્તાઓ સોરઠી કંઠસ્થ સાહિત્યને કરુણ રસિક બનાવે છે.

0: ચાર ટકારી થારી નોકરી, ચાર ટકારી થારી નોકરી, લાખ મોહર કી મારી રાત, નેડે કી કરલ્યો રાજન ચાકરી, સાંજ પડ્યા ઘર આવ.
1: હે સ્વામી, તારી નોકરી તો 4% ની છે, પણ મારી રાત લાખ મોહરની મૂલ્યવંતી છે.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લોકવાર્તા વેરણ ચાકરી. રજૂઆત કરતા હતા RS દુધરેજીયા અને સવિતા પટ્ટની. મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કે કુશલ નેતૃત્વ મેં ઓર માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલજી કે માર્ગદર્શન મેં આધુનિક નમો એરપોર્ટ દમન વિકાસ ઓર કનેક્ટિવિટી કા નયા અધ્યાય લિખ રહા હૈ.
2: અબ 16 જુલાઈ 2026 સે શરૂ હો રહી હૈ દમન દિલ્લી દમન કી નિયમિત હવાઈ સેવા હર સોમવાર ઓર બુધવાર.
1: ઇસકે સાથ હી જલ્દ હી શરૂ હોગી મુંબઈ દમન અહેમદાબાદ હવાઈ સેવા. અબ સફર હોગા ઓર ભી તેજ આસાન ઓર સુવિધાજનક. ઉડ ચલે દમન, બઢ ચલે દમન, વિકાસ કી નઈ ઉડાન.
2: टिकट बुक करें bookme.alliance air, make my trip, PTM, IRCTC air और अन्य अधिकृत प्लेटफॉर्म पर.
1: नमो एयरपोर्ट से नई उड़ान, दमन के विकास को नई पहचान. दादरा एवं नगर हवेली और दमन एवं दीव प्रशासन द्वारा जनहित में जारी.
3: अलिया सिकंदर, तू अत्यारे दरिये जाई छे?
4: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજો?
3: એ બરાબર. મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત. મારા વાલા સાગર ખેડુ ભાઈઓ,

0: આકાશવાણી રાજકોટ રજૂ કરે છે આપણી સંત પરંપરા અને કવિના જીવન કવનને રજૂ કરતો કાર્યક્રમ રામસાગરના રણકારે. નિર્માણ સંગીત વિભાગ વિનોદ તવે. માર્ગદર્શન ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંકલન ધ્વનિમુદ્રણ જયપ્રકાશ જોશી. પરિકલ્પન અને કાર્યક્રમની રજૂઆત દેવેન શાહ. રામસાગરના રણકારે.
1: ખીમ સાહેબની વાણી. આલેખ ડોક્ટર નાથાલાલ ગોહિલ. કલાકાર કલ્યાણદાસ મેસવાણિયા.
0: રવિભાણ સંપ્રદાયના એક તેજસ્વી સંત કવિ ખીમ સાહેબ. તેમનો જન્મ ઈસવીસન 1734માં ચરોતરના શેરખી મુકામે, પિતા ભાણ સાહેબને ત્યાં, માતા ભાણબાઈની કુખે લોહાણા જ્ઞાતિમાં થયો. ગુરુબોધ પિતા ભાણ સાહેબ પાસેથી જ પામ્યા, પરંતુ પુત્રના જ્ઞાનના અહમને ગાળવા ભાણ સાહેબે તેને રવિ સાહેબ પાસેથી બોધ લેવાનું જણાવ્યું. ભાણપુત્ર શિષ્ય ખીમદાસજી વારાહી ગામે રહેતા હતા. તેમને ગંગારામજી તેમજ મુલુકદાસજી નામે બે પુત્રો હતા. રવિ સાહેબની આજ્ઞાથી ખીમ સાહેબે વાગડ દેશમાં રાપર કચ્છ ગામે સંવત 1837માં જગ્યા બાંધી, અન્નક્ષેત્ર ચલાવી વસ્તી ચેતવવાનું કાર્ય કર્યું. ઈસવીસન 1801માં રાપરમાં જીવતા સમાધિ લીધી. ખીમ સાહેબને ખલક દરિયા ખીમનું વિશેષણ આપવામાં આવે છે. એક બાબત ધ્યાન ખેંચે તેવી છે કે મચ્છીમારો ખારવા લોકો ગુરુબોધ આપીને સત્યનો માર્ગ તેમણે બતાવ્યો છે, ને તેમના માટે તો ખીમ સાહેબ દરિયાપીર હતા. ખીમ સાહેબે ત્રિકમ ભગતનો શિષ્ય સ્વીકાર કરીને ગુરુબોધ આપીને તેમને સાહેબની પદવી આપી હતી. તેમની નાદ શિષ્ય પરંપરા આગળ વધારે છે તેઓ, અને ખીમ સાહેબના બુંદ શિષ્ય ગંગ સાહેબ તેમની પરંપરાને ફેલાવે છે. ત્રિકમ સાહેબ આ રવિભાણ સંપ્રદાયની વાડીનો ફેલાવો તેજસ્વી સંતો જેવા કે ભીમ સાહેબ, બાળક સાહેબ અને દાસી જીવન જેવા સંતરત્નોથી કરે છે. ખીમ સાહેબના હિન્દી, ગુજરાતી અને કચ્છી ભાષામાં અનેક ભજનો મળે છે, જેમાં કેટલાક ભજનો કાફી, ગરબી, આરતી જેવા પ્રકારોના રચાયા છે. આ ભજનોમાં સૌથી વિશેષ યોગની પરિભાષા અને રૂપક આદિ અલંકારોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. કબીર પરંપરાનું તત્વજ્ઞાન, અધ્યાત્મ, અનુભવ અને સદગુરુ મહિમાનું આલેખન થયું છે. બાહ્યાચારો પર તેઓ આકરા પ્રહારો કરે છે. ખીમ સાહેબની દીર્ઘકૃતિ તરીકે સાખી ને ચોપાઈ બંધની 58 કડીની જ્ઞાનમાર્ગી હિન્દી કૃતિ ચિંતામણી આપણને જોવા મળે છે. ખીમ સાહેબ કહે છે કે મને સદગુરુ ભાણ ભેટ્યા અને મોર મારી પરવાનો લખી આપ્યો કે હવે ફરી તારે જન્મ મરણનો ફેરો નથી, તારા ભવબંધન છૂટી ગયા છે. સદગુરુ કૃપાએ મને અખંડ જ્યોતિના દર્શન થયા છે. મારી જીજી વિશા મટી ગઈ છે. મારી સામે છે માત્ર સત સાહેબ. મન હવે મસ્ત બની ગયું છે અને સહેજે શૂન્ય ઘરમાં સમાઈ ગયું છે. મને તો ખલકથી ન્યારા નિરંજન અલખના દર્શન થયા છે. ચારો તરફ અપાર અપાર અપાર મહાતેજ રેલાઈ રહ્યું છે.

સંતોએ પોતાનો ઉપદેશ જેમાં નામ સ્મરણ અને આ નામ સ્મરણનો મોટો મહિમા ગાયો છે. લાલદાસે કહ્યું છે કે આ પલ જાવે કરી લે બંદગી, ગઈ પલ ફેર નહીં આવે. ખીમ સાહેબ કહે છે કે જે મુખથી શ્રી રામનું સ્મરણ કર્યું નથી તે મુખમાં ધૂળ પડી છે. જે જીભથી રામ નામ લીધું નથી એ જીભના ટુકડે ટુકડા કરી નાખો. જે આંખોથી હરિના રૂપનું દર્શન થયું નથી એ આંખોમાં લૂણ પડ્યું છે. અણમોલ માનવ જન્મ વારંવાર મળતો નથી. હરિ એ દાવ તને આપ્યો છે તો એ મૂરખ તેને ચૂકી જઈશ નહીં. તે રામ નામ લીધું નથી, સત્કર્મ કર્યું નથી, જો ભૂખ્યાને ભોજન ને તરસ્યા

ને પાણી પાયું નથી તો તારો આ માનવ જન્મ એળે ગયો છે. તું જીવતા છતાંય મરેલો છે. હે ગેમાર, હે મૂરખ, તારો ભવનો ફેરો ખાલી ગયો છે, માટે મુખેથી સિયારામનું સ્મરણ કરી લે.

હે સંતો, તમે ફેરો નામની માળા, તમારા કોટી જન્મના પાપ છૂટી જશે. આ નામ એટલે સાકાર ઈશ્વરના કોઈ રૂપનું નામ નથી.

નામ અને રૂપને સંતોએ મિથ્યા કહ્યા છે. જે નામની માળા ફેરવવાની છે તે છે ગુરુનો ગુપ્ત મંત્ર. તેનું સતત સ્મરણ કરવાનું છે. ગુરુ પાસેથી જ તેનો અગમભેદ જાણવાનો છે. કૂંચી મેળવી મોહના તાળા ખોલી ઘટ ભીતરના અજવાળા કરવાના છે. તારો પરમાત્મા તો પુષ્પમાં સુગંધ હોય તેમ તારી અંદર રહેલો છે. અજ્ઞાનથી કસ્તુરી મૃગ પોતાની નાભીમાં રહેલ સુગંધ બહાર શોધે છે. આ કાયામાં જ પ્રગટ ગંગા વહે છે. તેને છોડીને બહારની ગંગા કે નદી નાળામાં સ્નાન કરવાનો કોઈ અર્થ નથી. આ દિલ દરિયામાં હીરા માણેક અને મોતી ભરેલા છે, પણ તેને કોઈ જ ખોજે નહારા ખોજી શકે છે. માટે સ્મરણ કરી લે, ચિત્તને સ્થિર કરી લે અને ઘટમાં હરદમ હરી બોલે છે તેના દર્શન.

નો કોઈ પાર નથી, હું તો વારે વારે તેના ઉપર વારી જાઉં છું. હે પ્રભુ, 1600 ગોપી સાથે રાસ રચાયો ત્યારે હે કેશરબીના કાન, તમે એક ગોપીને એક કાન થયા. આ લીલા દર્શને મારું મનડું ગુલતાન થઈ ગયું છે, મારું મનડું ગુલતાન થઈ ગયું છે. હે પ્રભુ, તમે જ સુખના દાતા છો, દુઃખના હર્તા છો, ભક્તોના તારણહાર છો. મારી તો હવે કોઈ એશણા વાસના રહી નથી. સંતોના ઉદ્ધારક, અસુરોના સંહારક, તમારી વાણી મને વહાલી લાગે છે. હે અવિનાશી રામૈયા, તમારા તો અનેક

ઈડા પિંગલા અને સુષુમણા નાડી મળે તે ત્રિવેણી ઘાટે ભૂમધ્યમાં સુરતા સ્થિર કરીને ભીતરના ગગનમંડળમાં જુઓ તો જળહળ જ્યોતિ દર્શાય છે અને અનાહત નાદ રૂપે બંસરી સંભળાય છે. ત્યાં ઘડી ઘડીના ઘડિયાળા વાગે, ઢોલ નગારા શેનાઈ અને ઘંટડીનો નાદ સંભળાય છે. ગગનમંડળ બ્રહ્મરંધ્રમાં અધર તખત પર આસનવાળી બેઠેલા અલખ ધણીના દર્શન થાય છે. સદગુરુએ કોઈ એવી સાન બતાવી કે નૂરતે સુરતે સુષુમણા દ્વારા પ્રાણની ઉર્ધ્વગતિ કરીને જગતની અસાર વસ્તુમાંથી મનને હટાવીને એકમાત્ર સાર તત્વ પ્રભુમાં મનને જોડીને સાચા સદગુરુ નિર્ણય નિર્ખી લીધા છે. મારું અજ્ઞાન અંધારું ટળી ગયું છે ને ક્ષણ માત્રમાં રાત્રિનો દિવસ થઈ ગયો. હવે મને મૃત્યુનો ભય નથી, જન્મ મરણનો ફેરો નથી. તો હે સંતો, તમે પણ આ ગગનમાં જુઓ, તપાસીને ત્યાં બોંસરી વાગી રહી.

0: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ભજનોનો સંકલિત કાર્યક્રમ રામસાગરને રણકારે. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું.
1: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી કે કુશલ નેતૃત્વમાં ઓર માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલજી કે માર્ગદર્શનમાં આધુનિક નમો એરપોર્ટ દમન વિકાસ ઓર કનેક્ટિવિટી કા નયા અધ્યાય લિખ રહા હૈ.
2: અબ 16 જુલાઈ 2026 સે શરૂ હો રહી હૈ દમન દિલ્લી દમન કી નિયમિત હવાઈ સેવા હર સોમવાર ઓર બુધવાર.
1: ઇસકે સાથ હી જલ્દ હી શરૂ હોગી મુંબઈ દમન અહેમદાબાદ હવાઈ સેવા. અબ સફર હોગા ઓર ભી તેજ આસાન ઓર સુવિધાજનક.
0: મિત્રો, હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમોને સહપ્રસારિત કરીશું થોડી જ વારમાં.

આપ સાંભળી રહ્યા છો રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ યુવવાણી. પ્રસ્તુતિ આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. કાર્યક્રમ પ્રસ્તુતિ શુભમ અંબાણી, નિર્માણ સુધીર દત્તા. પ્રસારણની પાંખે અને ધ્વનિ તરંગના તાલ પર આજનો યુવવાણી કાર્યક્રમ સાંભળતા સર્વે શ્રોતા મિત્રો અને યુવા મિત્રોને શુભમ અંબાણીના નમસ્કાર અને શુભ સંધ્યા. આપ સાંભળી રહ્યા છો આપની મનપસંદ શ્રેણી knowledge.com, જ્યાં આપણે હર હંમેશ સુમધુર ગીતોના ગુલદસ્તા સાથે જ્ઞાનસભર માહિતીની સફર પર જઈએ છીએ. તો ચાલો બનીએ જ્ઞાનની સફરના સહયાત્રી. યુવા મિત્રો, બ્રહ્માંડ હંમેશા માનવ જાત માટે અનંત રહસ્યનો સ્તોત્ર રહ્યું છે અને આજે આપણે એક એવા જ અદ્ભુત ખગોળીય પિંડની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જે આપણા સૌર્યમંડળનો સૌથી અનોખો સભ્ય છે. આ સભ્ય એટલે સૂર્યથી અબજો કિલોમીટર દૂર ક્યુપર બેલ્ટ નામના શીતળ વિસ્તારમાં આવેલો ગ્રહ હોમિયા. તો ચાલો તેના વિશે માહિતી પ્રાપ્ત કરીએ. યુવા મિત્રો, હોમિયાને બ્રહ્માંડનો સૌથી રહસ્યમય ગ્રહ કહેવામાં આવે છે. આ ગ્રહ આપણા સૂર્યથી ખૂબ જ દૂર

ઠંડા અને અંધકારમય ક્યુપર બેલ્ટ વિસ્તારમાં પોતાનું સ્થાન ધરાવે છે. હોમિયાની સૌથી મોટી અને ખાસ વિશેષતા તેનો અનન્ય આકાર છે. સામાન્ય રીતે આપણે ગ્રહોને ગોળ જોતા હોઈએ છીએ, પરંતુ હોમિયા ગોળ હોવાને બદલે એક ખેંચાયેલા લંબગોળ કે તરબૂચ જેવો દેખાય છે. તેની આ અનોખી રચના અને ખૂબ જ ઝડપી ગતિ તેને માત્ર ખગોળશાસ્ત્રીઓ માટે જ નહીં, પરંતુ અવકાશ પ્રેમીઓ માટે પણ અભ્યાસનો એક અત્યંત આકર્ષક અને રોમાંચક વિષય બનાવી દે છે. હોમિયાની સપાટી અને તેની તેજસ્વીતા વિશે વાત કરીએ તો તે પ્લુટો જેટલી વૈવિધ્યસભર નથી, છતાં તે અત્યંત તેજસ્વી છે. વૈજ્ઞાનિકોના મતે તેની સપાટીનો લગભગ 65% થી 80% જેટલો ભાગ શુદ્ધ અને સ્ફટિકમય પાણીના બરફથી ઢંકાયેલો છે, જે તેને અવકાશમાં ચમકતો રાખે છે. તેની બાકીની સપાટી પર હાઇડ્રોજન, સાયનાઇડ અથવા ક્લે જેવા વિવિધ ખનિજો હોવાની પ્રબળ શક્યતા છે. આ ઉપરાંત તેની સપાટી પર એક મોટું લાલ ટપકું એટલે કે ડાર્ક રેડ સ્પોટ પણ જોવા મળે છે, જે સંભવતઃ અબજો વર્ષો પહેલાં થયેલી કોઈ પ્રચંડ ઉલ્કાના અથડામણના કારણે બહાર આવેલા ખનિજો અથવા કાર્બનિક પદાર્થોનું બનેલું હોઈ શકે છે, જે આ ગ્રહના પ્રાચીન ઇતિહાસની વાતો કરે છે. તમને કદાચ એવો કુતૂહલપૂર્ણ પ્રશ્ન થયો હશે કે હોમિયાનો આ આકાર આવો તરબૂચ જેવો વિચિત્ર કઈ રીતે બની ગયો? તો યુવા મિત્રો, તેનું વૈજ્ઞાનિક કારણ છે, અને એ કારણ છે હોમિયા એ સૌર્યમંડળના મોટા પદાર્થોમાંથી સૌથી ઝડપથી પોતાની ધરી પર ભ્રમણ કરે છે. યુવા મિત્રો, તમને કદાચ પ્રશ્ન થતો હશે કે હોમિયાનો આકાર આટલો વિચિત્ર કેમ છે? તેની વાત કરીએ તો હોમિયા સૌર્યમંડળના મોટા પદાર્થોમાં સૌથી ઝડપથી પોતાની ધરી પર ભ્રમણ કરે છે, જે માત્ર 4 કલાકમાં પોતાનું એક ચક્ર પૂરું કરી લે છે. આ પ્રચંડ ગતિના કારણે ઉત્પન્ન થતું કેન્દ્ર ત્યાગી બળ એટલે કે સેન્ટ્રીફ્યુગલ ફોર્સ આ ગ્રહ પર ખૂબ મોટી અસર કરે છે. આ બળના લીધે ગ્રહના ધ્રુવો પાસેથી તે અંદરની તરફ દબાઈ ગયો છે અને વિષુવવૃત્ત પાસેથી તે બહારની તરફ ખેંચાઈ ગયો છે, જેના પરિણામે હોમિયા એ કુદરતી રીતે જ લંબગોળ આકાર ધારણ કરી લીધો છે, જે તેને અન્ય ગ્રહોથી સંપૂર્ણ અલગ પાડે છે. હોમિયાની આંતરિક રચના પર નજર કરીએ તો તે પ્લુટો કરતાં પણ વધુ પથરાળ છે, અને માનવામાં આવે છે કે તેનો મોટો હિસ્સો નક્કર ખડકોનો બનેલો છે. તેની ઊંચી ઘનતા સ્પષ્ટપણે સૂચવે છે કે તેની અંદર સિલિકેટ ખડકોનું એક વિશાળ કેન્દ્ર છે, જેના પર પાણીના બરફનું એક પાતળું અને તેજસ્વી પડ આવેલું છે. આ સ્ફટિકમય બરફનું પડ સામાન્ય રીતે ગરમીની હાજરીમાં જ બનતું હોય છે, જે એક મોટું રહસ્ય છે. વધુમાં વર્ષ 2017માં વૈજ્ઞાનિકોને એક ચોંકાવનારી વાત પણ જાણવા મળી કે હોમિયા પાસે શનિ કે યુરેનસની જેમ પોતાની વલય પ્રણાલી પણ છે, જે 70 કિમી જેટલી પહોળી છે, અને તે ખડકો તથા બરફના નાના કણોની બનેલી છે. આ ગ્રહ પાસે ઈઆઈકા અને નામાકા નામના બે નાના ચંદ્ર પણ છે, જે તેની સાથે થયેલી કોઈ પ્રાચીન કે કોઈ મોટી અથડામણના અવશેષો હોવાનું માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે અબજો વર્ષ પહેલાં હોમિયા કોઈ એક મોટો પથરાળ અને બરફીલો ગ્રહ હતો, પરંતુ કોઈ ભયાનક અથડામણના કારણે તેનું બરફનું પડ તૂટીને અવકાશમાં વિખેરાઈ ગયું. આ જ કારણ છે કે આજે પણ હોમિયાની આસપાસ તેના જેવા જ અનેક નાના મોટા બરફીલા ટુકડાઓ જોવા મળે છે, જેને વૈજ્ઞાનિકો હોમિયા ફેમિલી તરીકે ઓળખે છે. અવકાશના આ અદ્ભુત રહસ્યો વિશે જાણીને આપણને કુદરતની ભવ્યતા અને બ્રહ્માંડની જટિલતાનો ખરેખર અહેસાસ થાય છે. યુવા મિત્રો, રોડ પરથી પસાર થતી વખતે તમે ઘણી એવી આલિશાન અને પ્રીમિયમ કાર જોઈ હશે, જેના કાચ એટલા ઘેરા અથવા તો કાળા હોય છે કે અંદર કોણ બેઠું છે તે આપણને બહારથી બિલકુલ દેખાતું નથી. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે કારની અંદર બેઠેલા લોકોને બહારનું બધું જ ચોખ્ખું દેખાતું હોય છે.
તો શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે આ કાચની અંદર એવી કઈ વૈજ્ઞાનિક પ્રક્રિયા થઈ રહી છે કે જેના કારણે

અંદર બેઠેલી વ્યક્તિને બહારનું બધું દેખાય છે, પરંતુ બહાર રહેલી વ્યક્તિને અંદરનું કંઈ દેખાતું નથી. વિજ્ઞાનની ભાષામાં આ ખાસ પ્રકારના ગ્લાસને સોલરાઇઝ્ડ કાચ કહેવામાં આવે છે. આજે આપણે આ સોલરાઇઝ્ડ કાચ પાછળ છુપાયેલા રસપ્રદ વિજ્ઞાન અને તેની અદ્ભુત પ્રક્રિયા વિશે સાવ સરળ ભાષામાં સમજીશું. યુવા મિત્રો, સામાન્ય કાચને સોલરાઇઝ્ડ કાચ બનાવવા માટે એક ખાસ ટેકનિકનો ઉપયોગ થાય છે, જેમાં કાચ બનાવતી વખતે તેમાં ઘેરા રંગનું રેઝિન નામનું મટીરિયલ મેળવવામાં આવે છે. આ ઘેરો રંગ કાચની ક્ષમતા બદલી નાખે છે અને તે પ્રકાશના કિરણોનું મોટા પ્રમાણમાં શોષણ કરવા લાગે છે. આ જ કારણે બહારના ભરપૂર પ્રકાશવાળા અને એકદમ પ્રકાશિત દ્રશ્યો તેમાંથી ખૂબ જ સરળતાથી જોઈ શકાય છે. પરંતુ કારની અંદર જ્યાં ઓછું અજવાળું કે અંધારું હોય છે ત્યાં બેઠેલા લોકો બહારના કોઈ વ્યક્તિને દેખાતા નથી. આ આખી પ્રક્રિયાને વધુ સારી રીતે સમજવા માટે જ્યારે પ્રકાશના કિરણો કાચ ઉપર પડે ત્યારે શું થાય છે તે જાણવું ખૂબ જ જરૂરી છે. વિજ્ઞાનના નિયમ મુજબ કાચ ઉપર જ્યારે પણ સૂર્યપ્રકાશ કે અન્ય કોઈ પ્રકાશ પડે ત્યારે મુખ્યત્વે ત્રણ પ્રકારની ક્રિયાઓ એક સાથે થાય છે. સૌથી પહેલી ક્રિયા એ છે કે કાચ પોતાના પર પડતા કેટલાક કિરણોને પરાવર્તન કરીને પાછા ધકેલે છે, જેને વિજ્ઞાનમાં રિફ્લેક્શન કહેવામાં આવે છે. બીજી ક્રિયામાં કાચ પ્રકાશના કેટલાક કિરણોનું શોષણ કરી લે છે અને ત્રીજી ક્રિયામાં જો આસપાસ અંધારું હોય તો કાચમાંથી કિરણો પરાવર્તિત થઈને આપણને આપણું જ પ્રતિબિંબ અરીસાની જેમ બતાવે છે. આપણા સોલરાઇઝ્ડ કાચમાં આ પરાવર્તન એટલે કે રિફ્લેક્શનની પ્રક્રિયા સામાન્ય કાચ કરતાં ઘણી વધારે માત્રામાં થાય છે. આ વિશિષ્ટ ગુણના કારણે જ જો કાચની પાછળ થોડો ઘણો પણ પ્રકાશ હોય તો પણ બહારથી આવતા કિરણોનું એટલું જોરદાર પરાવર્તન થઈ જાય છે કે બહાર ઊભેલી વ્યક્તિને અંદરનું દ્રશ્ય દેખાવાને બદલે કાચ ઉપર પોતાનો જ ચહેરો દેખાય છે. જ્યારે બીજી તરફ કારની અંદર બેઠેલા લોકોને બહાર સરસ અજવાળું હોવાના કારણે બહારના તમામ દ્રશ્યો એકદમ સ્પષ્ટ અને આરામથી દેખાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જે સ્ટાઇલિશ સનગ્લાસીસ પહેરીએ છીએ તેમાં પણ બરાબર આ જ પ્રક્રિયા કામ કરે છે. તો યુવા મિત્રો, હવે તમે જ્યારે પણ રસ્તા પર આવી કોઈ બ્લેક ગ્લાસવાળી કાર જુઓ અથવા આંખો પર ગોગલ્સ ચડાવો ત્યારે પ્રકાશના આ રિફ્લેક્શનના વિજ્ઞાનને જરૂરથી યાદ કરજો. સુંદર વાતની સાથે હવે સમય થઈ ગયો છે. સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ ટ્યુબલાઇટનું ગીત મેં અગર, જેને સ્વરબદ્ધ કર્યું છે આતિફ અસલમે. આ ગીતનું લેખન કર્યું છે અમિતાભ ભટ્ટાચાર્યએ અને તેનું સંગીત નિર્દેશન કર્યું છે પ્રીતમે. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, ગીત સાંભળવાની મજા આવી ને, તો ચાલો જ્ઞાનની સફરને પુનઃ કાર્યરત કરીએ. યુવા મિત્રો, આપણે ભલે સામાન્ય તાવ કે શરદી થાય ત્યારે ડૉક્ટર પાસે જઈએ અને ફટાફટ ઇન્જેક્શન લઈ લઈએ, પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણી ચામડીમાં સહેજ પુરોવાતી આ નાનકડી સોય પાછળ સદીઓ લાંબો ઇતિહાસ અને અદ્ભુત વિજ્ઞાન છુપાયેલું છે? આજે તબીબી વિજ્ઞાનમાં ક્રાંતિ લાવનાર આ નાનકડી સોય અને સિરિંજની શોધની રોચક સફર વિશે આપણે વાત કરીશું. આપણે જાણીશું કે દુનિયાનું પ્રથમ ઇન્જેક્શન કોણે બનાવ્યું. આધુનિક સમયમાં આપણે જે ઇન્જેક્શન જોઈએ છીએ તેની શોધનો અસલી શ્રેય સંયુક્ત રીતે વર્ષ 1853માં સ્કોટલેન્ડના એલેક્ઝાન્ડર વુડ અને ફ્રાન્સના ચાર્લ્સ ગ્રેબિયલ પ્રવાઝ નામના બે મહાન વૈજ્ઞાનિકોને ફાળે જાય છે, જેમણે દુનિયાને પ્રથમ આધુનિક સિરિંજ આપી હતી. પરંતુ યુવા મિત્રો, આ શોધ કંઈ રાતોરાત થઈ ન હતી. તેની પાછળના શરૂઆતના પ્રયોગો એટલા અજીબો ગરીબ હતા કે જાણીને તમને નવાઈ લાગશે. સૌથી પહેલો પ્રયોગ વર્ષ 1656માં લંડનના પ્રખ્યાત આર્કિટેક્ટ ક્રિસ્ટોફર રેને કર્યો હતો. તેમણે કોઈ લોખંડની સોય નહીં, પણ હંસના પીછાનો સોય તરીકે અને પ્રાણીના મૂત્રાશયનો સિરિંજ તરીકે ઉપયોગ કર્યો હતો. વર્ષ 1844માં આયર્લેન્ડના ડોક્ટર ફ્રાન્સિસ રિન્ડે દુનિયાની સૌપ્રથમ અંદરથી ખોખલી એટલે કે પોલી સોય બનાવી. જો કે તે સમયે આધુનિક સિરિંજ ન હોવાથી દવા કોઈ દબાણ વગર માત્ર ગુરુત્વાકર્ષણ બળના કારણે ધીમે ધીમે દર્દીના શરીરમાં જતી હતી. ઇન્જેક્શનના ઇતિહાસમાં એટલી રોચક વાતો છે કે તેની પાછળ પ્રકૃતિની પ્રેરણા પણ છુપાયેલી છે. તમને જાણીને ફરી નવાઈ લાગશે કે વૈજ્ઞાનિકોને અંદરથી ખોખલી એટલે કે પોલી સોય બનાવવાનો આઈડિયા ઝેરી સાપના દાંતમાંથી આવ્યો હતો. જે રીતે સાપ જ્યારે શિકાર કરે ત્યારે તેના પોલા દાંતમાંથી ઝેર

આપોઆપ સામેવાળાના શરીરમાં ઉતરી જાય છે. બરાબર એ જ સિદ્ધાંત પર આજના ઇન્જેક્શનની સોય કામ કરે છે. મોટો વણાક ત્યારે આવ્યો જ્યારે વર્ષ 1853માં એલેક્ઝેન્ડર વુડે કાચની સિરિંજ અને પોલી સોયને એક સાથે જોડીને દર્દીઓની નર્વ સિસ્ટમના દુખાવામાં રાહત આપવા માટે મોર્ફિન આપવાનું શરૂ કર્યું. સમય બદલાયો તેમાં ટેકનોલોજી પણ વધુ સુરક્ષિત બની. જૂના જમાનામાં કાચની સિરિંજ વપરાતી, જેને દર વખતે ઉકાળીને સાફ કરવી પડતી, જેના કારણે દર્દીઓને ચેપ કે ઇન્ફેક્શન લાગવાનો ભારે ખતરો રહેતો હતો. આ સમસ્યાનો કાયમી ઉકેલ વર્ષ 1956માં ન્યૂઝીલેન્ડના એક ફાર્માસિસ્ટ પોલિન મર્ડોકે શોધ્યો. તેને પ્લેનમાં મુસાફરી કરતી વખતે સામાન્ય પેન જોઈને પ્લાસ્ટિકની ડિસ્પોઝેબલ સિરિંજ બનાવવાનો અદ્ભુત વિચાર આવ્યો, જેનો એક જ વાર ઉપયોગ કરીને ફેંકી શકાય. આ શોધે મેડિકલ જગતનું આખું ચિત્ર બદલી નાખ્યું. આ ઉપરાંત બ્રહ્માંડમાં પણ માણસો માટે જ નહીં પણ વહેલ માછલીઓ જેવા વિશાળ દરિયાઈ જીવોને બેભાન કરવા માટે પણ ખાસ પ્રકારની ખૂબ મોટી સિરિંજ વપરાય છે, જે કદમાં આપણા આખા હાથ જેટલી હોઈ શકે છે. ભલે દુનિયામાં લાખો લોકોને ઇન્જેક્શન અને સોયથી ખૂબ જ ડર લાગતો હોય, જે ડરને તબીબી ભાષામાં ટ્રાઇપેનોફોબિયા કહેવામાં આવે છે, પરંતુ આ નાનકડી શોધ માનવજાત માટે કોઈ વરદાનથી કમ નથી. આજે તો આ સિરિંજ બિલકુલ દર્દ વગરની અને માઇક્રો નીડલ્સ સુધી પહોંચી ગઈ છે. કોરોના કાળ જેવી ભયાનક વૈશ્વિક મહામારીના સમયમાં જો આ ઇન્જેક્શન અને વેક્સિન ન હોત તો કરોડો લોકોના જીવ પણ બચાવવા અશક્ય હતા. તો યુવા મિત્રો, હવે જ્યારે પણ તમે ડૉક્ટર પાસે જઈને ઇન્જેક્શન નિહાળો ને ત્યારે તેની પાછળની સદીઓની મહેનતને જરૂરથી યાદ કરજો. યુવા મિત્રો, જંગલના કદાવર અને ભયંકર દેખાતા પ્રાણીઓની જ્યારે પણ વાત નીકળે ત્યારે આપણા મગજમાં સૌથી પહેલું નામ કોનું આવે? હા, બિલકુલ સાચું ધાર્યું, રીંછ. આખા શરીર પર કાળા ભમર, ઘાટા વાળ, અણીદાર નહોર અને અણીવાળા તીક્ષ્ણ દાંત જોઈને ભલભલાના હોશ ઉડી જાય. પરંતુ શું તમે જાણો છો કે બહારથી આટલું ખતરનાક લાગતું આ પ્રાણી વાસ્તવમાં મોટે ભાગે શાકાહારી હોય છે અને તે વનસ્પતિ ખાઈને જ પોતાનું ગુજરાન ચલાવે છે. આજે આપણે દુનિયાના અન્ય રીંછો કરતાં સાવ અલગ અને વિશિષ્ટ એવા એશિયન રીંછના જીવન અને તેના ગળામાં દેખાતા અનોખા સફેદ પટ્ટા પાછળના રહસ્ય વિશે માહિતી પ્રાપ્ત કરીશું. દુનિયાના ઘણા દેશોમાં અલગ અલગ પ્રજાતિના રીંછ જોવા મળે છે, પરંતુ આપણા એશિયા ખંડમાં જોવા મળતું આ એશિયન રીંછ કદ અને કાઠીમાં સાચે જ બહુ અદ્ભુત છે. કદમાં 4 ફૂટ લાંબુ અને 2 થી 2.5 ફૂટ ઊંચું હોવા છતાંય આ કદાવર પ્રાણી સેકન્ડોમાં ફટાફટ ઊંચા ઊંચા ઝાડ પર ચઢી જવાની ગજબની ક્ષમતા ધરાવે છે. આ અતરંગી એશિયન રીંછના શારીરિક અંગોની વાત કરીએ તો તેના જડબામાં ખૂબ મોટા અને મજબૂત તત્વો હોય છે, તેમજ તેના પગ પણ એટલા જ પાવરફુલ હોય છે, જેના કારણે તે પહાડો અને જંગલોમાં આસાનીથી દોડી શકે છે. જોકે કુદરતે તેને આટલું શક્તિશાળી શરીર આપ્યું છે, પણ તેની સામે તેની આંખોની જોવાની શક્તિ અને કાનની સાંભળવાની શક્તિ ઘણી નબળી આપી છે. તમને જરૂર પ્રશ્ન થતો હશે કે આ કાળા ડિબાંગ રીંછના ગળામાં હાર પહેર્યો હોય એવો ચમકતો સફેદ પટ્ટો કેમ હોય છે? તેની તો વાત આવી જ નહીં. તો યુવા મિત્રો, વિજ્ઞાન કહે છે કે આ સફેદ પટ્ટો વાસ્તવમાં જંગલમાં ટકી રહેવા માટેનું એક તેનું કુદરતી હથિયાર છે. જ્યારે પણ કોઈ મોટો શિકારી, પ્રાણી કે અન્ય પ્રતિસ્પર્ધી રીંછ તેની સામે આવે ત્યારે આ એશિયન રીંછ પોતાના પાછળના બે પગ ઉપર સીધું ઊભું થઈ જાય છે. બે પગ ઉપર ઊભા થતાં જ તેના ગળા અને છાતી પર આવેલો આ વી આકારનો સફેદ પટ્ટો એકદમ મોટો અને સ્પષ્ટ દેખાય છે, જેનાથી તે સામેવાળા દુશ્મનને કદમાં વધુ મોટું, શક્તિશાળી અને ડરામણું લાગે છે. આ સિવાય ઘનઘોર જંગલોમાં અને રાતના અંધકારમાં આ સફેદ નિશાન ચમકતું હોવાથી રીંછ એકબીજાને સરળતાથી ઓળખી શકે છે અને નાના બચ્ચાઓ પણ માતાના ગળાનો આ પટ્ટો જોઈને જંગલમાં ભૂલા પડ્યા વગર તેની પાછળ પાછળ સુરક્ષિત ચાલી શકે છે. યુવા મિત્રો, પ્રકૃતિએ દરેક જીવની રચના પાછળ
કોઈને કોઈ અદ્ભુત લોજિક અને કારણ જરૂર રાખ્યું છે. જે રીચ આપણને બહારથી કેવળ ડરામણું કે હિંસક દેખાય છે તેની પાછળ કુદરતે રક્ષણ અને સંકેત આપવા માટે ગળામાં આ સુંદર સફેદ પટ્ટો ભેટમાં આપ્યો છે. જંગલના આવા અનોખા વન્યજીવો વિશે જાણીને આપણને આપણી

આસપાસની જીવ સૃષ્ટિ પ્રત્યે વધુ આદર અને કુતૂહલ જાગે છે. આ સુંદર વાતની સાથે હવે સમય થઈ ગયો છે સુમધુર ગીતોના ગુલદસ્તામાંથી એક સુંદર ગીતરૂપી ફૂલને ચૂંટવાનો. ચાલો માણીએ ફિલ્મ કાબિલનું ટાઇટલ સોંગ, જેને સ્વરબદ્ધ કર્યું છે જુબિન નોટિયાલ અને પલક મુછલે. આ ગીતનું લેખન કર્યું છે નાસિર ફરાઝે અને તેને સંગીતબદ્ધ કર્યું છે રાજેશ રોશને. માણીએ આ સુંદર ગીત.

યુવા મિત્રો, આ જ્ઞાનની સફરમાંથી સત્વશીલ માહિતી પ્રાપ્ત કરતા કરતા ક્યારે સમય વીતી ગયો એ ખબર જ ન પડી. હવે વિદાય લેવાનો સમય થઈ ગયો છે. હું આશા રાખું છું કે આજે આપને ઘણી જ્ઞાનસભર માહિતી પ્રાપ્ત થઈ હશે. હવે મને, એટલે કે આપના હોસ્ટ અને દોસ્ત શુભમ અંબાણીને રજા આપો. આપણે ફરી મળીશું જ્ઞાનની સફરમાં, જ્યાં બનીશું જ્ઞાનના સહયાત્રી અને ગીતોના ગુલદસ્તા સાથે અવનવી માહિતીને પ્રાપ્ત કરીશું. તો બાય બાય, ટેક કેર એન્ડ કીપ લિસનિંગ યુવાણી આકાશવાણી. આપ સાંભળી રહ્યા હતા રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજનો સહપ્રસ્તુતિ કાર્યક્રમ

શ્રોતા મિત્રો, આ સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું. સાંજના 7:10 થવા જઈ રહી છે. થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે સીજી સેમીના સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદઘાટન કર્યું. દેશના ત્રીજા સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી. ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડી. 9 આરોપીઓની ધરપકડ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ. તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડાયું. અને પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજો T20 મુકાબલો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ OSAT સુવિધાનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ કહ્યું, ભારતમાં સેમીકન્ડક્ટર ઉદ્યોગ છેલ્લા એક દાયકામાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનું આગળનું કદમ છે. તેમણે ઉમેર્યું, ચીપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિંગ સુધીનું માળખું ભારતમાં વિકસિત કરવાનું અમારું લક્ષ્ય છે.
1: हम केवल मोबाइल नहीं बनाएंगे, हम केवल इलेक्ट्रॉनिक्स नहीं बनाएंगे, हम उन चिप्स का निर्माण भी करेंगे जिनसे इलेक्ट्रॉनिक्स की पूरी दुनिया चलती है. पहले प्रोडक्ट, फिर कंपोनेंट और अब सेमीकंडक्टर, यानी इलेक्ट्रॉनिक्स की पूरी वैल्यू चेन भारत में होगी. यह विकसित भारत का रोड मैप है, यही मेक इन इंडिया का अगला चरण है.
0: શ્રી મોદીએ કહ્યું, આ પ્લાન્ટમાંથી દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે.
1: મુજે બતાયા ગયા હૈ કે અભી યહાં સે હર સાલ 20 કરોડ ચિપ્સ નીકળેગી. ઓર મુજે બતાયા ગયા, આપ સભી યહીં નહીં રુકને વાલે હૈ. આપને હર સાલ 500

0: करोड़ चिप्स का लक्ष्य रखा है, यानी हर दिन 1.5 करोड़ से ज्यादा। मेरा पक्का विश्वास है कि आप उसे बहुत जल्द हासिल करके रहेंगे।
1: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે 2026 અંત સુધીમાં ભારતમાં 5 સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થશે। સાણંદમાં 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધા દેશની ટેક ઉત્પાદન યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે। આ સુવિધામાં વાર્ષિક 5 અબજ સેમીકન્ડક્ટર ચીપ સુધીની ઉત્પાદન ક્ષમતા હશે। આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટમાં 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસને નવી ગતિ મળશે। કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી। તેમણે અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશન પર ઇજનેરો અને બાંધકામ ટીમો સાથે પણ વાતચીત કરી। તેમણે અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશન અને મેટ્રો સ્ટેશન કેવી રીતે એક સ્થળે કાર્યરત થશે તે અંગે પણ માહિતી આપી।
2: मेट्रो रेलवे का और हाई स्पीड का, ये 3 स्टेशन एक जगह स्थापित हो रहे हैं। इन तीनों का इंटीग्रेशन करना बहुत जरूरी एक मिशन लिया था हाथ में। मेट्रो से उतर के सीधे आने पे फर्स्ट फ्लोर अगर आते हैं तो भारतीय रेल के स्टेशन पे, सेकंड फ्लोर पे जाते हैं तो बुलेट के स्टेशन, बुलेट से उतर के सीधा लिफ्ट से या एस्केलेटर से भारतीय रेल के स्टेशन पे भी आ जाते हैं और ग्राउंड फ्लोर तक आए तो मेट्रो के स्टेशन।
1: ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ રાજ્યમાં 6 સેમીકન્ડક્ટર પ્રોજેક્ટને મંજૂરી અપાઈ છે। આ તમામ 6 પ્રોજેક્ટમાં અંદાજે 1,24,000 કરોડનું રોકાણ કરાયું છે, જેના થકી રાજ્યમાં આશરે 50,000થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારીનું સર્જન થશે। રાજ્યમાં હાલ માઇક્રોન ટેકનોલોજી અને કેન્સ સેમિકોનના સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત છે। આજે સાણંદમાં વધુ એક પ્લાન્ટનું પ્રધાનમંત્રીએ ઉદ્ઘાટન કર્યું છે। ગુજરાત પોલીસે માત્ર 10 દિવસમાં 500 ગુમ થયેલા નાગરિકોને શોધી કાઢ્યા છે। સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ કામગીરીમાં 288 મહિલાઓ, 88 બાળકીઓ, 21 છોકરાઓ અને 103 પુરૂષોનું પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું છે। રાજ્યમાં ગુમ થયેલા લોકોને શોધવા પોલીસે 7 મે થી 5 જૂન દરમિયાન વિશેષ ઝુંબેશ અંતર્ગત ઓપરેશન મિલાપ હાથ ધર્યું હતું, જેમાં કુલ 1,478 લોકોને શોધી કાઢવામાં સફળતા મળી હતી। તેની સફળતા બાદ આ વિશેષ ઝુંબેશ વધુ 10 દિવસ ચલાવવામાં આવી હતી। ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીમાં 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ દ્વારા કુલ 134 બેંક ખાતાઓ મારફતે 21,37,00,000થી વધુના નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા। આ ખાતાઓ સામે નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર કુલ 272 ફરિયાદો નોંધાઈ છે। આરોપીઓ ફ્રોડની રકમ બેંક ખાતાઓમાં જમા કરાવી ચેક અને એટીએમ મારફતે ઉપાડી અન્યત્ર ખસેડી જતા હતા। પોલીસ આરોપીને ઝડપી અદાલતમાં રજૂ કરતા 18 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કરાયા છે। આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ આણંદની ત્રિભુવન સહકારી યુનિવર્સિટી ખાતે આયોજિત સહકાર સપ્તાહની ઉજવણીમાં જણાવ્યું કે સહકારી મૂલ્યો અને સહકારી મંડળીઓનો સર્વાંગી વિકાસ એ જ દેશના વાસ્તવિક વિકાસનો મુખ્ય આધારસ્તંભ છે। સંબોધન કરતા તેમણે આ મુજબ જણાવ્યું।
3: હવે ત્રિભુવનદાસ પટેલ યુનિવર્સિટી નવા સ્વરૂપે દેશ અને દુનિયા સામે આવ્યું છે। અલગ અલગ ફિલ્ડના નિષ્ણાતો તૈયાર કરવાનું કામ એ અહીંયા આ કેમ્પસની અંદર થઈ રહ્યું છે। આવનારું સશક્ત ભારત તૈયાર કરવા માટે ત્રિભુવન સહકાર યુનિવર્સિટીની ભૂમિકા પૂરા દેશ અને વિશ્વ માટે એક આશીર્વાદરૂપ સાબિત થશે।
1: ગીર સોમનાથ જિલ્લાના નાગરિકોને જમીન દફતર સંબંધિત સેવાઓ વધુ સરળ અને ઝડપી બને તે માટે વેરાવળ શહેર અને ગ્રામ્ય, તાલાલા, સુત્રાપાડા, કોડીનાર, ઉના, ગીરગઢડા ખાતે જમીન દફતર નિરીક્ષક વર્ગ 2ની 7 નવી તાલુકા કક્ષાની કચેરીઓ કાર્યરત કરાઈ છે। ઉલ્લેખનીય છે કે જમીન દફતર ખાતાની જિલ્લા કક્ષાની કામગીરીનું તાલુકા કક્ષાએ વિકેન્દ્રીકરણ કરવામાં આવતા વહીવટી વ્યવસ્થા વધુ સુદૃઢ બનશે। રાજ્યમાં અત્યાર સુધી પડેલા ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વલસાડના ધરમપુર તાલુકાના ધામણી ગામમાં ભારે વરસાદ અને પવનને કારણે એક છાપરું ધરાશાયી થયું હતું, જેમાં એક વૃદ્ધનું મોત નિપજ્યું, જ્યારે તેમની પત્નીને ઇજાઓ થઈ હતી. ભારે વરસાદને પગલે નવસારી જિલ્લામાંથી કુલ 50 નાગરિકોનું સ્થળાંતર કરાયું છે. 2174 ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો, જેમાંથી 2087 ગામોમાં વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરી દેવાયો છે. અતિભારે વરસાદને કારણે વલસાડ જિલ્લામાં બંધ થયેલા

0: 42 રસ્તા પૈકી 39 રસ્તાઓ પુનઃ ખુલ્લા મુકાયા છે. ભારે વરસાદની શક્યતાને પગલે રાજ્યના તમામ બંદરોએ 3 નંબરનું સિગ્નલ લગાડવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના દરિયાકાંઠે 700થી વધુ બોટોને સુરક્ષિત રીતે કિનારે લાંગડી દેવામાં આવી છે. દરમિયાન રાજ્યના 105 તાલુકામાં આજે વરસાદ નોંધાયો, જેમાં ભાવનગરના મહુવામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે સુરત, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. દરમિયાન ભારે પવનની શક્યતાને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
1: 4 से लेकर 10 जुलाई तक इसमें अगले 4 दिन गुजरात रीजन के लिए एक्सट्रीमली हैवी रेनफॉल का वार्निंग दिया गया है. जो एक्सट्रीमली हैवी रेनफॉल रेड वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में दिया गया है, सूरत, नर्मदा, दांग के लिए दिया गया है. और वेरी हैवी रेनफॉल का वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में अरावली, दाहोद, महीसागर. येलो वार्निंग दिया गया है साबरकांठा, अनल के लिए दिया गया है. इसके साथ थंडरस्टॉर्म वार्निंग भी है और बिजली गिरने का भी संभावना है.
0: પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ રહી છે. ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. હમણાં મળતા અહેવાલ મુજબ ભારતના 3 ઓવરમાં વિના વિકેટે 21 રન થયા છે. ઉલ્લેખનીય છે કે 5 મેચોની આ શ્રેણીની પ્રથમ મેચ ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. ભારત માટે 15 વર્ષીય બેટર વૈભવ સૂર્યવંશીએ દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરનાર સૌથી યુવા ખેલાડી બનીને ઇતિહાસ રચ્યો છે. વૈભવે 15 વર્ષ અને 99 દિવસની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને સચિન તેંડુલકરના લાંબા સમયથી ચાલતા રેકોર્ડને તોડી નાખ્યો, જેમણે 16 વર્ષ અને 205 દિવસની ઉંમરે ભારત માટે પ્રવેશ કર્યો હતો. રાજકોટ જિલ્લાના વિંછિયા તાલુકાના અમરાપુર ગામે શ્રી આદર્શ શૈક્ષણિક સંકુલ ખાતે મંત્રી કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં રોજગાર ભરતી મેળો યોજાઈ ગયો, જેમાં 33 જેટલી કંપનીઓ અને 1872 ઉમેદવારો ઉપસ્થિત રહ્યા, જે પૈકી 780 ઉમેદવારોની પ્રાથમિક પસંદગી કરાઈ. મોરબીના રફાળેશ્વર જીઆઈડીસીમાં આવેલ સિરામિક કંપનીમાં ભયંકર આગ લાગતા ફાયર વિભાગ દ્વારા આ ઘટનાને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો. મોરબી ફાયર વિભાગની 4 ટીમો ઉપરાંત રાજકોટથી 2 ફાયરની ટીમો અને વાંકાનેરથી 1 ટીમ પણ રફાળેશ્વર પહોંચી હતી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદ ખાતે સીજી સેમીના સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું. દેશના 3જા સેમીકન્ડક્ટર પ્લાન્ટમાં વાણિજ્યિક ઉત્પાદન શરૂ. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે અમદાવાદમાં ચાલી રહેલા વિવિધ રેલવે પ્રોજેક્ટની સમીક્ષા કરી. ભાવનગરમાં 21 કરોડ રૂપિયાની સાયબર છેતરપિંડીમાં 9 આરોપીઓની ધરપકડ. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં આજે અતિભારે વરસાદનું રેડ એલર્ટ. તમામ બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાડાયું. અને પુરૂષ ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજો T20 મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 એ રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: શ્રોતા મિત્રો, આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. પ્રસ્તુત છે ખેતી વિષયક માહિતીનો કાર્યક્રમ.
1: ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. કાર્યક્રમ સાંભળતા સૌ ખેડૂત મિત્રોને પિંકી દમણિયાના નમસ્કાર. મિત્રો, આજના ખેતી વિષયક કાર્યક્રમ અંતર્ગત ચોમાસાની ઋતુમાં વેલાવાડા પાક હાઇબ્રિડ કંટોલાની ખેતી એ વિશે બિપિનભાઈ પટેલની ધર્મષ્ઠા પટેલે લીધેલી મુલાકાત હવે આપ સાંભળશો.
2: મિત્રો, ખેતી પાકોમાં શાકભાજી એ ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે. જે શાકભાજી પાકને ઠંડુ અને ભેજવાળું વાતાવરણ જોઈતું હોય એવા શાકભાજી પાકોની વાવણી ચોમાસા તેમજ શિયાળા દરમિયાન કરવામાં આવે છે. જ્યારે કેટલાક શાકભાજી પાકો ગરમ અને ભેજવાળી આબોહવામાં થાય છે તો આવા પાકોની વાવણી ઉનાળા ઋતુ દરમિયાન કરવામાં આવે છે. મિત્રો, હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ચોમાસાની ઋતુમાં ઘણા ખેડૂતો શાકભાજી પાકોમાં મુખ્યત્વે કાકડી, ભીંડા, ચોળી, ગલકા, તુરિયા, તુવેર, દૂધી, પરવળ, ટીંડોળા, અળવીના પાન, વાલ, અડદ વગેરે પાકોનું વાવેતર કરતા હોય છે. મિત્રો, કંટોલા એ પણ ખાસ કરીને ચોમાસાની ઋતુમાં જ જોવા મળતા હોય છે. શાકભાજી પાકોમાં કંટોલા એ આગવું સ્થાન ધરાવે છે. ચોમાસાની ઋતુમાં બીજા શાકભાજી

0: જે પાકો ઓછા હોય ત્યારે કંટોલા સારું વળતર મેળવી આપે છે. કંટોલા એ વેલાવાળો પાક હોવાથી એને આધારની ખાસ જરૂર પડે છે. સામાન્ય રીતે દેશી કંટોલા વાડ ઉપર ઉછેરવામાં આવતા હોય છે અને તેમાં ઉત્પાદન ઘણું ઓછું જોવા મળે છે. ફળો પણ નાના ગોળ આકારના હોય છે. થોડા વર્ષોથી કૃષિ યુનિવર્સિટીએ કંટોલાની હાઇબ્રિડ જાત બહાર પાડી છે, જેના ફળો કદમાં મોટા અને લંબગોળ આકારના હોય છે, તેમજ એનું ઉત્પાદન પણ વધારે પ્રમાણમાં મેળવી શકાય છે. આ હાઇબ્રિડ જાતો વાવીને ખેડૂતો વધુ ઉત્પાદન અને નફો મેળવી શકે છે. આ જાતોમાં ઉત્પાદન લેવા માટે તેના નર માદા ગુણોત્તરનું પ્રમાણ જાળવવું ખાસ જરૂરી છે. કંટોલાનું આયુર્વેદિક અને પોષક તત્વની દ્રષ્ટિએ પણ ખૂબ ઊંચું મહત્વ છે. કંટોલા અરુચિ, શ્વાસ, મધુપ્રમેહ, ઉધરસ, તાવ તેમજ પેશાબની તકલીફમાં ઉપયોગી છે. તેમાં આયોડિન અને વિટામિન સી પણ પૂરતા પ્રમાણમાં હોય છે. કંટોલા એ વેલાવાળો પાક છે. ટેકા કે માંડવા આધારિત કંટોલાની ખેતીથી સારી ગુણવત્તા સાથેનું ઉત્પાદન મેળવી શકાય છે. તો શ્રોતા મિત્રો, આજે આપણે વલસાડ તાલુકાના ઓઝર ગામના પ્રગતિશીલ ખેડૂત બિપિનભાઈ પટેલને મળીએ અને એમની પાસેથી ચોમાસાની ઋતુમાં વેલાવાડા પાક હાઇબ્રિડ કંટોલાની ખેતી વિશેની માહિતી મેળવીએ. તો સૌપ્રથમ બિપિનભાઈ, આ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે.
1: નમસ્તે
0: બિપિનભાઈ, આપ કેટલા સમયથી આ વેલાવાડા પાક હાઇબ્રિડ કંટોલાની ખેતી કરી રહ્યા છો?
1: આમ તો ખેડૂત મિત્રો, હું ખેતી તો ઘણા સમયથી કરતા આવ્યો છું અને વેલાવાળી શાકભાજીમાં પરવરથી ટીંડોળાથી બધું જ કરી જોયેલું છે. આ વખતે મેં એક નવો જ વિચાર કર્યો કે કંટોલાની ખેતી કરવાનું આયોજન વિચાર્યું.
0: આપણે જ્યારે હાઇબ્રિડ કંટોલાની ખેતી કરવાની હોય ત્યારે આપણે જમીનમાં કેવા પ્રકારની તૈયારી એમાં કરવી પડે છે?
1: ખેડૂત મિત્રો, જમીન તૈયાર કરવાની એક ખાસ અગત્યની વસ્તુ છે. જ્યારે આપણે પાક બનાવવાનો હોય ત્યારે એને પ્લાવથી બરોબર ખેડ કરી દેવાની અને ત્યાર પછી એને રોટરી મારી ઝીણું કરીને મોટા બેડ તૈયાર કરવાના. બેડ હંમેશા 7 ફૂટ તો હોવા જ જોઈએ અને તેમાં આપણે સાણિયું ખાતર કોહવાયેલું બરોબર હોય તેવું બરાબર નાખવાનું. તે પછી એમાં ડ્રીપ પદ્ધતિ કરવાની બહુ જરૂર છે, કેમ કે આ ચોમાસા પહેલાં આપણે એને રોપી દેવાના હોય છે. એટલે એમાં ડ્રીપ પદ્ધતિ કરી દેવાની, એટલે એથી આપણે રોપ્યા પછી જ્યારે એને પાણી જ્યારે ચાલુ કરીએ ત્યારે એને એક પણ દિવસ પાણી ન જાય તે ન ચાલે. એટલે પાણી એને રોજનું મળવું જોઈએ. એટલે એ રીતની ડ્રીપની પણ ખાસ અગત્યનું છે.
0: હવે સામાન્ય રીતે કયા પ્રકારના વાતાવરણમાં હાઇબ્રિડ કંટોલાનો પાક ખૂબ સારી રીતે લઈ શકાય છે?
1: સામાન્ય રીતે જોવા જાય તો આખરમાં તાપની સિઝનમાં તો વધારે નથી બેસતા, પછી એને જ્યારે વર્ષા ઋતુ જ્યારે આરંભ થાય છે, આપણે પહેલા વરસાદ ચાલુ થાય છે ત્યારથી એ પછી શરૂ જ થઈ જાય છે.
0: આ હાઇબ્રિડ કંટોલાની રોપણી કરવા માટે બિયારણ ક્યાંથી આપણે મેળવી શકીએ?
1: ખેડૂત મિત્રો, મેં જ્યારે કંટોલાની ખેતી કરવાનું વિચાર્યું ત્યારે જરૂર પડી કે એનું બિયારણ ક્યાં મળતું હશે. એટલે આમ તેમ એમ તપાસ કરતાં માંડવ ખડકમાં છે એમ, એટલે ત્યાં ગયું અને ત્યાં એમને વાત કરી તો એમણે અમને આ કંટોલાનું બીજ અમને આપ્યું. બીજ એટલે એની ગાંઠ આવે છે અને એ હું ત્યાંથી લઈ આવ્યો અને પછી રોપી દીધી એને નર્માદાની. અને ખેડૂત મિત્રો, આમાં ખાસ બીજું કહેવાનું કે આમાં નર્માદાની ગાંઠો અલગ અલગ હોય છે. હવે એમાં એવું છે એકચ્યુઅલી કે આપણે એમાં રોજના ફૂલ અડાડવા પડે છે એમાં, એટલે કે નર ફૂલનું નારી ફૂલમાં એને અડાડવું પડે છે. એટલે જો એને રોપવા વખતે એટલી કાળજી પણ ખાસ રાખવાની કે જ્યારે આપણે રોપીએ ત્યારે નરના એક સાઈડમાં જ રોપવા પડે છે અને બાકીના ભાગમાં નારી. એટલે જ્યારે એને આપણે પાક પૂરો થાય અને આપણે જ્યારે કાઢવાનું આવે ને ત્યારે એને કાઢવાનું પણ સારી રીતે, એટલે કે ઓળખાય જાય. આમ ગાંઠ ઓળખવાની થોડીક મુશ્કેલી પડે છે.
0: આ હાઇબ્રિડ કંટોલાની જે રોપણી છે કઈ રીતે કરવામાં આવે?
1: એની રોપણી મિત્રો એવું છે કે એમાં 6x6 એના પાળા આપણે જે બનાવી કાઢીએ છીએ અને તેમાં જે ડ્રીપ આવેલી છે, એટલે જે હરોળ બની છે ને એ હરોળમાં આપણે 4-4 ફૂટનું અંતરે આપણે એક એક ગાંઠ એને રોપી દેવાની છે.
0: બિપિનભાઈ, હાઇબ્રિડ કંટોલાની રોપણી કરતી વખતે કઈ વાતોને ધ્યાનમાં લેવી પડે છે?
1: હાઇબ્રિડ કંટોલામાં આમ વાવણીમાં તો આપણે એમ એની ગાંઠ જે આપણે જે રોપવાની છે એ જમીનમાં એકદમ વધારે પડતી ઊંડી ન હોવી જોઈએ, એટલે કે એક જ ઇંચ ઉપર માટી ઉપર ઢંકાવી જોઈએ, એની ખાસ કાળજી છે. અને રોપણી વખતે એને ફૂગનાશક દવામાં એની ગાંઠને બોળીને રોપવું જરૂરી છે, કેમ કે એને ફૂગ લાગવાનો પણ વધારે પડતો ભય રહે છે.
0: હાઇબ્રિડ કંટોલાની રોપણી કરતી વખતે તેમજ રોપણી પછી કયા ખાતર કે દવાઓ નાખવામાં આવે છે?
1: રોપણી આપણે કરી દીધા પછી

0: નારીના જે એને અડાડવાની ક્રિયા કરવી પડે છે તે આમ આપણે એના આધારે એટલે કે મંડપ બનાવીને આપણે ઉપર ચડાવી દીધું હોય તો એને આપણે અડાડવાનું કે વીણી કરવાનું ના બધું જ એમાં સરળ અને સારું પડે છે. એટલે એના આધાર તો કરી જ આપવો પડે છે, એટલે મંડપ પદ્ધતિ એના માટે શ્રેષ્ઠ ઉપાય છે.
1: હાઇબ્રિડ કંટોલાને કઈ રીતે રોપી શકાય, તેમજ રોપ્યા પછી કેટલા સમયાંતરે એમાં ખાતરને પિયત આપવાનું રહે છે?
0: એને પહેલાં આપણે રોપી દીધું અને તે પછી જ્યારે એમાં આપણે ખાતર એક વખત આપ્યું એટલે 15-15 દિવસની અંદર થોડું થોડું એને ખાતર મિક્સ આપ્યા કરવું પડે છે, એટલે જેથી એને છોડનો વિકાસ એમ સારો થઈ રહે.
1: હાઇબ્રિડ કંટોલાને રોપ્યા પછી કેટલા દિવસ પછી વેલા મંડપ પર પસરાઈને એમાં ફૂલ પડવાની શરૂઆત થઈ જતી હોય છે?
0: હા, એ આપણે રોપ્યા પછી એનું જ્યારે ખેડૂત મિત્ર અંકુર ફૂટે છે ત્યારે 40-એક દિવસમાં ઉપર એ પહોંચી જાય છે મંડપ પર. જો એને સારું પાણી ને આમ પેલું મળી રહે તો થોડું કદાચ વહેલું ઉપર ચડી જાય એવું બને, પણ એમ ઓછામાં ઓછા 20-25 કે 30 દિવસનો જેવો ગાળો તો એમ એને ઉપર ચડતા થઈ જાય છે. પણ મિત્રો, મજાની વાત એ છે કે એ છોડ 2 ફૂટનો આસપાસ થઈ જાય એટલે એના ફૂલ આવવાના શરૂ થઈ જાય છે, એટલે એ પણ બહુ સારું છે. એટલે છોડ મોટો થાય અને જેટલો મોટો થશે ત્યાં સુધી એનું ઉત્પાદન સારું એવું મળતું રહે છે આપણને.
1: બિપિનભાઈ, હાઇબ્રિડ કંટોલાના વેલામાં ફૂલ પડવાની શરૂઆત થાય ત્યારે આપણે કેવી કાળજી રાખવાની હોય છે?
0: એના ફૂલ જ્યારે મિત્ર પડવાની શરૂ થઈ જાય, જો એમાં હંમેશા એકચ્યુઅલી એવું છે કે નરના ફૂલ હંમેશા વહેલા આવે છે અને નારીના ફૂલ મોડે આવે છે. એટલે નરના ફૂલ આવે એટલે તે પછી આ 10-12 દિવસમાં નારીના ફૂલ ચાલુ થઈ જાય છે. એટલે નારીના ફૂલ જ્યારે ખીલી ઉઠે એટલે કે જ્યારે એ સવારે આપણે 8 ને 8:30 ખીલે ત્યારે નરના ફૂલ તોડી લેવાના અને એને ટચિંગની પ્રક્રિયા ચાલુ કરી દેવાની.
1: હાઇબ્રિડ કંટોલાના પાકમાં કોઈ રોગ જીવાત આવે છે ખરા, અને તેનું નિયંત્રણ કેવી રીતે કરવામાં આવે?
0: હા, આમાં આમ તો ખેડૂત મિત્રો, હાઇબ્રિડ કંટોલા ખરેખર જોવા જાય એમાં રોગ તો ઘણા ઓછા જ આવે છે, છતાં એમાં થોડુંક ફૂગનું મેં જ્યારે રોપ્યું છે ત્યારે ફૂગનું થોડુંક મને દેખાયું છે. બીજું કે એમાં બીજી જીવાતમાં એક ઈયળ ખાસ પડે છે અને તે ફૂલમાં ભરાઈ રહે છે, એટલે તે એક, અને ચૂસિયા જીવાતમાં થોડાક એક બે એવા આવે છે લીલા તળતેરિયા જેવા, એટલે તે પણ એને જેક નુકસાન કરે છે. એટલે કોઈક વખત 15-20 દિવસમાં એકાદ વખત એને જેવો વરસાદ ન હોય એવો સમય હોય ત્યારે એને છંટકાવ કરી દેવાનો, એટલે આસાનીથી આમ કંટ્રોલમાં આવી જાય છે પાછું.
1: વેલામાં ફૂલ આવ્યા પછી ફળ કેટલા સમયગાળામાં તૈયાર થાય છે?
0: ફૂલ આવ્યા પછી 4 દિવસમાં ફળ તૈયાર થઈ જ જાય છે મિત્રો.
1: અને કેવા ફળો એમાં તોડવા લાયક ગણાય?
0: એનો ફળ આપણે એકદમ મોટું થઈ જાય એટલે સેજ અમે એના જે ઉપર કાંટા આવે છે નાના નાના, એટલે આ એકદમ ગોળ મટોલ જેવું થઈ જશે અને એકદમ લીલું થઈ જશે, એટલે હવે સમજવાનું કે હવે આ તોડવાનું છે. પહેલા થોડું લંબચોરસ જેવું રહેશે, પછી એ ગોળ થઈ જાય છે, એટલે પરિપક્વ ગણાય પછી ત્યારે તોડી લેવાનું.
1: આ ફળને મંડપ પરથી કઈ રીતે ઉતારવામાં આવે છે અને તે સમયે આપણે કેવી કાળજી રાખવાની હોય છે?
0: મિત્રો, આ ફળ જ્યારે આપણે ઉતારવાની જે પ્રક્રિયા છે એમ ખાસ કરીને સવારે તોડીએ તો સારું રહેશે, જ્યારે ઉનાળામાં આપણે શરૂ થઈ ગયા હોય ત્યારે, પણ જ્યારે ચોમાસા ઋતુ ચાલુ હોય ત્યારે એને ગમે ત્યારે તોડી શકાય છે, એમ કઈ વાંધો નથી એને આવતો.
1: બિપિનભાઈ, ફળ ઉતાર્યા પછી ફરી પિયત અને ખાતર ક્યારે આપતા રહેવાનું રહે છે?
0: જ્યારે આપણે ફળ ચાલુ થઈ જાય છે ત્યારે એને પોષણની વધારે જરૂર પડે છે, એટલે આપણે 10-10 દિવસની આસપાસ એને ખાતર થોડું થોડું આપતા રહેવું. જો ડ્રીપ પદ્ધતિ હોય તો એમાં આપણે એને પાણી સાથે આ એમાં આપી શકાય છે, પણ જો ડ્રીપ પદ્ધતિ ખેડૂત મિત્રો તમે ન બનાવી હોય ત્યારે એને 10-10 દિવસ એના ફરતે આપણે નાખી દેવાનું. પણ ખાસ ધ્યાન પણ રાખવાનું મિત્રો કે વરસાદની મોસમ બી થોડીક જોવા પડે છે આમાં, જેમ કે વરસાદ જ્યાં હળવો હોય ત્યારે એને ખાતર નાખ્યું હોય તો એ વરસાદમાં પાણીમાં ધોવાઈ ન જાય, એટલે આપણું ખાતર બગડી ન જાય, એની ખાસ કાળજી રાખવાની, એટલે એને 10-10 દિવસની આસપાસ એને ખાતર આપતા રહેવાનું.
1: ફળ ઉતાર્યા પછી તેનું ગ્રેડિંગ કઈ રીતે કરવામાં આવે છે?
0: આમ ફળ તો એના આમ એક સરખી સાઈઝના જ આવે છે, પણ કોઈ વખત કોઈ નાનું ફળ હોય તો તેને અલગ કરી દેવાનું. અને બીજું મિત્રો, એમાં ખાસ કે એમાં જે એને ફળ માખીનો ઉપદ્રવ એમાં થાય છે, એટલે ફળ માખીને જે ડંખ મારી ગયા હોય એવા ફળને આપણે અલગ કરી દેવાના, અને જે તંદુરસ્ત જે સારા ફળ હોય ને એને આપણે અલગ કરી દેવાના, એટલે આપણને એનો બજાર ભાવ પણ સારી રીતે મળી રહે, એને વેચવાના પણ એમ સહેલાઈથી વેચાઈ જાય છે.
1: આ ખેતીમાં જ્યારે નીંદણ ઉગે છે તો તેનો નાશ કેવી રીતે કરો છો?
0: જો એમાં જો કચરું આ જે વધારે પડતું હોય ને તો એમાં ઉત્પાદન ઘણું ઓછું થઈ જાય છે. પણ બીજી વસ્તુ એ પણ છે કે એને જ્યારે આપણે નિંદામણ કરીએ ત્યારે એને પછી આંતરિક એમ નાની નાની ખેડ પણ કરી શકતા નથી, કે જેથી એના મૂળ બધા તૂટી જાય, એટલે એને બને ત્યાં સુધી પહેલેથી જ એને કાળજી એવી લેવાની કે એનામાં કચરો વધારે ન નીકળે. જો નાનો નાનો કચરો જ્યારે શરૂઆત થાય ત્યારે એને કચરો બળી જાય છે એ દવાને ધીમે ધીમે એને

0: છાંટી દેવાની. અથવા તો હવે તો મર્ચિંગનો પણ સારું એમ એક વિકલ્પ છે, જો તમે મર્ચિંગ કરીને જો ત્યારેથી તમે રોપી દીધા હોય તો કચરાની ચિંતા તમારે કરવાની જરૂર નહીં રહે. એટલે મર્ચિંગ કરવાથી પણ આપણને ખૂબ સારું રિઝલ્ટ મળે છે.
1: આ હાઇબ્રિડ કંટ્રોલ અને પાક સાથે કોઈ આંતરપાક કરી શકાય ખરો?
0: પહેલાં આપણે કરવું હોય તો કદાચ ધાણા કે એવું કંઈક પેલું કરી શકાય છે, પણ પછી તો શું કે એમાં આપણે રોજબરોજ જ આપણે અંદર ફૂલ ટચ કરવા જવું પડે છે, વીણી કરવા જવું પડે છે, રોજબરોજ જ એમાં આપણે જવાનું હોય છે. એટલે બને ત્યાં સુધી આમ બીજું કંઈ નથી જ રોપી શકાતું.
1: એના ફળનું પેકિંગ કઈ રીતે થાય છે અને તેને ક્યાંના બજારમાં આપવાથી સારું વળતર મેળવી શકાય?
0: મિત્રો, કંટોલાનો બજાર ભાવ એમ જોવા જાય છે તો એનો બજાર ભાવ એમ સારો જ રહે છે. કેમ કે ઘણા મિત્રો આમ ખેતર તો બનાવવા વિચારે છે, પણ એ લોકોને એવું થઈ જાય છે કે આ રોજનું ફૂલ ટચ કરવાનું એટલે આપણાથી થશે કે કેમ, એટલે આ ખાતર પણ ઘણા લોકો એ વસ્તુ નથી કરી રહ્યા. પણ ખરેખર જોવા જાય તો એમાં પણ સહેલું જ છે, અને બીજું કે એમાં આપણે એનો ભાવ એમ સારો રહેશે. એનું પેકિંગમાં તો મિત્રો કંઈ ખાસ કંઈ નથી, પણ આપણે ધારો કે એને પેલું પ્લાસ્ટિકના જે બેગ આવે છે એ જભલા એના એમાં વ્યવસ્થિત એને ભરી દેવાના. હા, નજીકના બજારમાં તમારે આપી દેવાનું છે. જે આપણે ખરાબ જે બહાર નીકળે છે જે ફળ માખીને એ પણ ત્યાં વેચાઈ જ જાય છે, પણ એના અલગ એમ, એટલે એને કંઈ બદલા તરીકે બીજા જબલામાં એને ભરીને લઈ જવું.
1: આ હાઇબ્રિડ કંટોલાની જે ઉત્પાદન છે એ કેટલા સમયગાળા સુધી લઈ શકાય છે?
0: મિત્રો, હાઇબ્રિડ કંટોલા ઉત્પાદન જે ખરું ને એ આપણે જે દેશી કંટોલા જે આપણે ખરા ને પહેલાં જે આપણે આપણા બાજુ જે મળતા એના કરતાં 3 મહિના એ પાક લાંબો ચાલે છે આ હાઇબ્રિડ કંટોલાનું. અને એને વ્યવસ્થિત દવા કે આ થોડીક કાળજી લેવામાં આવે તો એ 7 થી 8 મહિના તો તમને મિનિમમ પાક એ આપે જ છે. એટલે આમ જોવા જાય તો દેશીના સરખામણીમાં એમ હાઇબ્રિડ આ કંટોલા એ આપણને સારા છે, સારું ઉત્પાદન મળી રહે છે.
1: આ હાઇબ્રિડ કંટોલાની ખેતીથી કયા ફાયદા થાય છે?
0: હાઇબ્રિડ કંટોલાથી ફાયદો તો મુખ્યત્વે જોવા જઈએ તેનો બજાર ભાવ પણ સારું છે, એને એની વીણી કરવાની બી સારી છે, અને ભાવ સારો રહે છે એટલે એને એમાંથી પૈસા પણ આપણને સારા મળી રહે છે. એટલે હાઇબ્રિડ કંટોલા મારી દૃષ્ટિએ તો ઘણું જ સારું ઉત્પાદન પણ આપે છે, અને એને આપણે ઘર ઘરના જે નાના ખેડૂતો હોય એમના માટે તો ઘરના 3 વ્યક્તિ તો એમાં એમ સારી રીતે એમાં કામ કરી શકે છે અને એમાં એને રોજી મળી રહે છે.
1: બિપિનભાઈ, આપે અમારા મિત્રોને ચોમાસાની ઋતુમાં વેલાવાડા પાક હાઇબ્રિડ કંટોલાની ખેતી અંગેની જે મહત્વની જાણકારી આપી એ બદલ આપનો આભાર.
0: આભાર ખેડૂત મિત્રો.
2: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ચોમાસાની ઋતુમાં વેલાવાડા પાક હાઇબ્રિડ કંટોલાની ખેતી એ વિશે બિપિનભાઈ પટેલની ધર્મષ્ઠા પટેલે લીધેલી મુલાકાત. અને હવે સાંભળીએ હેમંત ચૌહાણના સ્વરમાં ભજન.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા હેમંત ચૌહાણના સ્વરમાં ભજન, અને હવે સાંભળીએ
1: સેફ પાલનપુરીની રચના, ગાયક કલાકાર મનહર ઉદાસ અને અનુરાધા પૌડવાલના સ્વરમાં.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગઝલ. આ ગઝલના ગાયક કલાકાર હતા મનહર ઉધાસ અને અનુરાધા પોડવાલ.
1: આ કાર્યક્રમના પ્રસ્તુતકર્તા હરેશ પટેલ.
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ખેતી વિષયક માહિતીનો કાર્યક્રમ. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું. હવે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કાર્યક્રમો સહ પ્રસારિત કરીશું થોડી જ વારમાં.
3: આ સાથે જ ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો અહીં સંપન્ન થયો. નિર્માણ અટલ શર્માનું, નિર્માણ સહાય વિરલ રાવલ અને કાનન છાયાની. પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં સાંભળશો ગુજરાતીમાં સમાચાર.
4: આકાશવાણી સમાચાર, જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ ઓએસએટી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં 1,05,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા અને સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી. સંસદનું ચોમાસું સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ ઓએસએટી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારતમાં સેમીકન્ડક્ટર ઉદ્યોગ છેલ્લા એક દાયકામાં આવેલી ઇલેક્ટ્રોનિક્સ ક્રાંતિનો આગળનું કદમ છે. તેમણે ઉમેર્યું, ચીપ ડિઝાઇનથી લઈને ફેબ્રિકેશન અને પેકેજિંગ સુધીનું માળખું ભારતમાં વિકસિત કરવાનું અમારું લક્ષ્ય છે.
5: હમ કેવલ મોબાઈલ નહીં બનાયેંગે, હમ કેવલ ઇલેક્ટ્રોનિક્સ નહીં બનાયેંગે, હમ ઉન ચિપ્સ કા નિર્માણ ભી કરેંગે જિનસે ઇલેક્ટ્રોનિક્સ કી પૂરી દુનિયા ચલતી હૈ. પહેલે પ્રોડક્ટ, ફિર કોમ્પોનન્ટ ઓર અબ સેમીકન્ડક્ટર, યાની ઇલેક્ટ્રોનિક્સ કી પૂરી વેલ્યુ ચેઇન ભારત મેં હોગી. યહ વિકસિત ભારત કા રોડમેપ હૈ, યહી મેક ઇન ઇન્ડિયા કા અગલા ચરણ હૈ.
4: શ્રી મોદીએ કહ્યું, આ પ્લાન્ટમાંથી દર વર્ષે 20 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે.
5: મુજે બતાયા ગયા હૈ કે અભી યહાં સે હર સાલ 20 કરોડ ચિપ્સ નિકલેગી. ઓર મુજે બતાયા ગયા, આપ સભી યહી નહીં રુકને વાલે હૈ, આપને હર સાલ 500 કરોડ ચિપ્સ કા લક્ષ્ય રખા હૈ, યાની હર દિન 1.5 કરોડ સે જ્યાદા. મેરા પક્કા વિશ્વાસ હૈ કે આપ ઉસે બહોત જલ્દ હાસિલ કરકે રહેંગે.
4: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી કે 2026 ના અંત સુધીમાં ભારતમાં 5 સેમીકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત હશે. સાણંદમાં 7,500 કરોડ રૂપિયાથી વધુના રોકાણ સાથે ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશન હેઠળ વિકસાવવામાં આવેલી આ સુવિધા દેશની ટેક ઉત્પાદન યાત્રામાં એક મુખ્ય સીમાચિહ્નરૂપ છે. આ સુવિધામાં વાર્ષિક 5 અબજ સેમીકન્ડક્ટર ચિપ્સ

0: તેની ઉત્પાદન ક્ષમતા હશે. આગામી 5 વર્ષમાં આ પ્લાન્ટમાં 5,000થી વધુ લોકોને રોજગારી મળવાની આશા છે, જેનાથી આ સમગ્ર વિસ્તારમાં આર્થિક વિકાસને નવી ગતિ મળશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઉર્જા, પરિવહન અને રોજગાર સર્જનને મોટો વેગ આપતા 1,05,000 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. પ્રધાનમંત્રીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેમણે બાલોતરા જિલ્લાના પચપદરા ખાતે દેશનું સૌથી આધુનિક ગ્રીનફિલ્ડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સને રાષ્ટ્રને સમર્પિત કર્યું. આ ઉપરાંત શ્રી મોદીએ જોધપુરથી સુધારેલી ઉડાન યોજના પણ શરૂ કરી. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત થવાથી નાના શહેરો અને અંતરિયાળ વિસ્તારોમાં હવાઈ જોડાણ વધુ મજબૂત બનશે.
1: આજ રાજસ્થાન મેં વિકાસ કે કઈ ઓર ભી કીર્તિમાન સ્થાપિત હો રહે હૈ. આજ હી જોધપુર મેં નયે એરપોર્ટ ટર્મિનલ કા ઉદ્ઘાટન કિયા ગયા હૈ. और मैं सोशल मीडिया में देख रहा था कि नए टर्मिनल का आर्किटेक्चर, इंटीरियर ये सोशल मीडिया में छाया हुआ है. चारों तरफ राजस्थान ही राजस्थान दिख रहा है. साथियों, ये मारवाड़ में पर्यटन, व्यापार और रोजगार को नई गति देगा.
0: પ્રધાનમંત્રીએ જણાવ્યું કે પશ્ચિમ એશિયાના સંઘર્ષે 21મી સદીની સૌથી મોટી ઉર્જા કટોકટી ઉભી કરી હતી, પરંતુ ભારતે સમયસરના નિર્ણયો, અસરકારક રાજદ્વારી સંબંધો અને રાષ્ટ્રીય સંસાધનોના કુશળ વ્યવસ્થાપન દ્વારા આ પડકાર પર સફળતાપૂર્વક વિજય મેળવ્યો છે. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોલો સુબિયાન્તોના આમંત્રણ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6-8 જુલાઈ તારીખ દરમિયાન ઇન્ડોનેશિયાની સત્તાવાર મુલાકાતે જશે. પ્રધાનમંત્રી શ્રી મોદી આ 4થી ઇન્ડોનેશિયાની મુલાકાત કરશે અને મે 2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં રૂપાંતરિત થયા બાદ તેમની આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે. અમારા સંવાદદાતા જણાવે છે કે આ મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે, જેમાં વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ સહયોગના મુખ્ય ક્ષેત્રમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરાશે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ ભારપૂર્વક જણાવ્યું કે સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત ભારતની પ્રાદેશિક કનેક્ટિવિટીના પ્રવાસમાં એક નવો અધ્યાય અંકિત કરશે. સોશિયલ મીડિયા પોસ્ટ પર શ્રી નાયડુએ જણાવ્યું કે આ યોજના બીજી અને ત્રીજી શ્રેણીના શહેરોમાં જોડાણને વધુ મજબૂત બનાવશે. તેમણે ઉમેર્યું કે આ યોજના હેઠળ 100થી વધુ નવા વિમાન મથકો અને 200 હેલીપેડનો વિકાસ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક હેન્ડલ AIR News_ABLD ને ફોલો કરશો. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ઉત્પાદન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતની નોંધપાત્ર પ્રગતિ પર પ્રકાશ પાડતા જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી ગઈ છે. નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમને સંબોધતા શ્રી સિંહે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2013-14માં 686 કરોડ રૂપિયાની સરખામણીએ આ લગભગ 57 ગણો વધારો દર્શાવે છે અને મેક ઇન ઇન્ડિયા સંરક્ષણ પ્લેટફોર્મ્સમાં વૈશ્વિક સ્તરે વધી રહેલા વિશ્વાસને રેખાંકિત કરે છે. સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2025-26માં વાર્ષિક સંરક્ષણ ઉત્પાદન પણ 1,78,000 કરોડ રૂપિયાથી વધુની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું છે, જે વર્ષ 2014-15ના સ્તર કરતાં લગભગ 3 ગણું છે. સરકારે ભાવ સ્થિરતા ભંડોળ માટે ડુંગળીના સરકારી ખરીદભાવમાં 13% વધારો કર્યો છે. આ વધારા સાથે ડુંગળીનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 1,875 રૂપિયાથી વધારીને 2,125 રૂપિયા કરવામાં આવ્યો છે. ગ્રાહક બાબતો અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું કે ડુંગળીના આ સુધારેલા ખરીદભાવ આજથી જ અમલી બનશે. મંત્રાલયના જણાવ્યા અનુસાર આ નિર્ણયથી ડુંગળી પકવતા ખેડૂતો અને તેમના પાકના વધુ સારા વળતર મળશે અને સાથે જ બફર સ્ટોક ઊભો કરવાના સરકારી પ્રયાસોને વેગ મળશે. સંસદનું ચોમાસું સત્ર આગામી 20 જુલાઈથી 13 ઓગસ્ટ દરમિયાન ચાલશે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 20 જુલાઈથી સંસદનું સત્ર બોલાવવાના સરકારના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી રિજિજુએ જણાવ્યું કે આ સત્ર રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર અર્થપૂર્ણ ચર્ચા, વિચાર વિમર્શ અને નિર્ણયો લેવા પર કેન્દ્રિત રહેશે. જયપુરના રાજસ્થાન ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે આજથી 29મી રાષ્ટ્રીય ઇ ગવર્નન્સ કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ 2 દિવસીય પરિષદનું આયોજન વહીવટી સુધારા અને જાહેર લોક ફરિયાદ વિભાગ, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય તેમજ રાજસ્થાન સરકાર દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી બજેન્દ્રનાથ શર્માએ આ પરિષદનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે

શ્રી શર્માએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સરકારે છેલ્લા એક દાયકામાં ટેકનોલોજી આધારિત અનેક નવીનતાઓ રજૂ કરી છે. પુરૂષોની ક્રિકેટ શ્રેણીમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી છે. છેલ્લા અહેવાલો પ્રમાણે ભારતે 11.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 116 રન કર્યા છે. વૈભવ સૂર્યવંશીએ 10 બોલમાં 14 રને અને અભિષેક શર્મા 24 બોલમાં 43 રન બનાવી આઉટ થયા હતા. આ સાથે વૈભવ સૂર્યવંશીએ ઇતિહાસ રચ્યો છે. માત્ર 15 વર્ષ 99 દિવસની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શરૂઆત કરનાર તેઓ સૌથી યુવા ક્રિકેટર બન્યા છે. ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર ટોસ પહેલા તિલક વર્માએ વૈભવને કેપ સોંપી હતી. વૈભવને સંજુ સેમસનના સ્થાને અંતિમ 11 ખેલાડીઓમાં સ્થાન આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે 5 મેચોની આ શ્રેણીની પ્રથમ મેચ ચેસ્ટર લે સ્ટ્રીટ ખાતે વરસાદને કારણે રદ કરવામાં આવી હતી. શ્રેણીની ત્રીજી મેચ 7 જુલાઈએ નેટિંગહામમાં રમાશે, જ્યારે બાકીની અંતિમ 2 મેચ બ્રિસ્ટલ અને સાઉધમ્પટન ખાતે રમાશે. T20 શ્રેણી 11 જુલાઈએ સમાપ્ત થશે. ત્યારબાદ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 મેચોની વન ડે શ્રેણી રમાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના સાણંદ ખાતે સીજી સેમી આઉટસોર્સ સેમીકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ OSAT સુવિધાનું ઉદઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં 1,05,000 કરોડ રૂપિયાના વિકાસ કાર્યનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા અને સુધારેલી ઉડાન યોજનાની શરૂઆત કરી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે દેશની સંરક્ષણ નિકાસ 38,000 કરોડ રૂપિયાથી વધુના વિક્રમ સ્તરે પહોંચી. સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી ચાલશે. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટર ખાતે બીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7 વાગીને 10 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: India set a target of 191 runs for England. In reply, England scored 191 runs for 6 in 19 overs. Opting to bat first, India posted 190 runs for the loss of 7 wickets in the allotted 20 overs. Jacob Bethell was declared player of the match. And that's the end of this news bulletin.
1: મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા દિલ્હી કેન્દ્ર પરથી પ્રસારિત થતા સમાચાર. આ પ્રસારણ છે આકાશવાણીના દમણ કેન્દ્રનું, એફએમ બેન્ડ 102.3 મેગાહર્ટ્ઝ પર. અત્યારે રાત્રિના 11:10:30 થઈ રહી છે. અમારી આજની પ્રસારણ સભાના કાર્યક્રમો આ સાથે સમાપ્ત થાય છે. આવતીકાલે સવારે 5:52 આ જ ફ્રીક્વન્સી પર ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી અનુમતિ આપશો. શુભરાત્રી. જય હિન્દ.